નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે તિથિ છે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની 11મી તિથિ, વિક્રમ સંવત 2082. તદનુસાર તારીખ 13મી મે 2026 અને બુધવાર. શ્રોતા મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 5:57 થઈ છે. આપ સર્વે શ્રોતાઓનું અમારી આ પ્રાતઃ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે. આપનો આજનો દિવસ શુભ રહે અને આ સુંદર પ્રભાત આપ સર્વેના જીવનમાં મંગલમય બની રહે એ જ કામના સહ સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી રાગ ગુણકલી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગ્યે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ 6:05 અંગ્રેજીમાં સમાચાર સાંભળશો, જે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સામોરીએ વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: આકાશવાણી રાજકોટ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રીરામચરિત માનસ ગાન. અત્યારે સવારના 6:45 થઈ છે. હવે સાંભળીએ કાર્યક્રમ કૃષિ માહિતી, જે અંતર્ગત આજે આપ સાંભળશો પાક પોષણમાં જૈવિક ખાતરની ભૂમિકા, આ વિષય પરનો ભાગ બીજો. પ્રસ્તુતિ ડોક્ટર ઉસ્માન ગની શિરસિયા.
1: કૃષિ માહિતીમાં ગઈકાલે આપણે વાત કરી હતી પાક પોષણ માટે જૈવિક ખાતર અથવા તો કલ્ચરની ભૂમિકાની. એ જ વાત આગળ વધારીએ મિત્રો, તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝીંકના બેક્ટેરિયાની આપણે વાત કરી. અત્યારે આખા વિશ્વમાં સૌથી શક્તિશાળી ખાતર તરીકે, જૈવિક ખાતર તરીકે જો કોઈ નામ હોય તો એ માઇકોરાઇઝા છે, જેને ખેડૂતો માઇકોરાઇઝા કહે છે, વામ પણ કહે છે. મિત્રો, આ ખૂબ જ અગત્યનું જૈવિક ખાતર છે અને આખી દુનિયાનું ધ્યાન અત્યારે એના ઉપર છે. તો દુનિયાની સાથે આપણે કદમ તાલ કરવો હોય તો આપણે પણ માઇકોરાઇઝા તરફ ધ્યાન ખેંચવું જોઈએ એવું છે, ધ્યાન આપવું પડે એવું છે. માઇકોરાઇઝા એટલે જેને વામ કહેવાય છે, વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરાઇઝા, એનું પૂરું નામ છે મિત્રો. આમ તો જમીનમાં જેટલું વહેલું જાય વાવણી પછી તરત જ, અથવા તો સીડની હારે એટલે કે બિયારણની હારે જાય તો ખૂબ જ સારું. બિયારણને પટ આપી અને પણ એનું વાવેતર કરી શકાય છે. રાસાયણિક ખાતર સાથે મિક્સ કરીને આપી શકાય છે, સેન્દ્રિય ખાતર સાથે મિક્સ કરીને આપી શકાય છે. એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે પાકની ઉંમર 2 મહિનાથી વધારે હોય દરેક પાકમાં વાપરવાનું છે, કારણ કે એનું કામ 20 દિવસ પછી ચાલુ થાય છે આપ્યા પછી. એટલે માઇક્રોરાઇઝામાં 2 મહિનાથી વધારે જે પાકનું ડ્યુરેશન છે, ઉંમર 2 મહિનાથી વધારે રહેવાની છે, એમાં જ વાપરવાનું છે. અને વાપરવાનું છે કાં તો બિયારણને પટ આપી, કાં તો વાવણી વખતે ખાતરની સાથે, અથવા તો ડ્રીપ ઇરિગેશનમાં ટપક પદ્ધતિ જે મિત્રોને હોય એને એમાં પણ આપી શકાય છે, છૂટા પિયતમાં પણ આપી શકાશે. એમાં કોઈ બંધન નથી, માત્ર આપણે યાદ રાખવાનું છે કોઈ પણ હિસાબે જમીનમાં માઇક્રોરાઇઝા જવું જોઈએ. માઇક્રોરાઇઝા

0: છે ને મિત્રો, એ આપણા મોબાઈલ જેવું છે. આપણું સેટેલાઇટ છે એનું જે ઉપર આખે આખું માળખું ગોઠવાયેલું છે અને તરંગો બધે આપે છે, એમ માઇકોરાઇઝા જમીનમાં પોતાની એક આખી ઝાડ બનાવે છે અને એનું કામ છે જમીનમાં પડેલા ફોસ્ફરસને લભ્ય બનાવવાનું. મિત્રો, એવા પણ રિપોર્ટ છે વૈજ્ઞાનિકોના કે તમે તમારે ખેતરની અંદર, તમારા પાકની અંદર માઇકોરાઇઝા આપવાના હો તો ફોસ્ફેટિક ખાતરો છે એને તમે 50% થી વધારે ઘટાડી શકો છો. તો કેવડું મોટું કામ હશે એમ. બીજું મિત્રો, એ કુદરતી જીવ છે અને એનું એનું જે સંબંધ છે એ આપણા આપણા પાકના મૂળ સાથે છે. એ મૂળની સાથે રહી એક ગઠબંધન બનાવી અને છોડને મદદ કરે છે. થોડુંક એની પાસેથી મેળવે અને ખૂબ વધારે આપે, એવું વામનું કામ છે, એવું માઇકોરાઇઝાનું કામ છે. મિત્રો, આ માઇકોરાઇઝાને જમીનમાં આપ્યા પછી એ પોતાનું નેટવર્ક જમીનમાં બનાવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી કરે છે. પોષણ તત્વોની જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે છે, સાથોસાથ જમીનમાં પડેલા ફોસ્ફરસને લભ્ય બનાવી અને છોડ માટે ઉપલબ્ધ કરે છે. અને હજી તો આના ઘણા બધા સિક્રેટ છે, રહસ્યો છે વામના, માઇકોરાઇઝાના, એ ખુલી રહ્યા છે. એવા પણ તારણો છે કે એનું સીધી કે આડકતરી રીતે કૃમિના નિયંત્રણ માટે બહુ મોટી ભૂમિકા છે. તો એક જ વસ્તુ કેટલી જગ્યાએ કામ આપે અને એ કામ મિત્રો આપણને કુદરત જ આપી શકે. કુદરતની શક્તિને આપણે ક્યારેય ઓછી નહીં આંકીએ અને આ વસ્તુને ધ્યાનમાં રાખી આપણે આપણા દરેક પાકમાં, આપણી જમીનની સુધારણા માટે, આપણા પાકના રક્ષણ માટે, પોષણ માટે આપણે જમીનમાં માઇકોરાઇઝા આપતા રહીશું, જેથી કરીને આપણે ફોસ્ફેટિક ખાતરને ઘટાડી શકીએ. તો મિત્રો, આજની કૃષિ માહિતીમાં આટલું બસ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. જોઈએ કેટલાક હવામાન સમાચાર. શ્રોતા મિત્રો, આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. તાપમાનમાં, ન્યૂનતમ તાપમાન કે લઘુત્તમ તાપમાનમાં કોઈ પણ પ્રકારના ફેરફારની શક્યતાઓ નથી. આ ઉપરાંત હીટ વેવ એટલે કે લૂ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં ચાલુ રહેશે, જેમ કે રાજકોટ, અમરેલી, દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છ. આ સાથે જ માછીમાર ભાઈઓ માટે કોઈ સલામતી કે સાવચેતીની સૂચના આપવામાં આવતી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ આકાશવાણી રાજકોટ પરથી આજરોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની મુખ્ય રૂપરેખા. બરાબર 7:20 સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 કાર્યક્રમ શાસ્ત્રીય સંગીત અંતર્ગત કલાકાર હરિકાંત સેવક તથા અરુણકાંત સેવકના સ્વરમાં શાસ્ત્રીય ગાયન સાંભળશો, રાગ ગુણકલી. 7:55 પર્યાવરણ વિષયક 5 સૌરાષ્ટ્રની નદીઓ આ વિષય પર આનલ મંકોડીની પ્રસ્તુતિ સાંભળશો. 8:30 કાર્યક્રમ શ્રેણી નિરખને ગગનમાં અંતર્ગત માણશો કલાકાર વિષ્ણુપ્રસાદ દવેના સ્વરમાં ભજનો. મિત્રો, 8:50 રજૂ કરીશું પ્રોફેસર અલ્પેશ જોશીનો અંગ્રેજીમાં વાર્તાલાપ, જેમાં આજનો વિષય છે સોશિયલ મીડિયા એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ. 9:15 આપનો માનીતો કાર્યક્રમ મનોરંજન પ્રસ્તુત કરીશું. આ દરમિયાન

9:30 મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમનો ભાગ 11મો સાંભળી શકશો. 10:30 રજૂ કરીશું કાર્યક્રમ લોકસંગીત, જેમાં કલાકાર રમેશભાઈ મીઠાભાઈ પરમારના સ્વરમાં લોકગીતો તથા કલાકાર મહેશકુમાર સોયાના કંઠે દુહાછંદની પ્રસ્તુતિ માણશો. મિત્રો, બપોરે 11 થી 3 સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જે અંતર્ગત બપોરે 12 રજૂ થશે ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર અમારા અમદાવાદ કેન્દ્રના યોગદાનમાં પ્રસ્તુત કરીશું. 1:30 કાર્યક્રમ સુગમ સંગીત. 1:30 સેનાના જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી સાંભળી શકશો. તો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો સમય રહેશે બપોરે 2:40.

અમારી સાંધ્યાકાલીન સભામાં 5:10 સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. સાંજના 6 વાગ્યે કલાકાર વિઠ્ઠલદાસ અને સાથીઓના સ્વરમાં રજૂ કરીશું હવેલી સંગીત. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી રજૂ થશે અને 7:22 સાંભળશો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમારા વડોદરા કેન્દ્રના યોગદાનમાં આપ સાંભળી શકશો.

રાત્રિના 8 વાગ્યે રજૂ કરીશું કાર્યક્રમ સારેગામાં. 9:15 અમારા દિલ્હી કેન્દ્રથી રજૂ કરીશું સ્પોટલાઇટ. શ્રોતા મિત્રો, રાત્રિના 9:30 અમારા કાર્યક્રમો વિવિધ ભારતી કેન્દ્રથી રિલે રહેશે, જે અંતર્ગત 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, રાત્રિના 10 વાગ્યે કાર્યક્રમ છાયાગીત અને 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આકાશવાણી રાજકોટ પરથી આજરોજ પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગત. બરાબર 6:55 સાંભળશો પ્રથમ સંસ્કૃતમાં અને ત્યારબાદ હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર, જે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોશ ડોડા ઝડપ્યા. કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અન્વયે રાજ્યપાલે સાધારણ બસ અને ટ્રેનમાં મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે. આચાર્ય દેવવ્રતે જાહેરાત કરી છે કે તેમના કાફલામાં ન્યૂનતમ ગાડીઓ હશે. રાજ્યપાલે રાજ્યની યુનિવર્સિટીઓ અને પ્રશાસનને ઇંધણ બચાવવા તેમજ ઇલેક્ટ્રીક વાહનો અને સાયકલનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. રાજ્યપાલના આ સંકલ્પમાં લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સહભાગી બન્યા છે.
1: कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती, मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूंगा. इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूंगा. अब मेरे काफिले में न्यूनतम गाड़ियां ही रहेंगी. मैं सभी किसान भाइयों से प्राकृतिक खेती अपनाने का आग्रह करता हूं. यदि हम थोड़ा सा त्याग करेंगे तो कल भारत अधिक सुरक्षित, समृद्ध और शक्तिशाली होगा.
0: રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ એક વર્ષ

0: માટે વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી હતી. શ્રી મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઇંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ 7 અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને પ્રધાનમંત્રીની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં શ્રી સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. આ ઉપરાંત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ તેમની સુરક્ષામાં રહેલી પાયલોટિંગ કારનો ઉપયોગ સદંતર બંધ કરવાની જાહેરાત કરી હતી. ભવિષ્યમાં માત્ર અત્યંત અનિવાર્ય કે આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકોલનો ઉપયોગ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
1: આજથી હું પાયલોટિંગનો ઉપયોગ સદંતરે બંધ કરું. ઇમરજન્સી ક્યાંક એવું હશે તો જ લગભગ અમે કરીશું જ નહીં. આ અમે એક ભારતના નાગરિક તરીકે લોકોને અપીલ કરી, પોતે પણ, બધા જ ભારતના અને ગુજરાતના તમામ પરિવારજનો, જ્યાં એકલા હોય તો નાની ગાડી લઈ જવી જોઈએ, આખી કારનો ઉપયોગ ન થતા ડીઝલ અને પેટ્રોલનો બચત કરવાના આ અભિયાનમાં હું મારું નાનું એવું યોગદાન આપી રહ્યો છું, જેનો મને ગર્વ છે.
0: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે આગામી ચોમાસાની ઋતુ માટે રોગચાળાને પહોંચી વળવા તૈયારીઓ ઝડપી બનાવી છે. ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. રોગચાળાના નિયંત્રણ માટે જરૂરી ફોગિંગ મશીનનું રિપેરિંગ અને દવાઓનો પૂરતો જથ્થો ગાંધીનગર અને જિલ્લા કક્ષાએથી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી પહોંચાડી દેવાયો હોવાનું વલસાડ જિલ્લા મલેરિયા અધિકારી ડોક્ટર વિરેન પટેલે કહ્યું હતું.
2: પ્રિમોન્સન એક્ટિવિટી માટે અમે લોકોએ તજવીજ હાથ ધરી છે. એના માટે જે પણ આપણા મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર્સ છે, એમની મીટિંગો તાલુકા વાઇઝ, તબક્કા વાઇઝ ચાલુ છે અને દરેક વ્યક્તિઓને આપણે ટ્રેનિંગ અને ટ્રેનિંગની સાથે સાથે આશાઓ પણ ટ્રેનિંગ આપણે આપવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને આપણે ઉનાળાના સમય દરમિયાન આપણે પ્રાણીઓ અને પશુઓને આપણે પીવડાવવા માટે આપણે જીવદયાના પાત્રો મૂકતા હોઈએ છીએ. તો ચોમાસું આવે ત્યારે એ દરમિયાન એ પાણી, પશુ અને પાણીની અલગ જગ્યાથી સ્ત્રોત મળી જતા હોય એટલે આપણે એ મૂકવાની જરૂર નથી થતી, એટલે એને ઊંધા વાળી દઈએ ખાસ કરીને, તો એ આ ખાસો આપણે જે બ્રીડિંગ ફેસીસ છે એને અટકાવી શકીએ.
0: મહીસાગર જિલ્લામાં નશાબંધીના ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સંતરામપુર પોલીસ અને એસઓજી મહીસાગરને મોટી સફળતા મળી છે. સંતરામપુરથી લુણાવાડા હાઈવે પર નાકાબંધી દરમિયાન 37.5 લાખથી વધુના માદક પદાર્થ સાથે એક કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ કારની તપાસ કરતા 248 કિલો માદક પદાર્થના 13 થેલા મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર ચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હોવાનું મહીસાગર ડીવાયએસપી જીએલ ચૌધરીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક હેન્ડલ airnews_abid ને ફોલો કરશો. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા, એકરૂપતા અને વિદ્યાર્થીઓની સરળતા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ GCAS પોર્ટલ અમલમાં મૂકવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ તેમને સંલગ્ન તમામ સરકારી, બિનસરકારી અનુદાનિત તમામ સ્વાયત્ત કોલેજોના વિવિધ સ્નાતક અને અનુસ્નાતક પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા GCAS પોર્ટલ મારફત જ કરવાની રહેશે. GCAS પોર્ટલ સિવાયના અન્ય કોઈ ખાનગી પોર્ટલ કે પદ્ધતિ મારફત પ્રવેશ મેળવવામાં આવ્યો હશે તો તે માન્ય ગણાશે નહીં. પ્રવેશ પ્રક્રિયામાં અનિશ્ચિતતા ટાળવા માટે વિદ્યાર્થીઓને અધિકૃત GCAS પોર્ટલ GCAS.gov.edu.in પર જ નોંધણી કરાવવા શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ MPHનો નવો કોર્સ શરૂ કરાશે. 2 વર્ષનો આ પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ ચાલુ વર્ષથી નવા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવશે. નવા અભ્યાસક્રમ બાબતે માહિતી આપતા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડોક્ટર KK પટેલે જણાવ્યું કે જાહેર આરોગ્ય પર રિસર્ચ થઈ શકે તે હેતુથી વર્ષ 2026-27ના નવા શૈક્ષણિક સત્રથી આ માસ્ટર ઓફ પબ્લિક હેલ્થનો નવો અભ્યાસક્રમ 40 બેઠકો સાથે શરૂ કરવામાં આવશે. આગામી જનગણના 2027 આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. અગાઉ દેશભરમાં છેલ્લા વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. આ ગણતરી દેશની દરેક નાગરિકના મજબૂત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અગત્યની હોવાનું વસ્તી ગણતરી નિયામક સુજલજે મયાત્રાએ જણાવ્યું હતું. નિયામક મયાત્રાએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે જનગણનાથી જનકલ્યાણના

0: મંત્ર સાથે યોજાનાર જનગણનાની કામગીરી મુખ્યત્વે બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરી એચએલઓ ગુજરાતમાં 1 જૂન 2026 થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે.
1: પહેલી વાર ભારત સરકાર એક સ્વગણતરીનો ઓપ્શન આપી રહી છે. એની વેબસાઇટ આપની પાસે છે કે ભાઈ સેન્સસનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે, નવો ઓપ્શનમાં સેન્સસ ઇન્યુમરેશન જે સેલ્ફ ઇન્યુમરેશન, એમાં દરેકે દરેક વ્યક્તિ પોતાની રીતે કરી શકે છે. એમાં એને પોતાનો મોબાઈલ નંબર આપવાનો, એકવાર ઓટીપી આવશે એટલે માણસ રજીસ્ટર થશે. પછી એ વ્યક્તિ પોતાની રીતે આખે આખું પોતાના એજ 33 પ્રશ્નો ભરી શકે છે. જ્યારે 33 પ્રશ્નો ભરાઈ જશે એટલે એક સેલ્ફ ઇન્યુમરેશન આઈડી જનરેટ થશે જે વ્યક્તિએ પોતાની પાસે રાખવાનો છે. જ્યારે વસ્તી ગણતરી તમારે ત્યાં આવે ત્યારે પહેલા 33 પ્રશ્નો આખા ભરે એના કરતાં તમારે સેલ્ફી આઈડી આપવાનો છે. એટલે તાત્કાલિક 33 પ્રશ્નો જવાબ એમણે જે ભરશે તમારી પાસે આવી જશે. એટલે ઇન્વિટેશન ખાલી વેરીફાય કરી અને સબમિટ કરી દેશે.
0: રાજ્યમાં આજથી 3 દિવસ ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે આગામી 15 તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની સંભાવના છે, જ્યારે સુરત, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી 24 કલાક ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાતા તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. દરમિયાન રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું, જ્યારે અમરેલી, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે. આ સિવાયના જિલ્લા અને શહેરના મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું નોંધાયું હતું. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાજ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલને અનુસરીને રાજ્યપાલનો ટ્રેન, બસમાં મુસાફરીનો અને કારના કાફલાને ઘટાડવાનો નિર્ણય. નાયબ મુખ્યમંત્રીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો, જ્યારે આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કર્યો. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગોને અટકાવવા માટે એક્શન પ્લાનનો અમલ. સંતરામપુર પોલીસે 37 લાખથી વધુની કિંમતના 248 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા, કાર ડ્રાઈવર ફરાર. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, સવારના 7:20 નો સમય થયો છે. માણીએ કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમ અંતર્ગતનું પ્રથમ ગીત સાંભળીએ આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર અને નરેન્દ્ર ચંચલના સ્વરમાં. આનંદ બક્ષીના શબ્દો, ફિલ્મ છે અવતાર.

ફિલ્મી ભક્તિ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણમાં આપ આ કાર્યક્રમ માણી રહ્યા છો. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. ચિત્રગુપ્તનું સંગીત અને ભરત વ્યાસના શબ્દો. ફિલ્મ છે જય મહાલક્ષ્મી માં.

આકાશવાણી રાજકોટ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. સવારના 7:30નો સમય થયો છે. સાંભળીએ કાર્યક્રમ શાસ્ત્રીય સંગીત. આજે આ કાર્યક્રમમાં સાંભળશો કલાકાર હરિકાંત સેવક અને અરુણકાંત સેવકના સ્વરમાં શાસ્ત્રીય ગાયન, રાગ ગુણકલી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. હમણાં જ આપે કાર્યક્રમ શાસ્ત્રીય સંગીત અંતર્ગત માણ્યું કલાકાર હરિકાંત સેવક અને અરુણકાંત સેવકનું શાસ્ત્રીય ગાયન. રાગ હતો ગુણકલી. શ્રોતા મિત્રો, બરાબર 7:45 ગુજરાતી સમાચાર જે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

નમસ્કાર, આકાશવાણી સમાચાર, રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. ટીવીકે પાસે 150 ધારાસભ્યોનું સમર્થન છે. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતા 6 નામોત, 15 ઘાયલ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ 3 મે 2026 રોજ લેવાયેલી નીટ યુજી 2026 પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી છે, જેમાં સીબીઆઈએ શુભમ ખેરનાર નામના વ્યક્તિની અટકાયત કરી છે. આ કેસમાં રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરી છે. એસઓજીએ ગઈકાલે જયપુરથી મનીષ તરીકે ઓળખાતા એક કથિત માસ્ટરમાઇન્ડની પણ ધરપકડ કરી હતી. આ ઘટનામાં નીટ યુજી 2026ના એક ઉમેદવારના માતા પિતાએ લાતુર એસપી ઓફિસમાં ફરિયાદ નોંધાવી છે કે ખાનગી કોચિંગ સંસ્થાએ પરીક્ષા પહેલા એક મોક ટેસ્ટ લીધી હતી, જેમાં 42 પ્રશ્નો નીટ પેપરમાં પૂછાયા હતા. આ ફરિયાદ સામે આવતા જ તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિતો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવા નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. પેપર લીક અને ગેરરીતિઓના મજબૂત પુરાવા મળ્યા બાદ રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષાને સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. મુખ્યમંત્રી સી જોસેફ વિજય ફ્લોર ટેસ્ટ પહેલા સમર્થન એકત્ર કરવા માટે સમર્થક પક્ષોના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. સાથી પક્ષોના સમર્થન સાથે ટીવીકે સરકારને એઆઈડીએમકેના અલગ થયેલા જૂથ અને અમ્મા મક્કમ મુનેત્ર કઝગમ એએમએમકેના એકમાત્ર ધારાસભ્ય

0: એસ કામરાજનો ટેકો મળ્યો છે, પણ ટીવીકે સરકારને સમર્થન જાહેર કર્યા પછી એસ કામરાજને પાર્ટીમાંથી આંકી કાઢવામાં આવ્યા છે. હવે ટીવીકે પાસે વિધાનસભામાં લગભગ 150 ધારાસભ્યોનું સમર્થન છે. આ સાથે જ તમિલનાડુમાં ટીવીકે સરકારને ટેકો આપવો છે કે નહીં તે અંગે એઆઈડીએમકે બે જૂથોમાં વિભાજિત થઈ ગયું છે. 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતા બીજા જૂથે એસપી વેલુમાનીને એઆઈડીએમકેના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે અને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા, સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે.
1: संयुक्त अरब अमीरात दौरे के दौरान भी ऊर्जा सुरक्षा पर बातचीत होगी. जिस प्रकार का हमारी उनसे साझेदारी चल रही है, कैसे इसको और व्यापक किया जाए ताकि हम अपने जो ऊर्जा सुरक्षा हमारी है उसको हम मजबूत कर सके. इसके अलावा जो 4 अन्य देश हैं, नॉर्डिक समिट होने वाला है, नॉर्वे की यात्रा है, स्वीडन की यात्रा है, इटली की यात्रा है, नेदरलैंड्स की यात्रा है, यहां पर भी ये देश जैसे कि नवाचार के बहुत बड़ा केंद्र है. इनोवेशन इकोसिस्टम में भारत में बहुत काम हो रहा है और क्लीन एनर्जी टेक्नोलॉजीज में ये लोग और ग्रीन ट्रांजिशन में काफी आगे हैं. तो इन सभी मुद्दे पर हमारी बातचीत होगी.
0: તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3 ભારત નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19 તારીખે ઇટલીની સત્તાવાર મુલાકાત કરશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની 3 દિવસની મુલાકાત માટે બેઇજિંગ પહોંચવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતમાં દ્વિપક્ષીય સંબંધોના અનેક પાસાઓ પર ચર્ચા થવાની આશા છે. આ મુલાકાતને લઈ શ્રી ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે આ મુલાકાત વેપાર એજન્ડાનો મુખ્ય વિષય રહેશે. આ મુલાકાત ટ્રમ્પની શી જિનપિંગ સાથેની 7મી રૂબરૂ મુલાકાત અને 2017 પછી કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની ચીનની પ્રથમ મુલાકાત હશે. ભારત નવી દિલ્હીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર કરશે. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રિક્સના વિદેશ મંત્રીઓ અને સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળના વડાઓ પણ આ બેઠકમાં ભાગ લેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે. શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના વિદેશમંત્રીઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ AIRnews_abd ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ રાજ્ય પોલીસે કાયદો અને વ્યવસ્થા અને રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું છે. અધિક પોલીસ મહાનિર્દેશકે તમામ પોલીસ કમિશનરો, પોલીસ અધિક્ષકો અને રેલવે પોલીસ અધિકારીઓને અનેક મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. 2021ની વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાના તમામ કેસોની નવેસરથી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે કેસોમાં બેદરકારી જોવા મળી છે તેની ફરીથી તપાસ કરવામાં આવશે. પોલીસે સરહદ પારની દાણચોરી, ગેરકાયદેસર પશુ બજારો, કતલખાનાઓ અને ગેરકાયદેસર ખાણકામ સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ આજે ભૂતાનની મુલાકાતે જશે. આ મુલાકાતને મુખ્ય ઉદ્દેશ્ય ભારત ભૂતાન સંબંધને વધુ મજબૂત બનાવવાનો છે. રાજ્યસભા અને લોકસભાના સાંસદો અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત 51 સભ્યોનું પ્રતિનિધિમંડળ આ મુલાકાતમાં સામેલ હશે. પ્રતિનિધિમંડળ ભૂતાન ભારત સંબંધોના વિવિધ પાસાઓ અને બંને પાડોશી દેશો વચ્ચે સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરે તેવી પણ અપેક્ષા છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મોટાવાડી ગામમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા હતા અને લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા 300થી વધુ લોકો મંદિર પરિસરની દિવાલ પાસે આશરો લેવા માટે આવ્યા હતા ત્યારે આ ઘટના બની છે. ઘાયલોને સાંગલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાલ

0: ધરાશાયી થવાની ઘટનામાં થયેલા જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપથી સ્વાસ્થ્ય થવાની કામના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની જાનહાની સાંભળીને ખૂબ દુઃખ થયું છે અને કહ્યું છે કે આ દુઃખદ ઘડીમાં તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે. 169 રનના લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ 14.5 ઓવરમાં 86 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ગુજરાત ટાઇટન્સ તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 3 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાઝ અને રાશિદ ખાને 1-1 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પ્રફુલ હિંગે અને સાકિબ હુસેને 2 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરના કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી એશિયન બોક્સિંગ અંડર 17 ચેમ્પિયનશીપ 2026માં લક્ષ્ય ફુગાટ ફાઇનલમાં પ્રવેશ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં નીટ યુજી પરીક્ષા રદ થયાના સમાચાર છે. ગુજરાત સમાચાર અને સંદેશ લખે છે કે નીટ યુજી પરીક્ષા પહેલીવાર રદ, વિદ્યાર્થી વાલીઓમાં આક્રોશ. દિવ્ય ભાસ્કર લખે છે કે નીટ રદ, 22 લાખના સપનાઓ પર ઘા. નવગુજરાત સમય અને ફૂલછાબ લખે છે કે નીટ યુજી પરીક્ષામાં એનટીએ ફેલ, દેશભરમાં આક્રોશ વિરોધ. સ્થાનિક સમાચારોમાં અમરેલી અને સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી, ધોરણ 12 અને 10ની પૂરક પરીક્ષા 10-20 જૂન સુધી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને હવે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. તમિલનાડુમાં ટીવીકે સરકાર આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરશે. ટીવીકે પાસે 150 ધારાસભ્યોનું સમર્થન છે. પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે રાજકીય હિંસા પર કડક વલણ અપનાવ્યું. મહારાષ્ટ્રમાં એક ધાર્મિક ઉત્સવ દરમિયાન મંદિર પરિસરની દિવાલ ધરાશાયી થતા 6ના મોત, 15 ઘાયલ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 82 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. સવારના 7:55 સમય થયો છે. સામાન્ય પર્યાવરણની દૈનિક શ્રેણી, પર્યાવરણ વિષયક 5 મિનિટ. પ્રસ્તુતિ આનલ મંકોડી.

પર્યાવરણ વિષયક 5 મિનિટ આજના આ કાર્યક્રમમાં માહિતી મેળવીએ સૌરાષ્ટ્રની નદીઓ વિશે. પ્રથમ માહિતી મેળવીએ મચ્છુ નદી વિશે. મચ્છુ નદીને માલધારીની માતા કહેવાય છે. મચ્છુ એ એક કુંવારિકા નદી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આણંદપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી રાજકોટ મોરબી થઈ કચ્છના નાના રણમાં તે અંત પામે છે. મચ્છુના કિનારે મોરબી અને વાંકાનેર શહેર વસેલા છે. મચ્છુ નદી પર 2 ડેમ આવેલા છે. મચ્છુ 1 જે રાજકોટ જિલ્લામાં સ્થિત છે અને મચ્છુ 2 જે મોરબી જિલ્લામાં સ્થિત છે. મચ્છુ ઉપરાંત બ્રાહ્મણી અને ફાલ્ક નદી સુરેન્દ્રનગર જિલ્લામાંથી નીકળી કચ્છના નાના રણમાં અંત પામે છે. આ બંને પણ કુંવારિકા નદી છે. હવે માહિતી મેળવીએ આજી નદી વિશે. રાજકોટ જિલ્લાના સરદાર પાસેથી ટેકરીઓમાંથી નીકળી રાજકોટ સિટીથી થઈ કચ્છના અખાતને મળે છે. રાજકોટમાં આજી નદી પર આજી ડેમ આવેલો છે, જેનાથી લાલપરી સરોવર રચાયેલું છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં માંડવની ટેકરીઓમાંથી પણ ઘણી નાની મોટી નદીઓ નીકળે છે, જેમ કે સોસાઈ, રંગમતી, નાગમતી, સિંહણ, ફુલઝર અને ઘી વગેરે કચ્છના અખાતને મળે છે, તથા ગોમતી નદી દેવભૂમિ દ્વારકા થઈ કચ્છના અખાતને મળે છે. જામનગર શહેર રંગમતી અને નાગમતી નદી વચ્ચે આવેલું છે. નાગમતી નદી પર રણજીત સાગર ડેમ આવેલો છે. ઘી નદીના કાંઠે ઘી માટે પ્રખ્યાત જામ ખંભાળિયા આવેલું છે. ગોમતી નદીના કાંઠે દ્વારકા

વસેલું છે. હવે માહિતી મેળવીએ ભાદર નદી વિશે. ભાદર નદી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. ભાદર નદીને સૌરાષ્ટ્રની ગંગા કહેવામાં આવે છે. ભાદર નદી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આનંદપરના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી પોરબંદરમાં નવી બંદર ખાતે અરબ સાગરને મળે છે. આ નદી ગુજરાતમાં જળ જથ્થાની દ્રષ્ટિએ 5મા નંબરની નદી છે. ભાદર નદી ગુજરાતમાંથી નીકળી ગુજરાતમાં જ અંત પામનારી સૌથી મોટી નદી છે. ભાદર નદી પર જસદણ, આટકોટ, નવાગઢ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, ગણોદ અને નવી બંદર જેવા શહેરો વસેલા છે. ભાદર નદી પર બે ડેમ આવેલા છે. નીલાખાબંધ ડેમ જે ગોમટા ગામમાં આવેલો છે. આ ઉપરાંત ભાદરબંધ શ્રીનાથગઢ ગામ પાસે આવેલો બીજો ડેમ છે. ઉબેર, ઓજત અને મોજ એ ભાદરની સહાયક નદીઓ છે. આ ઉપરાંત પોરબંદરમાંથી શનિ નામની નદી પણ નીકળે છે. હવે માહિતી મેળવીએ હિરણ નદી વિશે. હિરણ નદી એ ગીર સોમનાથ જિલ્લામાંથી ગીરની ટેકરીઓમાંથી નીકળે છે. તેની સહાયક નદીઓ છે સરસ્વતી અને કપિલા. ત્રણેય નદીના સંગમ પાસે મોક્ષ પીપળો આવેલ છે. હિરણ નદી અરબ સાગરને મળે છે ત્યાં સોમનાથ મંદિર અને પ્રભાસ પાટણ આવેલ છે. આજના આ કાર્યક્રમમાં આજે આટલું બસ.

પર્યાવરણ વિષયક 5 મિનિટ. પર્યાવરણ વિષયકની આ દૈનિક શ્રેણીમાં આજે આપે સાંભળી સૌરાષ્ટ્રની નદીઓ વિષયક વાતો. પ્રસ્તુતિ હતી આનલ મંકોડીની.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 8 વાગે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ 8:15 અંગ્રેજીમાં સમાચાર સાંભળશો, જે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: નિરખને ગગનમાં આ કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ.
1: મોટી વહુ, આ તમારે નામ?
2: આટલી પણ શું ઉતાવળ હતી?
1: અરે, અને નાની, આ તારા નામે, અને આ મારી ડીંગલીના નામે.
3: પણ દાદી,
1: હા,
3: તમારા નામે
4: બધું જ. મેં બેંક, લોકર, ફિક્સ ડિપોઝિટ બધામાં આપને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જયારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે.
1: શુભ શુભ બોલો. શું
5: RBI કહે છે?
6: જાણકાર બનો, સતર્ક રહો.

0: QR कोड स्कैन करो, 5000 नो कैशबैक मिलवो।
1: वाह, दिवस सुधरी गयो। फसाणो
2: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
3: RBI कहे छे,
2: जानकार बनो, सतर्क रहो।
4: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડા પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત। ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ,

0: આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપથી, વાહ, વસાણો. અજાણ્યા એપથી બચો,
2: RBI કહે છે
1: જાણકાર બનો, સતર્ક રહો.
0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
3: પપ્પા, આપો 3,000.
4: કેમ ભાઈ?
3: મારી પોકેટ મની.
4: અરે, હમણાં ફક્ત 2,000 કેશ છે.
3: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો? હે નહીં, હા, સીધું UPI થી પેમેન્ટ કરો, સરળ છે.
4: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1,000 લઈ જા,
3: તમારો મોબાઈલ આવો
4: લે લે.
5: ભારત કરે છે ડિજિટલ ચુકવણી,
6: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી. આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
7: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
6: એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર EMI ચુકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
8: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
6: તમે કોણ?
9: RBI કહે છે
6: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
10: આકાશવાણી રાજકોટ, માણી રહ્યા છો ભજનોની દૈનિક શ્રેણી નિરખને ગગનમાં. હવે સાંભળીએ કલાકાર વિષ્ણુપ્રસાદ દવેના સ્વરમાં તુલસીદાસની આ રચના.

કલાકાર વિષ્ણુ પ્રસાદ દવેના સ્વરમાં આપે માણ્યા ભજનો કાર્યક્રમ નિરખને ગગનમાં અંતર્ગત આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગો પણ આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર એન્ડ્રોઇડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ ન્યૂઝ ઓન AIR NEWSONAIR. આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.

આગાશાહી રાજકોટ બરાબર 9 વાગ્યે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ 9 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
6: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
7: સુન સખી, મેરી પ્યારી સખી.
5: મહિલાઓ માટેનું વિશેષ

0: કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.

0: राम राम।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

આકાશવાણી રાજકોટ, સમય થયો છે સવારના 9:15નો. માણીએ આપનો માનીતો કાર્યક્રમ, હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મનોરંજન સાંભળતા દરેક શ્રોતા મિત્રોનું કાર્યક્રમમાં સ્વાગત, અભિવાદન. શ્રોતા મિત્રો, અમે આ કાર્યક્રમમાં દરરોજ તમારા માટે અવનવા ગીતોનો રસા સ્વાદ લઈને કાર્યક્રમમાં હાજર થઈએ છીએ. ક્યારેક જૂના, ક્યારેક નવા, તો ક્યારેક મીડિયમ ગીતો પણ અમે આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. તો આજે આપણે એવા જ સુંદર સુંદર મજાના, થોડા નવા કહી શકાય એવા ગીતો આ કાર્યક્રમમાં માણવાના છે. તો કાર્યક્રમનું સૌ પ્રથમ ગીત સાંભળીએ અનુપમ અમોદના સ્વરમાં, પ્રીતમનું સંગીત અને ઇરશાદ કામિલના શબ્દો. ફિલ્મ છે આક્રોશ. માણીએ આ ગીત.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: મોટી વહુ, આ તમારે નામ.
1: આટલી પણ શું ઉતાવળ હતી.
0: અરે, અને નાની, આ તારા નામે, અને આ મારી ડિંગલીના નામે.
2: પણ દાદી,
0: હા,
2: તમારા નામે
3: બધું જ. મેં બેંક, લોકર, ફિક્સ ડિપોઝિટ બધામાં આમને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જયારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે.
0: શુભ શુભ બોલો. શું
4: આરબીઆઈ કહે છે?
5: જાણકાર બનો, સતર્ક રહો.
6: આકાશવાણીના રાજકોટ કેન્દ્રના પ્રસારણ સંગે આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં હવે સાંભળીએ સોનુ નિગમ અને સુનિધિ ચૌહાણનો યુગલ સ્વર. શંકર અહેસાન લોયના સંગીતમાં સાંભળીએ અરમાન ફિલ્મનું આ ગીત.

0: શ્રોતા મિત્રો, કાર્યક્રમ મનોરંજનમાં સુમધુર અને કર્ણપ્રિય ગીતોની આ સફર આપણે ચાલુ રાખીશું, પરંતુ એ પહેલા સાંભળીએ આ પ્રાયોજિત કાર્યક્રમ.
1: રજૂ કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: આપવા.
1: નમસ્કાર અને સ્વાગત છે તમારું તમારા પોતાના કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
2: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજની આ ક્ષણ કઈક ખાસ છે, કારણ કે આજે આપણે એક એવી વાર્તા લઈને આવ્યા છીએ જે દિલને સ્પર્શી જશે, આંખો નમ કરી દેશે અને કદાચ હોઠો પર એક ઉમેદ ભરેલું સ્મિત પણ છોડી જશે.
1: આજ વાત પર મને એક શેર યાદ આવ્યો છે.
2: જી ફરમાવો.
1: તો ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, ટૂટે હુએ દિયો સે ભી રોશની માંગી હમને, હર બંધ દરવાજે સે ભી જિંદગી માંગી હમને, જબ રાહે થી સુની ઓર સાથી થા બસ વિશ્વાસ, તબ ઉસ એક ઉમ્મીદ સે ભી ખુશિયાં માંગી હમને.
2: બહુ સરસ. બસ આજ ઉમ્મીદ સાથે જોડાયેલી છે આપણી આજની વાર્તા. જેમની ઉમ્મીદ દે જયારે મળ્યો એક યોજનાનો સહારો, તો બંધ બાણા ખુલી ગયા, સૂનું આંગણું ગુંજી ઉઠ્યું. તો શ્રોતાઓ તૈયાર થઈ જાઓ, સાંભળો આજનું નાટક.
1: ચાલો સાંભળીએ.
3: 4 વર્ષ થઈ ગયા, 4 વર્ષ કેટલું બધું સહન કર્યું છે.
4: નાઝનીન, આજે ફરી ડોક્ટર ઈરાનીનો ફોન આવ્યો હતો.
3: શું કહ્યું તેમણે?
4: એજ જે આપણને પહેલેથી જ ખબર હતી, બીજું IVF પણ ના થયું.
3: ફરક 3 વાર IUI, 2 વાર IVF, હું હવે કેટલું બધું સહન કરું? તમે પણ હજી કેટલું સહન કરશો? દર વખતે લાખો રૂપિયા. ફરુખ, આપણે ક્યાં સુધી દેવામાં ડૂબતા રહીશું?
4: હા, મેં પણ આ જ વિચાર્યું હતું. પણ નાઝીમ, તારા વિના આ ઘર, આ જિંદગી બધું અધૂરું છે. આપણે કોઈ રસ્તો કાઢીશું.
3: હવે કયો રસ્તો બાકી રહ્યો છે?
5: એ જ વાત જે આપણે આપણા ઘરમાં સાંભળવા માંગીએ છીએ.
6: નાઝનીન, નાઝનીન, દરવાજો ખોલો જલ્દી.
3: અરે શરી, આટલી વહેલી સવારે?
6: બેસો પહેલા. અરે આજુ, મેં હમણાં અખબારમાં વાંચ્યું. તે વાંચ્યું?
3: શું?
6: જીઓ પારસી યોજના.
3: આ વાલી શું છે?
6: નાઝનીન,

0: આ વાળી શું છે?
1: નાઝનીન, આ કેન્દ્ર સરકારની યોજના છે, ખાસ આપણા પારસી સમુદાય માટે. જે દંપતીઓને સંતાન સુખ નથી મળી શકતું તેમના માટે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ થી લઈને ડિલિવરી સુધી, જન્મ પછીની દેખભાળ સુધી, બધા માટે 8 લાખ રૂપિયા સુધીની સહાય.
0: ટીમ શું કહી રહી છે?
1: સાચું કહી રહી છું. અને જે દંપતીઓને વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. પૂરો.
0: અને જેમની આવક થોડી વધારે છે,
1: 15 થી 25 લાખ વાળા માટે 75%, અને તેનાથી ઉપર વાળા માટે 50% ખર્ચ કવર થાય છે. નાઝનીન, આ યોજના તારા માટે જ બની છે.
0: પરંતુ મારી ઉંમર, હું તો હવે 45 ની થવાની છું.
1: સાંભળ, મારી ભાભીની સહેલી દિનાસ, તેની ઉંમર પણ ઓછી નહોતી. મુંબઈ, પુણે, સુરત, નાગપુર, કેટલાય શહેરોમાં આ યોજનાઓથી સેંકડો દંપતીઓ લાભ ઉઠાવી ચૂક્યા છે.
0: સાચે જ શિરીન.
1: સાચે જ. હવે ફરોખને બોલાવ અને આજે જ આના વિશે જાણકારી મેળવો.
0: હા,
2: શું વાતો થઈ રહી છે બંને સહેલીઓમાં?
1: ફરોખ, આ વાંચો.
2: જીઓ પારસી પરિયોજના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય તરફથી સંચાલિત. નાઝનીન, આ તો ખરેખર સરકારી યોજના છે.
0: ફરોખ, મને લાગે છે એકવાર વધુ કોશિશ કરવી જોઈએ. આ વખતે આપણે એકલા નહીં હોઈએ.
2: તું તૈયાર છે? સાચે જ.
0: હા, ડોક્ટરે કહ્યું હતું મુશ્કેલ છે પણ અશક્ય નથી. હું એ અશક્ય નથી પર ભરોસો કરવા માંગુ છું.
2: તો ઠીક છે, આપણે આજે જ જઈએ છીએ.
3: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
4: નાઝનીનજી, મેં તમારી પાછલી બધી રિપોર્ટ્સ જોઈ છે. થાઇરોઇડના કારણે પરેશાની તો છે પણ આ અંત નથી.
0: પણ ડોક્ટર સાહેબા, ઉંમર પણ તો અમારી વિરુદ્ધ છે.
4: નાઝનીનજી, ઉંમર એક પડકાર છે, અડચણ નહીં. આ યોજના હેઠળ અમે એવા કેટલાય દંપતીઓનો ઈલાજ કર્યો છે જેમણે આશા છોડી દીધી હતી. હવે આર્થિક ચિંતા તમે બંને બિલકુલ ના કરો, બસ પોતાનો ઉત્સાહ જાળવી રાખો.
2: હા હા ડોક્ટર સાહેબ, અમે બંને પૂરી રીતે તૈયાર છીએ, જે પણ કરવું પડે.
4: બસ આજ મારે સાંભળવું હતું, આપણે કાલથી શરૂ કરીએ છીએ.
0: ફરોખ, જો આ વખતે પણ.
2: ના, એ વિશે નહીં વિચારવું. જે થશે તે જોયું જશે. અત્યારે બસ અહીં રહે મારી સાથે.
0: હા.
4: નાઝનીનજી, ફરોખજી, અભિનંદન.
0: એટલે
4: તમે માં બનવાના છો અને તે પણ જોડિયા.
2: જોડિયા? સાચે જ.
0: શુક્રિયા ડોક્ટર, ઈશ્વર તમને હંમેશા ખુશ રાખે. ફરોખ,
2: હા,
0: જો તો ખરા બની ઊંઘી ગયા.
2: નાઝનીન, જો એ યોજના ના હોત તો.
0: પણ હતી ને? હતી, એટલે જ આ બની આજે છે આ ઘરમાં આપણા પોતાના.
2: જીઓ પારસીએ સાચે જિંદગી આપી આ બંનેને.
0: અને આપણને પણ ફરોખ, આપણને પણ.
3: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
5: જીઓ પારસી યોજના હેઠળ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, ડિલિવરી અને જન્મ પછીની દેખભાળ માટે રૂપિયા 8 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. જે દંપતીઓની વાર્ષિક આવક રૂપિયા 15 લાખ થી ઓછી છે તેમના માટે પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે. રૂપિયા 15 લાખ થી 25 લાખ આવક ધરાવતા દંપતીઓ માટે 75%, અને 25 લાખ થી વધુ આવક ધરાવતા લોકો માટે 50% ખર્ચ કવર કરવામાં આવે છે. આ યોજના આ સમુદાયની ઘટતી વસ્તીને રોકવામાં સહાયક છે, જે જાગૃતિ, લગ્ન અને લોકોની વિચારધારા બદલવામાં કારગર સાબિત થઈ. મુંબઈ, પુણે, નવસારી, સુરત અને નાગપુર જેવા કેટલાય શહેરોમાં રહેતા દંપતીઓ આ યોજનાથી લાભાન્વિત થઈ ચૂક્યા છે. ના જાણે કેટલાય ઘરોમાં કિલકારીઓ ગુંજી છે. આ માત્ર એક યોજના નથી, આ એક આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે.
6: તો જો તમે અથવા તમારા કોઈ ઓળખીતા પણ આવી કોઈ પરિસ્થિતિમાં હોય તો યાદ રાખો, મદદ હાજર છે. બસ એક ડગલું ભરવાનું છે. આ હતો અમારો કાર્યક્રમ
7: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

આકાશવાણી રાજકોટ આપ સાંભળી રહ્યા હતા અમારો પ્રાયોજિત કાર્યક્રમ. શ્રોતા મિત્રો, હવે આપણા માનીતા કાર્યક્રમ એટલે કે હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ મનોરંજનની આપણી કર્ણપ્રિય સફરને આપણે આગળ વધારીએ. શ્રોતા મિત્રો, હિન્દી ફિલ્મ જગતમાં એટલે કે બોલિવૂડના ગીતોમાં પ્રેમ આ વિષયને અવનવી રીતે અવનવા ઉપનામો સાથે નવાજી અને કેટલા ગીતોની રચના થઈ. બોલિવૂડમાં આવેલા ગીતોમાં તમે જુઓ તો 80% જેટલા ગીતો પ્રણય ગીતો તો હશે જ, સાચી વાત ને? અને એમાં પણ અલગ અલગ રીતે વર્ણવવામાં આવતા પ્રેમની તો વાત જ શું કરવી. પણ કહેવાય છે ને કે પ્રેમ એ ઈશ્વરનું જ બીજું સ્વરૂપ છે, અને ઈશ્વર એટલે અત્ર તત્ર સર્વત્ર બધે જ રહેલો છે. એની અનુભૂતિ આપણને દરેક જગ્યાએ થાય છે. પ્રેમનું પણ કંઈક આવું છે, કહે છે ને કે તુમ પસંદ આયે થે યે એક ઇત્તેફાક થા, તુમ પસંદ આયે થે યે એક ઇત્તેફાક થા, લેકિન સિર્ફ તુમ્હી એક પસંદ આયે યે ઇશ્ક હૈ. ભાઈ, પ્રેમની તો વાતો જ આવી છે. અને જ્યાં પ્રેમની વાત હોય ત્યાં હિન્દી ફિલ્મના ગીતોમાં પ્રેમને અને કુદરતના જોડાણને પણ એટલું જ સુંદર રીતે વર્ણવવામાં આવેલું છે. તો પ્રકૃતિના તત્વો અને પ્રેમને સુંદર રીતે જોડવામાં આવેલું ગીત હવે આપણે સાંભળવાનું છે કુમાર શાનુના સ્વરમાં, રાજેશ રોશનનું સંગીત અને સાવન કુમારના શબ્દો. ફિલ્મ છે કહો ના પ્યાર હૈ. સાંભળીએ ફિલ્મનું આ સુંદર મજાનું ગીત.

ભાઈ, પ્રકૃતિના તત્વની સાથે સરખામણી કરીને પ્રેમની કેટલી ઉદાત ભાવના આ ગીતમાં રજૂ થઈ. ભાઈ, આવા ગીતો ક્યારેક સાંભળીએ ને તો મજા જ મજા પડી જાય, ખરી વાત ને? અને કોઈ શાયર હૃદયના હોય ને, એના મુખમાંથી અને એની કલમેથી આ વાત તો ચોક્કસ સરી પડે કે ભાઈ, આપનું મુખ જોઈને મનમાં થાય છે, આપનું મુખ જોઈને મનમાં થાય છે કે ચાંદ પર લોકો મસ્તા જાય છે. ખરી વાત કે નહીં શ્રોતા મિત્રો? ભાઈ, આપણી વાતો તો આ રીતે ચાલ્યા કરશે, પણ આપણે કાર્યક્રમમાં માણવાના છે ગીતો. તો આવા જ મતલબનું ને આવા જ મૂડનું હવે સાંભળીએ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરમાં આ ગીત, જેના શબ્દો લખ્યા છે સમીરે અને ફિલ્મ છે હમ આપકે દિલ મેં રહેતે હૈ. સાંભળીએ આ સુંદર મજાનું ગીત.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપથી, વાહ! ફસાણો અજાણ્યા એપથી બચો.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ અને કાર્યક્રમ ચાલી રહ્યો છે મનોરંજન. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને હવે સાંભળીએ સોનુ નિગમ અને તુલસી કુમારનો યુગલ સ્વર ફિલ્મ હમકો દિવાના કર ગયેના આ ગીતમાં, જેને સંગીત આપ્યું છે અનુ મલિકે અને શબ્દરચના સમીરની. સાંભળીએ આ ગીત.

હમકો દીવાના કર ગયે. શ્રોતા મિત્રો, ભયા દીવાનગીની વાત કરીએ ને, અથવા તો વાત કરવા બેસીએ ને, તો વર્ષોના વર્ષો લાગે. કોઈએ સરસ કહ્યું છે ને કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ભાઈ, આ પ્રેમની વાતો નીકળે અને કોઈના મનમાં ગઝલ ન ફૂટે ને તો જ નવાઈ. ભાઈ, આપણી વાતો ચાલતી રહેશે, પણ હવે આપણે સાંભળીએ હવે પછીનું ગીત, કે જે ગાયું છે હિમેશ રેશમિયા અને આકૃતિ કક્કરે. સંગીત પણ હિમેશ રેશમિયાનું અને શબ્દરચના સમીરની. ફિલ્મ છે અપને. અપને ફિલ્મનું માણીએ આ ગીત.

0: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો.
3: ફસાણો. UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ મનોરંજનમાં આપ સર્વેનું ફરી એક વખત સ્વાગત. શ્રોતા મિત્રો, આ ગીતોની સુરીલી સફરમાં આગળ વધીએ અને સાંભળીએ આનંદ રાજ આનંદના જ શબ્દ અને સંગીતમાં અને એમના જ અને સાથીઓના સ્વરમાં વેલકમ ફિલ્મનું આ ગીત.

ભાઈ, જીવનમાં માણસને શું જોઈએ? બે વખતનું જમવાનું, ઘર કે બીજી કોઈ ભૌતિક ચીજ વસ્તુઓ? ના, માણસને જોઈએ છીએ મીઠા પ્રેમાળ સંબંધો અને એ સંબંધમાં છુપાયેલી લાગણી. એટલે જ કોઈ કવિએ સરસ લખ્યું છે કે ચાલ ઉપાડ એક કોરો કાગળ, ચાલ ઉપાડ એક કોરો કાગળ, મેં ચિત્ર્યો સૂર્ય ને તું લખ વાદળ. હું તારા નામનો આખો યુગ લખું, હું તારા નામનો આખો યુગ લખું, ને તું લખ મારા નામની એક પળ. બસ કોઈ આપણને પ્રેમથી લાગણીથી એની એક ક્ષણ પણ આપે ને તો આપણો જન્મારો વસૂલ. બરાબર ને? જિંદગી મેં ઓર ક્યાં ચાહીએ, બસ આ ઓર ક્યાં, એમાં જ આપણા જીવનનો સારાંશ સમાયેલો છે. બરાબર ને? ચલો આવું જ કંઈક ગીત સાંભળીએ અભિજીત અને અલકા યાજ્ઞિકના યુગલસ્વરમાં, જતીન લલિતનું સંગીત અને જાવેદ અખ્તરના શબ્દો. ફિલ્મ છે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની.

શ્રોતા મિત્રો, ઓર ક્યા, આટલું સુરીલું ગીત આપણે અભિજીતના સ્વરમાં સાંભળ્યું. હવે પછીના ગીતમાં પણ સાંભળવાનો છે અભિજીત દાનો જ સ્વર, અનુ મલિકનું સંગીત અને જાવેદ અખ્તરની શબ્દરચના. ફિલ્મ છે બાદશાહ.

શ્રોતા મિત્રો, આપણા બોલિવૂડમાં એટલે કે હિન્દી ફિલ્મ જગતમાં ગીતોમાં છોકરી અને એની સુંદરતા વિશે તો ઘણા બધા ગીતો લખાયા, ઘણી બધી વાતો પણ થઈ, પણ એની એક આંખ એના વિશે પણ કેટલા બધા આલેખનો થયા છે. આપણા કોઈ સરસ ગુજરાતી કવિએ લખ્યું છે ને કે એમની મારકણી આંખોએ કંઈક એવા કામણ કર્યા છે, એમની મારકણી આંખોએ કંઈક એવા કામણ કર્યા છે કે ઉઘાડા અને રૂપાળા મો હવે જોવા નથી ગમતા. ભાઈ, આંખની આ તો વાત છે, એક આંખ જ સામેવાળા વ્યક્તિને આખે આખો ઘાયલ કરવાની ક્ષમતા ધરાવે છે. ભાઈ, આવું જ આંખોનું સુંદર આલેખન આપણા હવે પછીના ગીતમાં થયું છે, જે ગીતને સ્વર આપ્યો છે રાહત ફતેહ અલી ખાન, સુનિધિ ચૌહાણ અને સુઝેન ડિમેલોએ. સંગીત રચના સાજિદ વાજિદની અને શબ્દરચના ગુલઝારની. ફિલ્મ છે વીર. તો માણીએ આ ગીત.

શ્રોતા મિત્રો, જેનો આરંભ છે એનો અંત પણ છે, તો કાર્યક્રમમાં પણ એવું જ છે. પણ ના, અત્યારે અમે કાર્યક્રમનો અંત નથી કરતા. કાર્યક્રમમાં સાંભળવાનું છે આ એક અંતિમ ગીત પણ, જે ગાયું છે સુખવિંદર સિંઘ અને અલકા યાજ્ઞિકે. સંગીત રચના એ આર રહેમાનની અને શબ્દરચના આનંદ બક્ષીની. ફિલ્મ છે તાલ.

શ્રોતા મિત્રો, આ ગીતની સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અહીંયા પૂર્ણ કરીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 10:30 નો સમય થયો છે. હવે માણીએ કાર્યક્રમ લોકસંગીત.

ઈદ. આ કાર્યક્રમમાં આજના લોકગીતના કલાકાર છે રમેશભાઈ મીઠાભાઈ પરમાર. તો એમના સ્વરમાં સાંભળીએ લોકગીતની આ પ્રથમ રચના.

સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ અથવા બેંકમાં

0: એટલે કે બીસી પાસે જાઓ અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
4: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
5: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ, પિઝા પાર્ટી.
4: યે,
5: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
6: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ.
5: આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
4: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું ને? નો શેરિંગ.
2: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
7: આકાશવાણી રાજકોટ સાંભળી રહ્યા છો કાર્યક્રમ લોક સંગીત. હવે સાંભળીએ રાવણ હથ્થાની સંગે લોકગીત પીરસતા કલાકાર રમેશભાઈ મીઠાભાઈ પરમારના સ્વરમાં અન્ય એક લોકગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આપણું ડેઝર્ટ આવી ગયું, આપણી ચેમ્પિયન હજી આવી નથી.
2: બિલ ભરતા પહેલા તો આવી જશે ને?
1: તો ગર્લ્સ, શું ચાલી રહ્યું છે?
3: બિલ થઈ રહ્યું છે.
1: ચાલ તારું કાર્ડ આપ. પિન આપ.
4: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
5: આકાશવાણી રાજકોટ કાર્યક્રમ લોક સંગીતમાં હવે માણીએ દોહા છંદ. આજના કલાકાર છે મહેશકુમાર સોયા. એમના સ્વરમાં માણીએ છંદ સારસી, દુર્મિલા અને સપા કરું.
6: માતાજીનું આરાધન કરતા

પણ માણી કાઠિયા વાડીમાં કોક દી જ્ઞાન તું તો ભૂલો ભૂલો.

અને છન ત્રિભંગીમાં હાય માડી પ્રસન્ન પ્રસન્ન પ્રસન્નાનની અને હમ પર રહો સદાય હાય એ માડી પ્રાણત પાલ પરમેશ્વરી હે માડી તું તો જય અંબા જગરાય. તો છન ત્રિભંગીમાં તો જય જગરાયાજી મહામાયાજી સુશી કયાજી છાયાજી હો હો હો શિશુપા

એ મળ્યું ભીડ્યું બડરે, એ રમવાય નવલાખાય. તો છંદો મળ્યામાં કયો ઢીકાળી કાંબળિયું લાલ ધાબળિયું ફૂલ છાબળિયું શિર પરે, હયે હેમ હાંસળિયું માણેક મઢિયું મોતીએ જાળિયું તેજ જરે. ગોઢી કાળી કાંબળિયું લાલ ધાબળિયું ફૂલ છાબળિયું શિર પરે, હયે હેમ હાંસળિયું માણેક મઢિયું મોતીએ જાળિયું તેજ જરે. પગનું પૂર કડલા કાંબિયું સોભિયું ઓ માં, પગનું પૂર કડલા કાંબિયું સોભિયું, એમની પ્રોચ્યું હાથ પર નવલા ખાય. નવલા ખાઈ લો બળિયાળિયું ભેળિયું મળ્યું મઢડે રાસ રમે, માડી મળ્યું મઢડે રાસ રમે, માડી મળ્યું મઢડે રાસ રમે. ઘર ત્રિશુળ વાળિયું પૂરા પુંજાળિયું લાકડી જાળિયું એમ રમે, ધન ધીંગી ધજાળિયું આભ કપાળિયું ભેળિયા વાળિયું એમ ભમે. કર હેમની ચૂડિયું પાળિયું તાળિયું, કર હેમની ચૂડિયું પાળિયું તાળિયું, ગાળિયું જાળિયું નભ ગજે. નવેલા ખાઈ લો બળિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસ રમે, માડી મળિયું મઢડે રાસ રમે, માડી મળિયું મઢડે રાસ રમે. માડી નાક નથળિયું કાનિયા કોટિયું બાલ ટીડાળિયું બહુમુખે ઝળલલ જંબુકિયું, જાણે સાડિયું વાદળ કઢિયું વીજળિયું, ફરે ફેર પદુળિયું દ્રષ્ટિયું ડળિયું, ફરે ફેર પદુળિયું દ્રષ્ટિયું ડણે, જાણે વાલપની માડી વેલડિયું. નવેલા ખાય નવેલા ખાઈ લો બણિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસ રમે, માડી મળ્યું મઢડે રાસ રમે, માડી મળ્યું મઢડે રાસ રમે. માતુ મીણલ નાગલ કાગલ રાજલ મોગલ પીઠલ બાય મળી, માત કરણી જીવણી બાલ વિબલાડ બુટ ભવાની સાથ ભળી, વળી વિપળી દેવલ હોલ વરવડી, વળી વિપળી દેવલ હોલ વરવડી, ખમા ખમા ખોડી યાર રમે. નવેલા ખાય નવેલા ખાઈ લો બળિયાળિયું ભેળિયું મળિયું મઢડે રાસ રમે, માડી મળિયું મઢડે રાસ રમે, માડી મળિયું મઢડે રાસ રમે. માડી શેષ મહેશ ગુણેશ દિનેશ સુરેશ હુવે દેવો જાન ધરે, એમાં અપ્સર ગંધર્વ

0: ઋષિ ત્રિદિચિ અગસ્ત્ય વસિષ્ઠ પરાશર મુનિ પાય પડે નવેલા ખાય નવેલા ખાય લો બડી જાળી જુ ભેળી જુ મળી જુ મઢડે રાસર મે માડી મળી જુ મઢડે રાસર.
1: કાર્યક્રમ લોકસંગીતમાં હમણાં જ આપે સાંભળ્યા કલાકાર મહેશ કુમાર સોયાના સ્વરમાં છંદ સારસી દુર્મિલા અને સપાખરું. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, અમારા હવે પછીના કાર્યક્રમો આપ સાંભળશો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી બસ થોડી જ ક્ષણોમાં.

0: જરૂરી ક્ષણોમાં મુખ્ય સમાચાર સાંભળશો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ, સેન્સેક્સ 170 અને નિફ્ટીમાં 80 અંકોનો ઉછાળો. કેન્દ્રીય તપાસ એજન્સીએ નીટ પરીક્ષાના કથિત પેપર લીક મામલે એફઆઈઆર નોંધીને દેશવ્યાપી તપાસ શરૂ કરી. રાજ્ય સરકારે મંત્રીઓને કોન્વેકે પાયલોટિંગ કાર નહીં ફાળવવાનો નિર્ણય. રાજ્યમાં સુરક્ષા કેટેગરીમાં આવતા વીવીઆઈપી સીઆઈ કોઈને નહીં ફાળવવામાં આવે કોન્વે ગાડી. નાયબ મુખ્યમંત્રી ગૃહ વિભાગની વર્ચ્યુઅલી બેઠક કરવાનો કર્યો નિર્ણય. ગાંધીનગરની બેઠકમાં ગાંધીનગરના બહારના અધિકારીઓને ફિઝિકલી નહીં બોલાવાય, પણ અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાશે. નાયબ મુખ્યમંત્રી પોતાના ગાડીઓના કાફલામાં પણ મૂક્યો કાપ. નાયબ મુખ્યમંત્રીના કાફલામાં હવે માત્ર 3 ગાડી નજરે પડશે. આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી નીકળતાની સાથે નિર્ણયનો કરાયો અમલ. જમ્મુ અને કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો. ભારત આવતીકાલથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરશે. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ એઆઈએનઆરસીના નેતા એન રંગાસામીએ પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આજે આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતી મહાત્મા આરોગ્ય મંદિર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 અને 17 મે ગુજરાત આવશે. અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદ મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને મળશે. ગુજરાતભરમાં 72 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી. આજથી રાજ્યમાં હીટવેવની શક્યતા, નાગરિકોને સાવચેત રહેવા સલાહ. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અમદાવાદ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાયેલી એશિયન બોક્સિંગ અંડર 17 ચેમ્પિયનશીપ 2026માં લક્ષ્ય ફોગાટ ફાઇનલમાં પ્રવેશ્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે ગાયેલા કિસ્મત ફિલ્મના ગીતથી.

0: औजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी भारत ना 92% भौगोलिक विस्तार मा 99% जेटली वस्ती ने आवरी ले छे। देश ना ग्रामीण शहरी अने सरहदी विस्तारों मा 23 भाषाओ अने 182 जेटली बोलियों द्वारा राष्ट्रीय अने प्रादेशिक कार्यक्रमों पहुंचाड़ी रही छे। आधुनिक समय ने मान आपीने डीटीएच मोबाइल एप्स अने विविध प्लेटफॉर्म पर 24 कलाक आपनी सेवा मा हाजर रहती भारतीय वारसो अने संस्कृति नु जतन करती आकाशवाणी ने आजे 90 वर्षे लाख लाख अभिनंदन।
1: શ્રોતા મિત્રો, આજે રાજેન્દ્રસિંહ બેદી વિશે થોડી વાત કરવી છે। રાજેન્દ્રસિંહ બેદી એક ઉર્દુના જાણીતા લેખક, પટકથાકાર અને ફિલ્મોના ડાયરેક્ટર હતા। તેમનો જન્મ સિયાલકોટ ખાતે થયો હતો। 1940માં તેમણે આકાશવાણીમાં કાર્ય કર્યું અને ત્યારબાદ જમ્મુ કાશ્મીર બ્રોડકાસ્ટિંગ સર્વિસના તેઓ ડાયરેક્ટર બન્યા। ગરમ કોટ અને એક ચદ્દર મેલીસી જેવી તેમની નવલકથાઓ માટે તેઓ જાણીતા છે અને આ રચના માટે

ને 1965માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. તેઓએ દેવદાસ અભિમાન જેવી પ્રસિદ્ધ ફિલ્મોમાં ડાયલોગ લખ્યા હતા. ઉર્દુ સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ પંજાબની સરકારે રાજેન્દ્રસિંહ બેદી એવોર્ડ આપવામાં આવે છે. તેમણે હિન્દી સિનેમામાં દસ્તક અને ફાગુન જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું અને બીજી એક ફિલ્મ અનુપમા માટે તેમણે પ્રખ્યાત જે ફિલ્મ હતી તેના સંવાદો પણ લખ્યા. તો મિત્રો, હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરે ગાયેલું રજનીગંધા ફિલ્મનું ગીત.

0: શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણકર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: અને હવે સમજશો કિશોર કુમાર અને આશા ભોંસલે ગાયેલું બાતો બાતો મેં ફિલ્મો ગીત.
2: સુનિયે
3: કહીએ કહીએ,
2: સુનિયે સુનિયે
3: કહીએ કહીએ ના.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: કાર્યક્રમની શરૂઆત કરીશું મિતાલી સિંહે ગાયેલી ઝમીર કાઝમીની આ ગઝલથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળીએ ભૂપેન્દ્રસિંહે ગાયેલી જીગર મુરાદાબાદીની આ ગઝલ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા

0: નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શબ્દો છે ડોક્ટર બશીર બદ્રના, કલાકાર હરિહરન.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો જગજીતસિંહના કંઠમાં નઝીર બનારસીની આ ગઝલ.

હમણે જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત કસલ, આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. તમિલનાડુમાં ટીવીકે સરકારે વિશ્વાસનો મત મેળવ્યો. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ. સેન્સેક્સ 250 અને નિફ્ટીમાં 115 અંકોનો ઉછાળો. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રૂપિયાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદી પરનો આયાત શુલ્ક વધારીને 15% કર્યો છે. આ દરો આજથી અમલમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાને ઘટાડીને અડધાથી પણ ઓછું કર્યું. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો આજે બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે નવી દિલ્હી પહોંચ્યા. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવર યાત્રામાં ભાગ લેવા માંગતા લોકોને આ મહિનાની 19 તારીખ પહેલા અરજી કરવા અપીલ કરી છે. તમિલનાડુના તિરુપુરમાં માર્ગ અકસ્માતમાં પોલીસકર્મી સહિત 6ના મોત. નેપાળના કાઠમંડુમાં ભારત દૂતાવાસના પ્રથમ સચિવ નારાયણસિંહ અને મેલે ગ્રામીણ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ જ્વાલાસિંહ સૌદે સંયુક્ત રીતે અછામ જિલ્લાના મેલે ગ્રામીણ મ્યુનિસિપાલિટીમાં સ્થિત શ્રી બાસુકી માધ્યમિક શાળાનો શિલાન્યાસ કર્યો. નીટ પરીક્ષાના પેપર લીક થવાની તપાસ માટે સીબીઆઈ ટીમ જયપુર પહોંચી હતી અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા ધરપકડ કરાયેલા લગભગ 2 ડઝન લોકોની પૂછપરછ કરી. ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આજથી 2 દિવસ બેઠક શરૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા જગદીશ વિશ્વકર્મા સહિતના સભ્યોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોન તથા વડોદરાની 2 દિવસની પાર્લામેન્ટરીની બેઠકમાં થશે ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનની 3 દિવસની મુલાકાત માટે બેઇજિંગ પહોંચવાના છે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. શબ્દોમાં માહિતી યાદો. પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી આકાશવાણી ભુજ કેન્દ્રના નિવૃત્ત ADP કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જયેશ રાવલની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો. મિત્રો, આકાશવાણીના 90 વર્ષના ઇતિહાસની ગૌરવશાળી પળોની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આકાશવાણી ભુજ સાથે જોડાયેલા અને આકાશવાણી અમદાવાદ વડોદરા ખાતે પણ જેમણે પોતાની સેવાઓ આપી છે તેવા ભૂતપૂર્વ ADP હેડ ઓફ પ્રોગ્રામ શ્રી જયેશ રાવલ આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. જયેશભાઈ, જે કાર્યક્રમો કર્યા છે તે આજની તારીખમાં પણ શ્રોતાઓના દિલમાં વસેલા છે. તો જયેશભાઈ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત છે.
2: દેવાંગભાઈ, ખૂબ ખૂબ આભાર, આપનો ધન્યવાદ.
1: જયેશભાઈ, આકાશવાણીમાં સેવાઓ આપવાનું ક્યારથી આપે શરૂ કર્યું એની જરા વાત કરશો.
2: 1989માં પ્રસારણ નિષ્પાદક તરીકે આકાશવાણી ભુજમાં મેં પોતાની ઇનિંગ શરૂ કરી અને પછી વિવિધ વિભાગો, કાર્યક્રમ નિષ્પાદક અને નાટકમાં ભાગ લેવાનું, એમાં વિવિધ ગ્રેડ્સ અને એમ વારંવાર આકાશવાણીના 36-37 વર્ષ ક્યાં પૂરા થઈ ગયા ખ્યાલ ન રહ્યો.
1: ભારતમાં આકાશવાણીના 90 વર્ષ થશે આ જૂન મહિનામાં 2026માં અને આકાશવાણીમાં આપે 3 દાયકાથી પણ વધારે કામ કરેલું છે, તો આપની સમગ્ર સફર એના વિશે આપ જયેશભાઈ જણાવો.
2: આકાશવાણીની આપણે વાત કરીએ તો એમાં મારી સફરની વાત થઈ જશે દેવાંગભાઈ. તો 90 વર્ષ આકાશવાણીના નામે, આમ તો 1926થી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને એ પ્રક્રિયામાં 90 વર્ષ તો આ જ નામે આકાશવાણી, એ જ નામે આપણે જ્યારે ભાગ લીધો ત્યારે 100 વર્ષના તો સમજો ને કે પૃથ્વીની ભૂગોળ બદલાઈ જાય છે, રાજ્યો બદલાઈ જાય, દેશ બદલાઈ જાય છે. એની વચ્ચે એક સંસ્થા કે જેણે એટલો બધો સમય સમગ્ર ભારતને આવરી લે એવું કામ કર્યું
1: જી,
2: ત્યારે એના 90 વર્ષની ઉજવણીમાં જયારે મને તક મળી છે ત્યારે મને ખૂબ ખૂબ આનંદ થાય છે. અને આકાશવાણી અમદાવાદ વડોદરાનો હું પહેલા તો આભાર માનું છું તમારો વિશેષ કે મને આ વિશે વાત કરવાની તમે તક આપી. સરદાર પટેલે આપણને ખબર છે

0: સરદાર વલ્લભભાઈ પટેલે ભારત જે 1947માં વિવિધ 550 જેટલા રાજ્યોમાં વહેંચાયેલું હતું એને એક કર્યું, અને એવું જ પેરેલલ કામ ભારતના અલગ અલગ રાજ્યો અલગ અલગ વિસ્તારો એને એક સૂત્રે બાંધવાનું કામ, ભારતનો અવાજ જેને કહીએ એ અવાજ એ આકાશવાણી. અને ત્યારે જ્યારે પબ્લિકના અવાજ તરીકે આકાશવાણીને પસંદ કરવામાં આવ્યું ત્યારે ટેકનોલોજીના રીતે કોઈ મોનોપોલી હતી, આકાશવાણી માત્ર સ્ટેટનું જ હતું. પણ એ સમયે પણ 90 વર્ષના આ સમયની અંદર આકાશવાણીએ પોતાનું આ કામ એટલી બધી સારી રીતે કર્યું કે એને લીધે બધી જ ભાષાઓ 180 જેટલી બોલીઓ આ બોલીઓમાં સતત પ્રસારણ થયું.
1: જી,
0: અને કવિતા વિશે એક સરસ મજાની લાઈન એમ છે, એમ કે છે કે કવિતા કાનની કળા. તો હું તો કહું છું કે ભાષા પણ એ લખાણમાં જીવતી નથી, એ ભાષાને જીવાડવાનું કામ એ પણ આકાશવાણીએ કર્યું. મને નથી લાગતું કે વિશ્વમાં આ પહેલા કે હવે પછી ક્યારે આને પેરેલલ કોઈ એક વાત બનશે કે જ્યારે સમગ્ર દેશમાં 240 જેટલા અત્યારે સ્ટેશનો છે અને બાકીના જે કોમર્શિયલ સ્ટેશનો છે બધાને ભેગા કરીએ તો એક એક બોલીને સતત સતત સતત પ્રસારિત કરતા રહી અને એને ઓક્સિજન પૂરો પાડવાનું કામ જો કોઈ સંસ્થાએ કર્યું હોય તો એ આકાશવાણી છે.
1: જી જયેશભાઈ, બહુ સરસ વાત કરી કે આકાશવાણીએ એ જે ભાષાની જાળવણીનું એનું સંવર્ધનનું કામ કર્યું છે, સાથે સાથે માહિતીની સાથે મનોરંજન પીરસવાનું એક ઉત્તમ કામ કર્યું છે, સમાજને શિક્ષિત કરવાનું કામ કર્યું છે એમ કહીએ તો પણ કંઈ ખોટું નથી. કારણ કે આકાશવાણીના વિવિધ કાર્યક્રમોમાં શ્રોતાઓને ઘણું બધું જાણવા મળ્યું, સમજવા મળ્યું, શિક્ષણનું કાર્ય પણ એ રીતે આકાશવાણીએ કર્યું છે. તો આજે 90 વર્ષે આકાશવાણીમાં જે લોકકલા અને સંસ્કૃતિનું જતન થયું છે એની થોડી વાત કરશો.
0: જુઓ, આકાશવાણી 90 વર્ષ પહેલાની વાત કરીએ તો આઝાદી પહેલાથી કામ કરવા માંડ્યું હતું.
1: જી
0: બરાબર, આઝાદી વખતે આપણે એમ કહી દીધું કે હવેથી આ ભારત છે, આ વિસ્તાર છે એ ભારત છે અને આની ભાષાઓ છે અને બંધારણમાં પણ આવી ગયું. પણ લોકોના મનમાં ભારતની લાગણી, વિવિધતાની વચ્ચે એકતાનો જે આપણો સંદેશ હતો એ સતત એને એક મેસેજથી આપણે જીવતી રાખવાનું કામ કર્યું. કારણ કે મોનોપોલી હતો એટલે આપણો જ અવાજ હતો, ભારતનો અવાજ આકાશવાણી જ હતું.
1: જી,
0: એ સમાચારના સ્વરૂપે, એ સંગીતના સ્વરૂપે, એ લોકકલાના સ્વરૂપે, એ જે પણ સ્વરૂપે આવ્યું એ લોકબોલીઓના સ્વરૂપે, પણ એનું મેઇન જે મુખ્ય ધ્યેય હતું એ દરેક માણસને ભારત વિચાર સાથે જોડી લેવાનું હતું. કારણ કે પહેલા ધોરણની ચોપડીથી માંડીને 12મા ધોરણની ચોપડીમાં ભારત મારો દેશ છે એમ પેલી લાઈનથી આપણે શરૂ કરીએ છીએ ગુજરાતીમાં, બધી જ ભાષામાં. પણ એ માત્ર લખી દેવાથી નથી થતું, આ રોજ પોતાની ભાષામાં લોકોએ એ અવાજો સાંભળ્યા, રોજ પોતાની ભાષામાં લોકબોલીઓ. મેં કીધું ને 179 જેટલી લોકબોલીઓ છે, 23 ભાષાઓ છે, એમાં સતત સતત કામ થયું. અને આ જે લોકબોલીઓ છે ને એમાં કંઈ ખાલી હલો કે ક્યાં આવ્યો કુરોય એટલી જ વાત નથી થઈ, એના બારીક પ્રશ્નો, માલધારી હોય તો માલધારીના, ખેતીવાળા હોય તો ખેતીના, એની કલાના પ્રશ્નો, કલાની પ્રસ્તુતિ. ઇવન તમને કહું, આજે આજના દિવસે જ્યારે આપણે 2026માં બેઠા છીએ ત્યારે છાપામાં ક્યાંક તમને જોવા મળશે કે રામજીભાઈ ફલાણા કલાકાર અને આકાશવાણી બી હાઈ, આ જે કલાનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવી એ આકાશવાણીએ કર્યું ભારતભરમાં.
1: બિલકુલ,
0: ભારતભરમાં સ્ટાન્ડર્ડાઇઝેશન. અચ્છા, આપણે એમ વાત કરીએ કે કલાની વાત કરીએ તો કલાના વિવિધ સ્વરૂપો છે. આપણે જુદા જુદા સ્વરૂપે જોયું કે એના પછી તો ટેલિવિઝન આવ્યું એટલે કે દૂરદર્શન, દૂરદર્શન પછી રંગીન ટેલિવિઝન, રંગીન દૂરદર્શન થયું, એને એ તમામ પછી પ્રાઇવેટ ચેનલો શરૂ થઈ. એ તમામ કેવી રીતે શરૂ થઈ કે આકાશવાણીના કલાકારોએ પહેલા એક મોટું બેકગ્રાઉન્ડ બનાવીને આપ્યું. એમાં આપણે શાસ્ત્રીય સંગીતના કલાકારો હોય છે કે પણ આપણે લોકકલાની વાત કરીએ તો ખૂણા ખૂણામાં બેઠેલા કલાકારને આકાશવાણીના સ્ટુડિયોમાં લાવવા, એમની સાથે આકાશવાણીના વાદીઓ સાથે એને કામ કરાવવું અને એ પૂરા પાડીને એ લોકોની રેકોર્ડિંગ કરવા, એ લોકોને પ્રસારણ કરવા, એ એક આખી સ્ટાન્ડર્ડાઇઝ ડેઈલી બેઝડ પ્રક્રિયા થઈ.
1: જી,
0: અને 240 જગ્યાએ લગભગ, એટલે 200, ક્યારેક શરૂઆતમાં 200 હશે પછી વધતા ગયા. ધારો કે રાજકોટનો દાખલો લઈએ તો હેમુ ગઢવી, ખરેખર આ ઘટના બનેલી છે કે હેમુ ગઢવી છે એ એક લોકમેળામાં શાસ્ત્રી મેદાનમાં ગાતા હતા અને ત્યાં ચંદ્રકાંત ભટ્ટ સાહેબ ગયા અને બીજા બે સાથીઓ ગયા, એનો હાથ પકડીને લઈ આવ્યા આકાશવાણીમાં, અને પછી

0: પછી એને જે ઇતિહાસ રચ્યો, અમે તો ઘણી વાર એમ ત્યારે હસતા કે ભાઈ આપણે બધા જે ખાઈએ છીએ એ હેમું ગઢવીનું કરેલું ખાઈએ છીએ અને એમના સંતાનો છે. તો એવી રીતે દિવાળી બેન, પણ આ સિવાય જે ધારો કે એ બેને લઈ આવ્યા અને બાકીના 200 ને નતા લઈ આવ્યા, તો પણ એ બધા 200 પણ એના રિફ્લેક્શનમાં ક્યારેક એના બદલે એના ક્યારેક એનાથી સારા, ક્યારેક એનાથી અલગ, એમ થઈ થઈને આપણે એક એક એક બેકગ્રાઉન્ડ પૂરું પાડ્યું. એ આપણે એક ગુજરાતીની વાત કરી,
1: બિલકુલ,
0: પણ તમે તમિલમાં એમ કહી શકો, તમે કર્ણાટકમાં તેલુગુ ભાષામાં એટલે કન્નડ ભાષામાં કહી શકો, તેલુગુમાં કહી શકો,
1: બિલકુલ,
0: સિંધીમાં કહી શકો, પંજાબીમાં કહી શકો. તો એક મોટું બેકગ્રાઉન્ડ,
1: એટલે ટૂંકમાં એમ કહી શકીએ જયેશભાઈ કે જે હિન્દુસ્તાનના જે ઉસ્તાદો અને પંડિતો છે એ આકાશવાણીની દેન છે. આકાશવાણીમાં જ્યારે એ કલાકારો એમની કલાનું પ્રદર્શન કરવા જાય છે અને એ પછી જ્યારે એ લોકો ટોપ ગ્રેડમાં પહોંચે છે, એ ટોપ ગ્રેડના જે કલાકારો હોય છે એમને ઉસ્તાદ, પંડિત અને વિદુષી જેવું બિરુદ મળતું હોય છે. તો આપે તો ગુજરાતના છેવાડાના આપણા કચ્છમાં ભુજ ખાતે આપે આટલા બધા વર્ષો વિતાવ્યા છે, તો ભુજ ખાતેનો આપનો અનુભવ કેવો રહ્યો જયેશભાઈ? બોર્ડર એરિયા છે એટલા માટે વાત કરી રહ્યો છું.
0: આકાશવાણીમાં એક દૂરના વિસ્તારના જેને કે ગામમાં કામ કરવાની વાત મળે ત્યારે શું થાય, બે જાતની વસ્તુ થાય કે એને નેશનલ હાઈલાઇટ લેવી હોય તો બહુ તકલીફ થાય, કે એને તરત જ હેડલાઇન શું કામ આપે, આવડો મોટો દેશ છે અને એ તરત જ ના મળે. હમણાં તો બહુ મળે છે, કારણ કે આપણા અત્યારે જે વડાપ્રધાન છે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના આશીર્વાદ એના પર ખૂબ રહ્યા છે કે એ જયારે મન કી વાત કરે છે ત્યારે દર બીજી મન કી બાતમાં કચ્છનો રેફરન્સ આવે છે, તો એને લીધે બહુ નેશનલ હાઈલાઇટ મળે છે. પણ બાકી અઘરું હતું આજને, જયારે આપણે 35-36 વર્ષ પહેલાની વાત કરીએ તો, અને ત્યારથી શરૂ થઈને તો એક છે કે એ વિકાસને ઝંખતો પ્રદેશ હતો અને અભાવમાં જીવતો પ્રદેશ હતો.
1: બિલકુલ,
0: ત્યારે મારા કાર્યકાળમાંથી 20-21 વર્ષ તો એવા ગયા છે કે જયારે ત્યાં દુષ્કાળ હતો અને એને લીધે રાહત કામો શરૂ થઈ ગયા, તો એના પોતાના પ્રશ્નો હતા. રાહત કામોમાં જવું, એ લોકોને મળવું, રાહત કામ કરતા મજૂરોને મળવા જવું, એના ઇન્ટરવ્યુ લઈને પછી રેડિયોમાં વગાડવા, અને એ લોકોની એને પાણીના પીવાનો પ્રશ્ન હોય, માતાઓને શેડ બનાવવાનો એટલે છાયો બનાવવાનો પ્રશ્ન હોય, એવા નાના પ્રશ્નો હતા, પણ એ લોકો માટે બહુ મોટા હતા, જીવનો જોખમ હોય. એના બાળકોના પ્રશ્નો હતા, એ ત્યારથી માંડીને એકદમ વિકસતા બંદરો કંડલા અને પછીથી મુંદ્રા,
1: બિલકુલ
0: વિકાસની બીજી લાઈન કે જયારે ભારતના મોટામાં મોટા બંદર તરીકે મુંબઈને ટક્કર આપતા હોય એવું એક બંદર કંડલા, પછી એને ટક્કર આપતું એવું મુંદ્રા, એવું એક વિકાસની, એટલે બે બાજુથી ખૂબ મોટું એરિયા હતો કે જેમાં કામ કરવાની, કારણ કે મજૂરોની મોટી સંખ્યા એ બાજુ હતી,
1: બિલકુલ બિલકુલ,
0: અને માલધારીઓની મોટી સંખ્યા આ બાજુ હતી, તો એ લોકોની જુદી જ વાતો હતી. તો એ વાતો રેડિયો પર કેમ લાવવી, અને ત્યારે મેં સ્ટોલવર્ટ્સને કામ કરતા જોયા, ઓટી કારિયાને, રમેશ જાની, રશ્મિધી અંતાણી, વિનેશ અંતાણી, આ બધા લોકો એવા હતા. એમાંથી કોઈ ચાર નામ રહી ગયા હશે તો એ ઓછા કે નાના નહોતા, પણ અત્યારે ખાલી રેફરન્સ પૂરતી મેં વાત કરી છે. તો એ લોકોએ ખૂબ સારું કામ ત્યાં કર્યું, ડોક્ટર ઉમર સમા, તો આ બધાએ શું કર્યું કે એનો અવાજો ત્યાંથી મુકતા હતા, એની વાતો ત્યાંથી મુકતા હતા, અને એના અનુભવો હતા કે ગ્રીન રેવોલ્યુશનમાં એણે કોઈ કામ કર્યું હતું, એ બધા જ અનુભવોનો લાભ મને મળ્યો. ત્યાર પછીથી શિક્ષણ માટે મેં કામ કર્યું તો એને નેશનલ એવોર્ડ મળ્યો.
1: વાહ.
0: પછી મેં ભૂકંપમાં કામ કર્યું હતું તો એના માટે મારી જિંદગીની સૌથી મોટી જેમ બહુમાન કહી શકાય એવી ક્ષણ આવી કે જ્યારે ભારતના કેન્દ્રીય માહિતી અને સંચારણ મંત્રી સુષ્મા સ્વરાજ મારું નામ લઈને આકાશવાણીમાં મને મળવા આવ્યા, અને આકાશવાણી તો ત્યારે તૂટેલું હતું, તો એની મારી ઉપર ક્યાંક હું બેઠો હતો ત્યાં એ પોતે સિક્યોરિટી પ્રોટોકોલને મૂકીને ઉપર મને મળ્યા, અને પછી શું કામ છે અને તારી શું જરૂરત છે એમ પણ પૂછા કરી. તો એ મોટી ક્ષણ હતી, કારણ કે એક નાનકડી જગ્યાએથી પણ આપણે સરસ કામ કરી શકીએ.
1: તમે એ જે કચ્છના ભૂકંપની વાત અત્યારે યાદ દેવડાવી છે, તો એ સમયગાળામાં આકાશવાણી ભુજમાં આપે કેવી રીતે કાર્ય કર્યું હતું અને કેવી પરિસ્થિતિમાં કાર્ય કર્યું હતું, તો એ શ્રોતાઓને કહેશો તો એમને માહિતી મળશે.
0: આકાશવાણીના 90 વર્ષના ગાળામાં આકાશવાણીએ દેશમાં જુદા જુદા વિસ્તારોમાં શું કામ કર્યું છે એના રેફરન્સમાં કહી શકીએ. કારગિલમાં એવું થયું હતું કે એક ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ હતો, કેમ એને એને એનાઉન્સરે નક્કી કર્યું કે અમે ગમે એ થશે કારગિલ સ્ટેશન ઉપર બોમ્બ પડતા હતા, ત્યારે યુદ્ધમાં ફસાયેલું હતું, તો પણ કે અમે રેડિયો બંધ નહીં થવા દઈએ, નેશનલ ન્યૂઝમાં એમ ના આવવું જોઈએ કે કારગિલ બંધ થઈ ગયું. અંદામાનમાં સુનામી આવી હતી ત્યારે એક ટ્રેક્સને એક એન્જિનિયરને એક એનાઉન્સર એવા હતા કે જેણે કીધું સુનામી આવે કે ગમે આવે અમે રેડિયો ચાલુ રાખશું,
1: રેડિયો ચાલુ રાખશું, બિલકુલ.
0: અને એ જ રીતે જ્યારે બિહારમાં પૂર આવ્યા ત્યારે પણ ત્યાંના 2-3-4 જણા એવા હતા કે જેણે સ્ટાન્ડર્ડ આપ્યા, વર્લ્ડ લેવલના સ્ટાન્ડર્ડ, કે જ્યારે રેડિયોની મદદથી એ લોકોએ પરિવારોના પરિવારો, કારણ કે ત્યારે નદીએ દિશા બદલી હતી બિહારમાં પૂર આવ્યા હતા ત્યારે,

0: બહુ મોટા પ્રમાણમાં એમ ભુજમાં જયારે આ ધરતીકંપ આવ્યો ત્યારે બહુ વધારે પડતો રિસ્પોન્સનો ટાઈમ અમે નહોતો લીધો. 8:40 ભૂકંપ, 8:41 ભૂકંપ આવ્યો અને અમે ક્યારેય એક સેકન્ડ માટે પણ પ્રસારણ બંધ નહોતું થયું, સતત પ્રસારણ ચાલુ હતું. અને પહેલા 10:15 અમારે એક શૈલેશ વ્યાસ કરીને ન્યૂઝ વાળા મિત્ર હતા, એને અમને ફોન કરીને જણાવ્યું અને અમે એને પ્રસારણમાં સામેલ કર્યું કે ભાઈ ઉમેદનગર નામનો વિસ્તાર છે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી. ત્યારથી લઈને અમે લોકોને મળાવવાનું કામ શરૂ કર્યું, શરૂઆતમાં રાહત કામની સામગ્રીઓ ક્યાં મોકલાવવી એના માર્ગદર્શનનું કામ ચાલુ કર્યું. પાણીની જરૂર હતી, પાણી 4 દિવસ નહોતું, છાપાને ટેલિવિઝન નહીં તો સવાલ જ નહોતું, કારણ કે ત્યાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય જ નહોતું. ખૂબ મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હતી, એક જ સિટીમાંથી 11,000 માણસો ગુજરી હતા, એટલે ભુજમાંથી જ. તો એ સિવાય પણ બીજા બધા 400 બાળકો તો એક જ ગલીમાં ગુજરી ગયેલા અંજારમાં.
1: અને જયશ્રી, મને યાદ છે કે એ સમય તો આકાશવાણી પરથી જે લોકો જીવિત હતા અને એ લોકો જ્યારે પણ એમ ખબર પડે કે એ લોકોના નામ આપણે આખી રાત ટ્રાન્સમિશન ચાલુ રાખીને એમના નામ આપણે પ્રસારિત કરતા હતા અને એના પરથી એમના સગાવાલા એમને શોધીને એમને લેવા આવતા હતા. એટલે આકાશવાણીએ ભૂકંપમાં તો બહુ મોટી ભૂમિકા ભજવી જ છે, પણ જ્યારે જ્યારે પણ કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે આખી રાત જાગીને શોધતા.
0: આ દિવસે તો રાતોની રાત જાગી હતી. આમાં એક સરસ મજાની વાત કરું, સુરેશ બિડલાણી નામના કોમ્પિયર હતા આપણે ત્યાં આકાશવાણીમાં. હવે 26 જાન્યુઆરીની સવારે એ તો બધો તહસનસ થઈ ગયું. હવે એની 27 મીના સવારે ડ્યુટી હતી વહેલી મોને, તો હવે 26 મીના એ તો ઘર વિના ના થઈ ગયા, કારણ કે ફ્લેટમાં રહેતા હતા, ફ્લેટમાં તો જવાની કોઈ હિંમત નથી. તો એ સામે આકાશવાણીની સામે એક જ્યુબિલી ગ્રાઉન્ડ કરી, ઠંડી હતી, ભયંકર ઠંડી, મને લાગે 4 કે 5 ડિગ્રી જેવો ટેમ્પરેચર હતું રાત્રે, જાન્યુઆરી મહિના હતો. હવે એ જ્યુબિલી ગ્રાઉન્ડમાં સુઈ ગયા, કારણ કે એને સવારના 5 વાગ્યામાં ડ્યુટી આવવાનું હતી, ત્યાં જ રહે એટલે પરિવાર રહી, કારણ કે બધા ભાગ્યા હતા ત્યાંથી ઘરમાંથી. હવે એ જ સમયે ભુજની મેઇન હોસ્પિટલ પણ પડી ગઈ હતી
1: બિલકુલ,
0: એટલે એના બધા દર્દીઓ પણ અહીંયા જ્યુબિલી ગ્રાઉન્ડમાં સુતા હતા, કારણ કે ત્યાં ભૂકંપ ના નડે. તો એ સવારે જયારે ડ્યુટી પર આવ્યો 5:30 ત્યારે એમ ખબર પડી કે 2-4 જણા જે સુતા હતા એની સાથે થોડાક તો મળદા પણ પડ્યા હતા. એની વચ્ચેથી પણ એ ડ્યુટી કરવા આવ્યો હતો સુરેશ બિડલાણી, સુબી કરીને જેનું નામ. તો એવી જુદી જુદી કેટલી, એટલે ભૂકંપ કેટલી યાદો લઈને આવે. પણ અહીંયા આપણે જયારે 90 વર્ષની વાત કરીએ ત્યારે આવા સન્નિષ્ઠ લોકો કામ કરી ગયા છે, કરી રહ્યા છે, કે જેણે તમામ તકલીફોની વચ્ચે
1: કર્મઠ લોકો.
0: અને આપણે જયારે શરૂઆતમાં વાત કરીને ત્યારે એક દેવાંગભાઈ વાત કરીએ ત્યારે ઘણી વખત મને એવા પ્રશ્નનો સામનો કરવાનો આવ્યો છે, ક્યારેક હું કે હવે આકાશવાણી કોઈ સાંભળે છે, પૂછીએ માણસ જે રેડિયો છે. આપણે યાદ કરાવીએ કે આકાશવાણી અને રેડિયો બે એક વસ્તુ નથી. 90 વર્ષ પર જયારે આપણે કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે સરસ્વતીના પુત્ર તરીકે તમને એ કામ સોંપવામાં આવ્યું હતું કે એક સંદેશ જે રાષ્ટ્રનો છે, રાષ્ટ્રહિતનો છે, એ લોકો સુધી પહોંચાડો. આજે પણ બહુજન હિતાય બહુજન સુખાય, આપણે જે મોટો એ છે કે કયા માધ્યમથી જશે એ અગત્યનું નથી, સંદેશ શું છે એ અગત્યનો છે. એટલે આજે પણ એ કોઈ પણ ફોર્મમાં આ સંદેશની કદાચ 90 વર્ષ પહેલા જરૂર હતી એનાથી વધારે તીવ્ર જરૂરિયાત છે. ગરીબ લોકોનો એક મોટો વર્ગ છે, અભણ લોકોનો એક મોટો વર્ગ છે, જે આપણે હેવ નોટ્સ કહીએ છીએ, એ લોકોને મેલેરિયા ન થાય, એ લોકોની કિશોરીઓને લાલ ગોળી ગળાવવાની છે, એ લોકોના બાળકોને પોષણયુક્ત આહાર આપવાનો છે, એ લોકોના જે તકલીફો છે રોજે રોજ કયા બી વાવવાના છે, કઈ તકલીફોની વચ્ચે એને ક્યાંથી સરકારી સહાય મળે છે. દેવાંગભાઈ તમે જાણો છો એમ સરકાર ખૂબ સારા પગલાં લે છે અને ખૂબ મોટી સહાયો કરવાની કોશિશ કરે છે અને સહાય માટે બહુ મોટા પ્રમાણમાં ધન ફાળવે છે
1: બિલકુલ.
0: પણ દર વર્ષે દેવાંગભાઈ આ ધનમાંથી કેટલો ભાગ પાછો જાય છે વપરાયા વગરનો, કારણ એટલા માટે કે જેને એની જરૂર છે એ લોકો સુધી સંદેશ નથી પહોંચતો.
1: અને આ ગેપ છે બિલકુલ. આકાશવાણીએ એ જ કામ કર્યું છે કે સમાજના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ એમને મળે અને એ સંદેશ એમના સુધી પહોંચે અને સચોટ માહિતી, પછી સચોટ માહિતી એ લોકો સુધી પહોંચાડી છે. અને એટલે જ આજે વિકસિત ભારતમાં પહેલાના જમાના કરતા ઘણા બધા ફેરફારો થયા છે, આકાશવાણી પણ એમાંથી ઘણું બધું આગળ આવ્યું છે અને બહુ સરસ રીતે કામ થઈ રહ્યું છે. તો જયેશભાઈ, તમે કચ્છમાં અને કચ્છની ધરતી એટલે તો લોકકલા અને લોક સંસ્કૃતિની ધરતી છે, તો ત્યાં એ કલાને બચાવવા માટે આપે કેવા કેવા પ્રકારના કામો જોયા ત્યાં?
0: શરૂઆતમાં મેં જયારે ત્યાં કામ શીખવાનું શરૂ કર્યું 89માં 90માં ત્યારે ત્યાં ખૂબ સારા કલાકારો આકાશવાણીમાં હતા. જયંતિલાલ વ્યાસ છે, જુસુફભાઈ ખાવરા છે, કાંતિલાલ વ્યાસ છે, આ લોકો ખૂબ સારી રીતે ટ્રેન થયેલા, ખૂબ તેજસ્વી કલાકાર

0: કરો હતા ઘણા બધા એમાંથી હતા, અને એ લોકોના સૂરના પાક્કા હતા. મ્યુઝિકની વાત કરીએ તો લોકકલામાં લોકસંગીતને આપણે આકાશવાણીએ સૌથી વધારે સંવર્ધન કર્યું. એટલે એમાં શું થયું કે જુદા જુદા ખૂબ મોટા ગજાના કલાકારો કે જે નોબત વાદકમાં સુલેમાન જુમ્મા ધારો કે એક નામ લઈએ તો એ એવા કલાકાર હતા કે જે શાસ્ત્રીય સંગીત ગાતા અથવા વગાડતા લોકોની સાથે સંગત કરી શકે નોબત વાદનમાં. હવે નોબત વાદનમાં કુદરતી કલાકાર હતા એ, અને એને લઈને આકાશવાણીના સ્ટેજ ઉપર મૂકીને પછી આકાશવાણીમાં માન્ય કલાકાર થયા, પછી એનાથી ઉપરની ગજાઈ ગયા, તો એને ફેસ્ટિવલ ઓફ પેરિસમાં મોકલ્યા શરૂઆતમાં. હવે તમે વિચારો કે જે માણસ પોતાની સહી નહોતો કરી શકતો,
1: જી જી જી જી બિલકુલ,
0: એનો હાથ પકડી અને આપણે એને ત્યાં લઈ ગયા.
1: વાહ.
0: અને એ તો એક દાખલો છે. એના પછી બીજા મુંદ્રાના એક બેન હતા, એને પદ્મશ્રી મળ્યું ત્યાંથી. એના પછી આપણે ત્યાં રોગન કલાના કલાકાર છે અત્યારે છે, એ મારા સાથે જ સંકળાયેલા હતા. મારા જ સમયમાં એવું થયું કે એમને અહીંયાથી ભલામણ ગઈ, આપણી પણ એના મૂક્યો ને એને પદ્મશ્રી મળ્યો. ત્યાર પછી એક માટીકામના કલાકાર હતા જેને ત્યાંથી મળ્યું. તે અહીંયા જે ભુજોડીના કલાકારો છે એમને દર વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર ત્યાં જ જાય છે, એકાદો પુરસ્કાર તો હસ્તસારનો હોય જ. તો એ જે કલાકારોનો આખો બેચ છે એ લોકોના જીવનમાં આપણે સતત સંકળાયેલા રહ્યા. આકાશવાણી આપણે એમના ઘરે જઈએ ને, નારાયણભાઈ સીજુને આપણે તમે જઈને કહો કે હું આકાશવાણીમાંથી આવું છું, તો તમારા અવાજથી કહી દે કે તમે કોણ છો. અને એવડા એવડા રસિક, અને એ માણસ સતત કામ કરતો હોય તો એ જુદી જુદી એની વિવિધ પ્રવૃત્તિઓ છે એને પણ સતત આપણે બાંધણીની કલા છે કે શાલની છે એને સતત જગ્યા આપી.
1: બહુ સરસ વાત કરી જયશ્રી તમે, અને એમ કહી શકે કે 90 વર્ષમાં આકાશવાણીએ ઘણા બધા સાચા કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું, અને એ કલાકારો આજે એમની કલાનું પ્રદર્શન દેશ વિદેશમાં કરી રહ્યા છે. તો
0: એટલે દેવાંગભાઈ વચ્ચે એક નાનકડી વાત કરું, લગભગ કચ્છમાંથી દર વર્ષે અત્યારે એક રફ અંદાજ છે કે 4 અબજ રૂપિયાની કપડાની નિકાસ હસ્તકળાના કપડાની થાય છે. આ ઇન્ડસ્ટ્રીની સાઇઝ છે ત્યાં, અને એની શરૂઆતથી અત્યાર સુધી આપણે એના સતત સપોર્ટમાં રહ્યા છે.
1: બિલકુલ, એટલે આકાશવાણીનો બહુ મોટો ફાળો છે એમાં, એ કલાકારોને આગળ લાવવામાં. તો જયેશભાઈ, આકાશવાણીની કોઈ એક ઐતિહાસિક ક્ષણ જે તમે એના સાક્ષી બન્યા હો તો એની થોડી વાત કરશો.
0: 98માં એવી જ ઘટના બનેલી, અને એ હતી વાવાઝોડું હતું, ખૂબ મોટું વાવાઝોડું હતું કંડલામાં. એ વખતે વાવાઝોડાની તીવ્રતા તમે દરિયો અંદર આવી ગયો તો એની સમજી શકો છો કે ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર ભેંસ ને ગાયના મળદા લગાડતા હતા, એટલે એ કેટલું પાણી અંદર આવી ગયું.
1: બિલકુલ બિલકુલ,
0: એ સમયે પણ આકાશવાણી ત્યાં જ હતું કે સતત એ સમયે 2 કલાકની અંદર આપણે એનું રિપોર્ટિંગ આકાશવાણીએ ત્યાં કરી નાખ્યું, જ્યારે બીજા તમામ માધ્યમો પહોંચી શકે નહીં ટેકનિકલી, કારણ કે લાઇટ ના હોય, એ બીજી ઘણી બધી તકલીફ હોય, એની વચ્ચે ત્યાં રહેવાનું થાય. અચ્છા, 1997-98માં એક ઘટના બની કે આપણે 96-97થી શરૂ થઈ ગયેલું કે ત્યારે રાજકીય ચેન્જમાં 33% જેટલી અનામત સ્ત્રીઓને સત્તામાં ભાગીદારી આપવી એવું નક્કી થયું પંચાયતી રાજમાં સુધારો.
1: બિલકુલ,
0: આનો સુધારો આપવા માટે આકાશવાણીમાંથી એક કાર્યક્રમ શરૂ થયો એક એનજીઓની મદદ લઈને, એનું નામ હતું કુંજલ પાંજે કચ્છી, જે લોકલ ડાયલેક્ટમાં. એના 52 એપિસોડ પ્રસારિત થયા. આ ઐતિહાસિક ક્ષણ હતી, હું પણ એમાં એક ભાગીદાર હતો, એનો રિસોર્સ પર્સન હતો. એ કાર્યક્રમને UNDP એ સ્પોન્સર કર્યો, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર. આ એક ક્ષણ હતી કે એની પહેલા ભારતમાં પોતાનો રેડિયો સ્થાપવો ઇમ્પોસિબલ હતો, કોઈ માણસ પ્રાઇવેટ રેડિયો સ્ટેશન ના કરી શકે એ ત્યાં સુધીના કાનૂન. આ પહેલો કાર્યક્રમ થયો, એની સફળતાથી એના એને મૂકીને એને જ્યારે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીમાં મૂકવામાં આવ્યો, ત્યાર પછીથી કાનૂનમાં ફરક આવ્યો, અને એવા નવા કાનૂનમાં હવે કોમ્યુનિટી રેડિયો થઈ શકે એની કાર્યક્રમો શરૂ થઈ, અને કોમ્યુનિટી રેડિયોનો ઇતિહાસ આકાશવાણી ભુજમાં શરૂ થયો. અને એમાં 450થી વધુ રેડિયો સ્ટેશનો થયા પ્રાઇવેટ, એટલે એનો જે આર્થિક સ્કેલ જુઓ, તમે આર્થિક સ્કેલ જુઓ કે કેટલી શરૂઆત ત્યાંથી થઈ છે, અને પછી ભારતભરમાં થયા, અને એની સફળતાને રિપ્લિકેટ કરવાની કોશિશ પણ થઈ, પણ એ ફોર્મેટ કદાચ ક્યાંક એવી રીતે સફળ ન થયું કે જેટલી જે આરંભિક સફળતા મળી ને એટલી સફળતા પછી પાછળથી એ ડુપ્લિકેટ ના થઈ.
1: બિલકુલ. તો જયેશભાઈ, સવાલ એવો થાય કે આજે આધુનિક યુગમાં જે પોડકાસ્ટ અને સોશિયલ મીડિયાનો આખો યુગ ચાલ્યો છે, એમાં તમે આકાશવાણીને ક્યાં જુઓ છો?
0: એક તો એનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. પેલા છે ને, મને કેટલાક લોકો એવા મળતા કે આકાશવાણીના કાર્યક્રમની લંબાઈ કેટલી હોય છે, એટલે પછી કેટલાક લોકોએ રફલી એમ કહેવા માંડ્યું કે વાઇટલ 30 મિનિટ્સ, વાઇટલ 3 મિનિટ્સ, V3M. અને મારો એમાં વિચાર

0: જુદો એમ પડે છે કે આકાશવાણીના કાર્યક્રમની લંબાઈ રસ જેટલી હોવી જોઈએ. જો કાર્યક્રમ ખૂબ સારો હોય ને તો લોકો 3 કલાકનું કાર્યક્રમ સાંભળે,
1: બિલકુલ,
0: અને જો ભંગાર હોય ને તો 30 સેકન્ડમાં કંટાળી
1: બંધ કરી દે.
0: એક અપ્રમાણિક હોય તો અહીંયા આકાશવાણીનું ભવિષ્ય છે, એટલે હું આની રેફરન્સની વાત કરું છું કે જે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પની છેલ્લી ચૂંટણી થઈ એમાં એના જે મેઇન પબ્લિસિટી મેનેજર હતા એ કોણ છે? જો રોગન નામનો માણસ. જો રોગન કોણ છે? પોડકાસ્ટર. એ ત્યાંનો વિશ્વના સૌથી મોટા પોડકાસ્ટરમાં, એટલે કે રેડિયોમાં કામ કરે છે, જે માત્ર ને માત્ર રેડિયો અવાજ ઉપર કામ કરે છે. એનો ફોટો દેખાય છે એના પોડકાસ્ટમાં, પણ એ ટેલિવિઝન નથી, પોડકાસ્ટની ટેલિવિઝન નથી, માત્ર ને માત્ર એનો ચહેરો દેખાય છે, બાકી વધારાનું કામ નહીં. એટલે આવડા મોટા દેશની, જેની અત્યારે આપણે 28 થી 29 ટ્રિલિયન ડોલર જીડીપી વાળો દેશ છે, એની ચૂંટણીમાં એક ઇન્ફ્લુએન્સર પોડકાસ્ટર હોય તો તમે સમજી શકો છો કે ભારતમાં 1000 રાજસમાણી 1000 રણવીર અલાબાદિયાની જગ્યા છે. કારણ કે ગરીબ લોકોને જરૂર છે માહિતીની.
1: જી,
0: તો એવું કોઈ નહીં કહી શકે કે ભવિષ્યમાં રેડિયોની જગ્યા જશે. રેડિયોની જગ્યા જાય જ નહીં, કારણ કે માણસ છે ત્યાં સુધી એની જરૂરિયાત છે. અને અત્યારે એવા તમે એમ વિચારી લો કે બધાની પાસે નેટવર્ક પહોંચી જશે, બધાની પાસે રીલ પહોંચી જશે, બધા પાસે એની ભાષામાં માહિતી પહોંચી જશે, આની કોઈ જરૂર જ નથી, બીજા પ્રાઇવેટ માધ્યમો પહોંચી જશે, એવું નહીં થાય. મને ચોખ્ખું દેખાય છે કે દેશ હિતમાં કામ કરે, બહુજન હિતાય બહુજન. તમે મને કહો કે મેલેરિયાના કાર્યક્રમ કયા રીલમાં આવશે?
1: બિલકુલ નહીં આવે.
0: અને તમે ટીવીના કાર્યક્રમ
1: અને એ બધા જે એ રીલ જોવે છે એની સત્યનિષ્ઠા કેટલી, એમાં સાતત્ય કેટલું છે એ પણ જોવાનું ને.
0: આ 90 વર્ષ છે ને સતતના છે. અમારી વાતમાંથી કે 90 વર્ષ સતતના છે, 90 વર્ષ કોન્સ્ટન્ટ બેટિંગના છે.
1: જી,
0: આ છે ને એક 4 દડામાં સિક્સ મારીને તમે નીકળી જાવ એમ નથી. આ તો 90 વર્ષ સુધી રોજ સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી સતત રહેવાનું અને ખોટું નહીં બોલવાનું.
1: બિલકુલ.
0: એટલે સત્ય માટેના જે નંબર છે ને એને આકાશવાણી ફરીથી એની જરૂર પડશે. અને ક્યારેક ઓલો સરસ મજાની પંક્તિ પણ છે કે જરાક એકાદો શબ્દ આડવાળો છે કે હું ફરીથી આવીશ, એ કહી દો એ લોકોને, હું ફરીથી ભરતીની જેમ આવીશ, જે લોકો મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે.
1: ક્યાં વાત છે, ક્યાં વાત છે જયેશભાઈ. તો કાર્યક્રમનો સમય પણ હવે થોડો ઓછો રહ્યો છે, તો પ્રસારણ કર્મી તરીકે તમે ઘણી બધી સેવાઓ આકાશવાણીમાં કરી, પણ આકાશવાણીનું તમારા જીવનમાં, તમારા અંગત જીવનમાં શું મહત્વ રહ્યું છે એની વાત કરો.
0: આમ તો નેરામાંથી આકાશવાણી બાદ કરીએ તો કંઈ વધે નહીં. મને જે કંઈ મળ્યું એ બધું આકાશવાણીને લીધે મળ્યું, અને મને જે કંઈ નાનકડી થોડીક આવડતે રહી એ આકાશવાણીના સતત કામ કરવાને લીધે રહી. અને એના લીધે હું એ ગ્રેડનો વોઇસ બન્યો, નાટકો કરવા મળ્યા, સતત કામ કરવા મળ્યું, જે બીજા લોકો કરતાં જુદું પડે છે એ છે. ક્યારેક હું પ્રાઇવેટ નામ નથી લેતો, પણ પ્રાઇવેટ રેડિયો સ્ટેશનના જે હોય ને એ થોડાક 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષના નામ એના ચમકે ત્યારે લોકો એમ કહે છે કે હા તમારા કરતાં તો આ સારા, બહુ સારા. મને ગમે છે એ વાત ખરેખર, અને એ સારા જ છે, પણ કોના કરતાં સારા છે? મારા કરતાં સારા છે ને. હું કોણ? આકાશવાણી. એટલે વળી તમારે મારી એર જ કમ્પેર કરવાનું થયું ને. એટલે મને એમ ગમે કે તમે 90 વર્ષ સુધી બીજા નંબરે રહ્યો તો ચાલે એમ, પહેલો નંબર ભલે બદલાતો રહે.
1: જી, પહેલો નંબર ભલે બદલાતો રહે, પણ આકાશવાણી તો હતું, છે ને રહેશે જ. અને એ જ સાતત્યપૂર્ણ સમાચારો સાથે અને એ જ સત્યનિષ્ઠા સાથે આકાશવાણી કામ કરશે.
0: આકાશવાણીને મારા મનમાંથી ક્યારેક એમ થાય છે કે હું એને સિન્ડ્રેલા કહું છું. સિન્ડ્રેલાની વાર્તા તમને દેવાંગભાઈ યાદ હશે કે જ્યારે એ બે બહેનો છે અને એમાંય કદરૂપી બેન ગણવામાં આવે છે, અને પછી એક રાજકુમાર આવે છે, અને પછી શું જુએ છે કે એ બંને જે મેકઅપ વાળી બહેનો છે ને એના કરતાનું આંતરિક સૌંદર્ય વધુ છે. આખી વાર્તા હું નહીં કહું, પણ છેવટે એ રાજકુમાર તો સિન્ડ્રેલાને જ પરણે છે. તો આપણો જે શ્રોતા છે ને રાજકુમાર છે, અને એ એના માટે આપણે સિન્ડ્રેલા આકાશવાણી થઈને જાય છે કે એના ગુણથી, વધારે ગુણથી અને પછી રૂપથી એને આંજવાના છે. અને એ ગુણની જે ધની છે એ મારી આકાશવાણી છે.
1: વાહ. તો જયેશભાઈ, આપે અમારા સ્ટુડિયોમાં આવીને એક સરસ મજાની આપના જીવનના જે અનુભવોની વાત કરી, અમારા શ્રોતા મિત્રોને ચોક્કસ એ ખૂબ જ પસંદ પડશે. જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.
0: આભાર દેવાંગભાઈ, અને આકાશવાણીના શ્રોતાઓ તમારો પણ ખૂબ આભાર, કારણ કે તમારા હોકારાથી આકાશવાણીનું પ્રસારણ કર્મી જીવતો રહે છે.
1: જયેશભાઈ, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. શબ્દોમાં મહેકતી યાદો, હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, આકાશવાણી ભુજ કેન્દ્રના નિવૃત્ત એડીપી, કાર્યક્રમ અધ્યક્ષ

જય શ્રાવલની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભોજ.

0: સાવ અનોખો જ છે સંબંધ આપણી વચ્ચે,
1: નથી કોઈ ઓળખાણનો સેતુ આપણી વચ્ચે,
0: તેમ છતાં કંઈક મજાનું છે આપણી વચ્ચે.
1: મજાનું શું છે તે સમજ બીજાને નહીં પડે,
0: કારણ કે એ સમજ માત્ર ને માત્ર છે આપણી વચ્ચે. વાલી વાલી સખ્યો અને સૌ શ્રોતા મિત્રો, સહયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
2: ત્રણેય કોલેજમાં
3: ચિંતા ના કર,
2: ફીસ તો જો.
4: શું હાલ છે, શું થયું?
3: ફીસ નું ટેન્શન.
4: રાહુલ નું બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
5: આરબીઆઈ કહે છે,
6: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
1: આજે છે બુધવાર અને શ્રોતા મિત્રો, બુધવાર એટલે આપના પત્રો અને ઇમેલ્સ ના જવાબ આપવાનો વાયદો. તો ચાલો શરૂ કરીએ આજની આ સફર.
0: તો મિત્રો, આ પ્રથમ પત્ર મારી પાસે છે જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તર સંડાથી શાયર મિત્ર રમેશ એલ ભાટિયાનો. વંદન સહ તેઓ તેમની ચીર પરિચિત કલમના અંદાજમાં લખે છે, ઓ આકાશવાણી કે મનોરંજન કે સિતારે, મુજે જિંદગી કી ખુશિયાં દિલા દે. રહે ગયા હું મેં ટીવી કે દર્પણ સે દૂર, મુજે ખુશિયો કે ફૂલ દિલા દે. ના કોઈ મેરા સહારા, ના કોઈ હૈ મેરા પરાયા, છાયે સે દૂર હું મેં, ફિર ભી મુજે ગુલ મહોર કે ફૂલ કા બગીચા બના દે. સુગમ સંગીત કો ગલે સે લગાયા, લોક સંગીત કી શહનાઈ કો દિલ મેં બસાયા. ફિર ભી સહિયર કા હું મેં આજ ભી પ્યાસા, મુજે સહિયર કી દોનો બહેનો કી મીઠાશ કા જાદુ દિખલા દે. શાયર જી, મીઠે બોલ વાલી આપકી લિખી શાયરી પડતે પડતે હમારી આવાજ મેં ભી મીઠાશ ખુદ બ ખુદ આ જાતી હૈ. આકાશવાણી માટે આપના જેવા શ્રોતા ખરેખર મૂડી સમાન છે.
1: તો શ્રોતા મિત્રો, આપણા શાયર મિત્રના પત્ર બાદ હવે આ પત્ર છે સહિયર કાર્યક્રમને પોતાના શબ્દોથી દીપાવનાર આપણા પત્ર મિત્ર લાઠી ગામથી દીપકભાઈ પરમારનો. સાથે છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, નીરુગીરીભાઈ ગોસ્વામી, રેખાબેન ડેર અમદાવાદથી, હરસુખભાઈ, પ્રીતિબેન, કરસનદાસ બાપુ અને જાડિયાના માધુભાઈ. એમણે ગાંધીજી વિશે એક સરસ મજાની વાત લખીને મોકલાવી છે. લખ્યું છે કે ગાંધીજી જ્યારે રોમ ગયા હતા ત્યારે ત્યાં મુસોલિનીનું રાજ હતું. મુસોલિનીએ એમને પૂછ્યું હતું કે તમારો અમારી લશ્કરી તાકાત વિશેનો અભિપ્રાય શું છે? તો ગાંધીજીએ ઉત્તરમાં કહ્યું હતું, હું તમારો મહેમાન છું, મારો અભિપ્રાય આપ ન જાણો તો સારું, છતાં આપ પૂછો છો એટલે કહું છું, આ લશ્કરી તાકાત તમારા દેશનું રક્ષણ કરવા માટે હોય ત્યાં સુધી બરાબર છે. બીજા દેશ ઉપર હુમલો કરવામાં જો તમે તમારી લશ્કરી તાકાતનો ઉપયોગ કરવા માંગતા હોવ તો. મુસોલિનીએ અધવચ્ચે તે જ વાત કાપતા પૂછ્યું, તો શું? તો શું? હા. તો ગાંધીજીએ ફરી વખત કહ્યું કે હું તમારો મહેમાન છું, મારો અભિપ્રાય તમને ન પણ ગમે. જો સમય મળે તો કવિવર ટાગોરનું પત્તાનો મહેલ આ નાટક વાંચી જોજો. તો મુસોલિનીએ કહ્યું કે ના, મારે તમારો જ અભિપ્રાય જાણવો છે. ગાંધીજીએ કહ્યું, તમારા લશ્કરની તાકાત જો બીજા દેશની પ્રજાને ગુલામ બનાવવા માટે વાપરવામાં આવે તો ટાગોર પોતાના પત્તાના મહેલ નાટકમાં કહે છે તે પ્રમાણે તમારી લશ્કરી તાકાત પત્તાના મહેલની જેમ તૂટી પડશે. અને આ જવાબ સાંભળીને અભિમાની અને અહંકારી મુસોલિની ચૂપ થઈ ગયો. વા દીપકભાઈ, આપે સરસ મજાની વાત શેર કરી છે બધા જ શ્રોતા મિત્રો સાથે. સાથે સાથે આપે એક કાર્યક્રમ અમે જે કર્યો હતો રાજકોટી ભાષા સૌરાષ્ટ્રના લહેકા વિશે, તે અંગે વધારે લખીને મોકલાવ્યું છે. સ્નાન કરવાનું હોય ત્યારે અમે બોલીએ ખંખોડિયું ખાઈ લઈ,

0: થાક ખાવાનો હોય ત્યારે બોલાય પોરો ખાઈ લે, વાસણ ધોવાના હોય ત્યારે બોલે ઠામણા ઉટકી નાખ, બહાર ગામ જવાનું હોય ત્યારે બોલે ગામત્રે જવાનું છે, નાના છોકરા જ્યારે સૂવે નહીં ત્યારે બોલે હુઈ જા બાઘડો આવ્યો છે, સગાને પત્ર લખે ત્યારે લખે કે એકવાર અહીંયા આટો મારી જાજો, વળી અમુક જ્ઞાતિમાં તો પોતાના પત્નીના મોટા બહેન હોય એને પાટલા સાસુ કહેવાય છે. જી દીપકભાઈ, સરસ મજાની વાતો આપે શેર કરી છે સૌરાષ્ટ્રના લેકા વિશે, મજા આવી ગઈ. અને અંતમાં એક સરસ સુવિચાર પણ લખીને મોકલાવ્યો છે, તકની ખાસિયત એ છે કે આવે એના કરતાં એ જતી રહે ત્યારે જ મોટી લાગે છે.
1: તો હવે ઈમેલની વાત કરું તો ગામ નાના પાળિયાદ પોસ્ટ કુંભારા તાલુકા જિલ્લા બોટાદથી આ ઈમેલ છે મેર જસમતભાઈનો. સાથે છે મેર વિજયભાઈ, મેર કૈલાસબેન, મેર વિલાસબેન તથા મેર પરિવાર. તેઓ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન પરથી સહયર કાર્યક્રમ સાંભળવાની

0: પોસ્ટ કુંભારા તાલુકા જિલ્લા બોટાદથી આ ઇમેલ છે મેયર જસમતભાઈનો. સાથે છે મેયર વિજયભાઈ, મેયર કૈલાસબેન, મેયર વિલાસબેન તથા મેયર પરિવાર. તેઓ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન પરથી સહિયર કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. મિત્રોની પસંદગીના ગીતો સાંભળવા મળે છે અને તમે જે મુલાકાત લો છો તેમાંથી અમને ઘણું ઘણું જાણવાનું મળે છે. જી જસમતભાઈ, આપનો ઇમેલ વાંચીને લાગે છે કે અમારું તીર બરાબર નિશાના પર લાગ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કાર્યક્રમ સાંભળનાર વ્યક્તિને કંઈક જાણવા મળે અને સાથે કંઈક ગમતું મળે કે જેમાં આનંદ આવે, મનોરંજન મળે, એ જ તો અમારો ઉદ્દેશ છે. અને જો આપ આવો જ અનુભવ કરી રહ્યા છો તો બસ અમે અમારો ઉદ્દેશમાં સફળ છીએ.
1: તો હવે આ ઇમેલ મળ્યો છે સારજા યુએઈથી આપણા આંતરરાષ્ટ્રીય સહિયર સખી શીતલ સુભાષ સોનીનો. કચ્છી ભાષામાં લખ્યું છે આ વખતે, આઈ બે ભેણું કે સારજાઈથી સુભાષ અને શીતલજા ઘણા રામ રામ ને પ્રણામ. ચોથી મેં જે પ્રોગ્રામ મેં આઈ બ ભેણું ખાસી ગાળ કચ્છી મેં કરી, મજો અછીવ્યો, ખાસો લાગ્યો. આઈ બ ભેણું બરોબર પ્રોપર કચ્છી બોલી, સજો પ્રોગ્રામ જબરદસ્ત વો. અસી ભુજજા આઈયું, ભુજ મેં ડસે જી જગ્યા જે બારે મેં ગુજરાત ડે જે પ્રોગ્રામ મેં કલ્પાબેન ગાલ કહી વે મળે બાત વતાઈ થી. મેં કચ્છીમાં લખ્યું છે, જે વાંચવામાં કદાચ તમને તકલીફ પડે તો ક્ષમા કરજો. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા તે માટે પૂરી ટીમ ને અભિનંદન. તમે જે કચ્છીની વાતો કરી, કચ્છી ગીતો સંભળાવ્યા અને તમે બંને બહેનોએ કચ્છીમાં વાતો કરી, ખૂબ જ મજા આવી ગઈ. આજા મળે પ્રોગ્રામ જબરદસ્ત વેતા, કાગળ લખે જો ડેરી થઈ વનેતી, અસી મળે પ્રોગ્રામ સુણ્યુતા, અચ્છી જાવ બાય બાય. વાહ શીતલબેન, હવે માફી તો મારે માંગવાની રહી. જો તમે કચ્છીમાં ઇમેલ લખ્યો છે એ વાંચવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. કાર્યક્રમ આપને ગમ્યો તેનો અમને આનંદ છે અને આપે અભિપ્રાય મોકલાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: તો હવે પછી આ ઇમેલ છે વલસાડથી હોસંગ બરડીનો. જણાવે છે કે તમે અમારા પત્ર અને ઇમેલ્સ ખૂબ જ મીઠાશ અને પ્રેમ ભરી રીતે વાંચો છો તે બદલ ખૂબ ખૂબ આભાર. હું નાનપણથી જ બુક્સ તેમજ છાપું વાંચતો આવ્યો છું. ટીવી અને મોબાઈલ ભલે આવ્યા પણ રેડિયોનો સાથ છૂટ્યો નથી. સવારથી બપોર સુધી મારે ત્યાં રેડિયો ચાલુ રહે છે. મેં એકવાર આકાશવાણી બરોડા પરથી ક્રિકેટ વિશે વાર્તાલાપ પણ આપેલો. અરે વાહ હોસંગભાઈ, આ જાણીને બહુ જ ખુશી થઈ. એટલે તમે એક વક્તા તરીકે અને શ્રોતા તરીકે બંને રીતે આકાશવાણી સાથે જોડાયેલા છો. વાહ, ખૂબ સરસ.
1: તો હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી સહિયર કાર્યક્રમના બાગવાન સમા આપણા શ્રોતા મિત્ર કિરીટભાઈ સોલંકીનો. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. કિરીટભાઈ ઇમેલમાં જણાવે છે કે પહેલી તારીખનો કાર્યક્રમ ગુજરાત રાજ્યનો હેપીવાલા બર્થડેનો કાર્યક્રમ હતો, જેમાં આપણા શ્રોતા મિત્રો જે ગુજરાતમાં આકાશના ટમટમતા તારલાઓની જેમ ગામે ગામ અને શહેરે શહેર રહેલા છે, તેઓએ પોતપોતાના વિસ્તારની ખૂબ જ ઝીણવટભરી માહિતી આપીને કાર્યક્રમને ચમકાવી દીધો. અને ચોથી તારીખનો કાર્યક્રમ માત્ર ને માત્ર પત્રો અને ઇમેલ્સના જવાબનો હતો, જેમાં માર્ચ મહિનાના સમીક્ષાત્મક પત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. એનો મતલબ એમ થયો કે પત્રોનો જવાબ ભલે થોડો વહેલો મોડો મળે છે પણ મળે તો ચોક્કસ છે. આ એ વાતનું ઉદાહરણ છે. વાહ, થેન્ક યુ કિરીટભાઈ, તમે આ વાતને સમજી અને આપના ઇમેલ દ્વારા શ્રોતાઓ સુધી પહોંચાડી પણ ખરી. આગળ આપે લખ્યું છે કે અને હાલમાં સૂર્યનારાયણ મન મૂકીને વરસી રહ્યા છે, ગરમીનો પારો 40 થી ઉપર પહોંચી ગયો છે. આવા સમયે લૂથી બચવાના પ્રયત્નો દરેક વ્યક્તિએ કરવા જોઈએ. અમારે અહીં આઝાદ ચોકમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા બપોરના 11 વાગ્યાથી આશરે 3 વાગ્યા સુધી દરેક લોકોને તદ્દન મફત છાશ પીવડાવવામાં આવે છે અને ઘણા બધા લોકો આનો લાભ લે છે અને ગરમીથી હાશકારો પણ.
2: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ

0: બતાવો, ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો, તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો. આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન, બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે. એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
3: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
2: તમે કોણ?
1: આરબીઆઈ કહે છે,
2: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: પપ્પા, આપો 3,000.
5: કેમ ભાઈ?
4: મારી પોકેટ મની.
5: અરે, હમણાં ફક્ત 2,000 કેશ છે.
4: હે પપ્પા, બુલેટ ટ્રેન ના જમાનામાં બળદગાડું ચલાવ.

0: नंबर के बैंकिंग ऐप के पत्र द्वारा तेनी स्वघोषणा करो अने जो कोई बदलाव होय तो ओळखाण अने सरनामानुं सौथी नवुं प्रमाण बतावो। खातुं सक्रिय राखीने बैंकिंग सेवाओनो लाभ उठावो। तमारुं केवाईसी अपडेट करावा माटे तमारा नजीकना ग्राम पंचायत कैंपमां के बैंकनी शाखामां जाओ।
1: आरबीआई कहे छे,
2: जाणकार बनो, सतर्क रहो। આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે એ જ લોનમાંથી. ના, લોન જે માટે લીધી છે

0: છે અને ખરેખર પ્રયત્ન કરીશું કે આવી કોઈ મુલાકાત અમે સહિયરમાં આપી શકીએ. શરીરની તંદુરસ્તી માટે આપે જે ટીપ આપી છે અથવા આપના જે વિચારો રજૂ કર્યા છે એ ખરેખર બધાએ અનુસરવા જેવા છે અને ખૂબ જ ઉપયોગી છે. સૈયર પરિવાર સાથે નિયમિતપણે જોડાવા માટે અને નિયમિત રીતે અમને ઇમેલ કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને હવે આ સંદેશ છે જામનગરથી સૈયરના નિયમિત શ્રોતા ધર્મેન્દ્રસિંહજીનો. જણાવે છે કે તારીખ 4 મે કચ્છ વિશેની સરસ માહિતી આપી. કિરીટભાઈ સોલંકીને કાર્યક્રમમાં સાંભળીને ખૂબ જ આનંદ થયો, ભજન પણ ગમ્યું. 6 તારીખ બુધવારે ખૂબ બધા પત્રો અને ઇમેઇલ્સના ઉત્તરો આપ્યા, નવા પત્ર મિત્રો પણ જોડાયા એ જાણીને આનંદ થયો. તારીખ 8 મે શુક્રવારના રોજ કાર્યક્રમની શરૂઆતમાં બંને બહેનોએ રેડક્રોસ દિવસ અને થેલેસેમિયા વિશે જાણવા જેવી વાતો કરી. કોર્ટ કાર્યવાહીની સમજણ વિશે ખૂબ સારી માહિતી આપી. માવાણી સાહેબે સરસ મુલાકાત લીધી. વત્સલ શાહ પાસેથી ઘણું જાણવાનું મળ્યું. ધર્મેન્દ્રસિંહજી, આપના આ પ્રોત્સાહક શબ્દો અમને ખરેખર એક નવી ઉર્જા આપે છે, કાર્યક્રમ વધુ સારો બનાવવાની પ્રેરણા આપે છે. આપના આટલા સરસ અભિપ્રાય બદલ અને સૈયર સાથે હંમેશા જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ સાથે જ પત્રો અને ઇમેઇલ્સની આજની આ સફરને અહીં જ થંભાવીએ અને હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ. મિત્રો, સોમનાથ ખાતે ઉજવાયેલ અમૃત પર્વમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણને કારણે તારીખ 11 મે સોમવારનો સહિયર કાર્યક્રમ ફક્ત વિવિધ ભારતી અમદાવાદ પરથી પ્રસારિત થયો હતો. સોમવારના કાર્યક્રમમાં આપે સાંભળી કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ 2030ને અનુલક્ષીને મેહુલ ખાખી સાથેની હિતેશ માવાણીની વાતચીત. આજે સાંભળીએ આ મુલાકાતનો વધુ ભાગ તથા સંપાદિત અંશો.
1: હાલમાં અમદાવાદમાં તેઓ પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ તરીકે મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, ઇન્ડસ્ટ્રીયલ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડવાઇઝર, રજિસ્ટર વેલ્યુઅર્સ અને ચાર્ટર્ડ એન્જિનિયર તરીકે સેવાઓ આપે છે. સાથે સાથે અમદાવાદની સ્ટેપ્ટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી પણ છે. મેહુલભાઈ, આપણે સૌપ્રથમ તો કોમનવેલ્થ ગેમ્સની વાત કરતા પહેલા શ્રોતા મિત્રોને એક આ જે કોમનવેલ્થ ગ્રુપ છે, કોમનવેલ્થ સમૂહ છે, તેના વિશે આપણે એક બેઝિક જાણકારી આપીએ.
2: કોમનવેલ્થ સમૂહ એ એક દુનિયાના 56 દેશો અને 18 ટેરિટરીઝ એટલે કુલ 74 દેશો અને ટેરિટરીઝ જે બ્રિટિશ અમ્પાયર અથવા બ્રિટિશ કોલોની અને તેના પર આધારિત કોલોનીનો સમૂહ કહેવાય છે. આ કોલોની અને દેશો આફ્રિકા ખંડ, એશિયા ખંડ, કરેબિયન, અમેરિકા, યુરોપ અને પેસિફિક ખંડોમાં પથરાયેલો છે અને જે વિશ્વના આશરે 270 કરોડ લોકોનો સમૂહ છે, જે લગભગ વિશ્વની 1/3 વસ્તીને આવરી લે છે. આ સમૂહનો જે દેશો છે તે ડેવલપ્ડ અને ડેવલપિંગ દેશોમાંથી છે. સૌથી અગત્યની વાત એ છે કે આ બધા જ દેશોમાંથી ભારતની સૌથી વધારે વસ્તી છે અને સૌથી નાના સમૂહો જે છે, દેશો છે, જેની વસ્તી 15 લાખથી નીચે છે, એ લગભગ બધા જ સમૂહો આપણા આ કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેલ છે.
1: મેહુલભાઈ, આપણે ખૂબ સુંદર વાત કરી. હવે આપણે જે કોમનવેલ્થ ગેમ્સ 2030 અને એક અમદાવાદને બ્રાન્ડિંગ મળ્યું છે અમદાવાદ 2030, તો આ કોમનવેલ્થ ગેમ્સ વિશે આપણે જાણકારી આપીએ.
2: ગત વર્ષે નવેમ્બર 2025માં ગ્લાસગો યુકે ખાતે કોમનવેલ્થ સમૂહની વાર્ષિક સામાન્ય સભામાં આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ ગુજરાત ભારત ખાતે યોજાશે તેમ જાહેર થયું. કોમનવેલ્થ ગેમ્સ દર 4 વર્ષે યોજવામાં આવે છે. 2030માં જે અમદાવાદ ખાતે યોજાનાર છે તેમાં આશરે 15-17 રમતો રમાશે, જેમાં મુખ્યત્વે એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ, સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને પેરા ટેબલ ટેનિસ, બોલ્સ અને પેરા બોલ્સ, વેઇટ લિફ્ટિંગ અને પેરા પાવર લિફ્ટિંગ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક, નેટબોલ અને બોક્સિંગ. આ એક અંદાજિત લિસ્ટ છે. સમય જતા જેમ જેમ તૈયારી થશે તેમ આ લિસ્ટ ફાઇનલ થશે. અને ખાસ વસ્તુ એ છે કે નોર્મલ એથ્લીટ્સ અને સાથે સાથે પેરા એથ્લેટિક્સને બી આમાં આવરી લે છે ધ કોમનવેલ્થ ગેમ્સમાં. આ અગાઉ વર્ષ 2010માં ભારત ખાતે 19મી કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી ખાતે યોજાયેલ. અમદાવાદ 2030ની ખાસિયત એ છે કારણ કે આ રમતોને 100 વર્ષ પૂરા 2030માં થાય છે. શતાબ્દીનું વર્ષ છે અને યજમાન આપણું અમદાવાદ, ગુજરાત અને ભારત છે તેનું ગૌરવ છે.
1: આપે એકદમ સાચી વાત કરી કે અમદાવાદ ગુજરાત ભારત છે એ આ કોમનવેલ્થ ગેમ્સ 2023 ની યજમાની કરશે, જેનો સૌને

0: ગૌરવ છે. મેહુલભાઈ, આપણે જેમ વાત કરીએ તો એક જે શહેરને હોસ્ટ બનવા માટેની તક આપવામાં આવે છે તો એ હોસ્ટ સિટી યજમાન શહેર અમદાવાદ, તેણે કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ આપણે વાત કરીએ.
1: યજમાન શહેર એટલે કે હોસ્ટ સિટીએ 5 પ્રકારની મુખ્ય વ્યવસ્થાઓ કરવી પડે. સર્વપ્રથમ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો બનાવવા પડે, જેમ કે સ્ટેડિયમો, સ્પોર્ટ્સ એરિના, સ્વિમિંગ પુલો, શૂટિંગ રેન્જ વગેરે. ત્યાર પછી અગત્યનું આવે છે ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. દેશ પરદેશથી આવનારા મહેમાનો, રમતવીરો, ડેલિગેટ્સ, મીડિયા, પ્રેક્ષકો વગેરે માટે દરેક કેટેગરીની હોટલો, હોસ્ટેલો બનાવવી પડે, અથવા તો હાલની જરૂરિયાત તથા કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નવી બનાવવી પડે. અને અગત્યની વાત તો એ છે કે આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આસપાસના વિસ્તારોમાં બને ત્યાં સુધી બનાવવી પડે. પ્રેક્ષકો સિવાય ખાસ કરીને જે રમતવીરો હોય, ડેલિગેટ્સ હોય, તેમને દૂર દૂરથી ટ્રાવેલ કરીને વિધિન સિટી પણ લઈ આવવામાં સિક્યુરિટીના આસ્પેક્ટ્સ એ બધા ધ્યાનમાં રાખીને આ બધી રમતગમતો જ્યાં થાય એની આસપાસમાં જ એમની રહેણાંકની વ્યવસ્થા થાય એવું ગ્લોબલી પ્લાનિંગ થતું હોય છે. ત્યારબાદ આવે છે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમદાવાદનો ટ્રાન્સપોર્ટ ખૂબ જ આધુનિક, મોડર્ન અને વ્યવસ્થિત બનાવવો પડે. આટલા બધા મહેમાનો આવે તેવો અમદાવાદ ગાંધીનગરમાં ફરશે, તેથી મેટ્રો, સિટી બસ, BRTS વગેરેને વધારે અદ્યતન બનાવવું પડશે. ત્યારબાદ સૌથી અગત્યનું છે સિક્યુરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ સૌથી અગત્યનો ભાગ એટલા માટે છે કે વિવિધ દેશોમાંથી રમતવીરો, VVIP લોકો આવે, તેમની સુરક્ષા એટલે લોકલ પોલીસ, ઇન્ટરનેશનલ પોલીસ, ઇન્ટેલિજન્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર, દરેક વિભાગોએ એકબીજાના સતત સંપર્કમાં રહીને કામગીરી કરવી પડે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક સાથે અલગ અલગ જગ્યાએ આટલી બધી રમતો ચાલતી હોય તો તેનું લાઇવ બ્રોડકાસ્ટિંગ જે દેશ વિદેશોમાં થાય એક સાથે, એનો સ્કોર્સ, એનું રેકોર્ડ કીપિંગ વગેરે એકદમ અદ્યતન બનાવવું પડે.
0: મેહુલભાઈ, આપણે જે વાત કરી વિવિધ પ્રકારના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, તો જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા હોય તેવા આઇકોનિક સ્ટ્રક્ચર વિશે પણ આપણે શ્રોતા મિત્રોને માહિતી આપીએ.
1: આઇકોનિક એટલે પ્રસિદ્ધ, પ્રતિષ્ઠિત અથવા પ્રતીકાત્મક, અને સ્ટ્રક્ચર એટલે ઇમારત, બાંધકામ અથવા માળખું. આઇકોનિક સ્ટ્રક્ચર એટલે એક એવી ઇમારત જે પોતાની વિશિષ્ટ ડિઝાઇન થકી કોઈ પણ શહેર કે દેશની ઓળખ બની જાય. તો સરળ રીતે વાત કરીએ તો જે રચનાને જોતા જ તે સ્થળ અથવા શહેરની યાદ આવે તેને આઇકોનિક સ્ટ્રક્ચર કહીએ. વિશ્વવિખ્યાત જે સ્પોર્ટ્સના આઇકોનિક સ્ટ્રક્ચર છે તેના હું ઉદાહરણો આપું તો વેમ્બલી સ્ટેડિયમ લંડન UK ખાતે છે. આપણે એનો આર્ક જોઈએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે આ વેમ્બલી સ્ટેડિયમ છે. તે જ રીતે બેઇજિંગ નેશનલ સ્ટેડિયમ ચાઇના, જેનું ઉપનામ બર્ડ્સ નેસ્ટ તરીકે પણ કહેવાય છે. એલાયન્સ એરિના મ્યુનિચ જર્મની, જ્યોર્જિયા અટલાન્ટા ખાતે અમેરિકામાં મર્સિડીઝ બેન્ઝ સ્ટેડિયમ, અમદાવાદનું આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અને લંડન UKમાં આવેલ ટોટેનહામ હોટસ્પુર સ્ટેડિયમ. આ સિવાયના પણ અમુક આઇકોનિક સ્ટ્રક્ચર છે, પણ આ તબક્કે હું બે ખાસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વધારે વાત કરીશ. તો ક્વિન્સ એલિઝાબેથ ઓલિમ્પિક પાર્ક લંડન ખાતે આવેલ લંડન એક્વાટિક સેન્ટર, જે વિશ્વની ટેકનોલોજીની દ્રષ્ટિએ એકદમ અદ્યતન અને અદભુત સ્વિમિંગ માટેની સુવિધા છે. બિલ્ડિંગની ડિઝાઇન અથવા થીમ વોટર ઇન મોશન પ્રમાણે, પાણીના વેવ્સ તમે એનું બહારથી સ્ટ્રક્ચર ફોટો જુઓ તો આમ વેવ ફોર્મમાં આખું બિલ્ડિંગની ડિઝાઇન કરેલી છે. અને આ સ્વિમિંગ પુલો આખા આંતરરાષ્ટ્રીય લેવલના સ્વિમિંગ પુલો છે, અને તેમાં સ્વિમિંગ પુલ ઉપરાંત જિમ્નેશિયમ અને ફિટનેસ માટેની પણ સુવિધાઓ છે. તે સિવાય બીજું જે એક્ઝામ્પલ આપીશ તો ધ કલંગ, જે સિંગાપોરમાં આવેલ એક સ્પોર્ટ્સ હબ છે. કલંગ એટલે વર્લ્ડ લાર્જેસ્ટ ફૂલી ઇન્ટીગ્રેટેડ સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ એન્ડ લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન.
0: સ્પોર્ટ્સ એન્ટરટેનમેન્ટ એન્ડ લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન,
1: હાજી, એટલે કે એવી વિશાળ જગ્યા જ્યાં રમતગમત, મનોરંજન અને જીવનશૈલી, હોટલ અને મોલ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય, જે સુવિધા વિશ્વમાં સૌથી મોટી અને પહેલી છે. તો ત્યાં કેટલી બધી સુવિધાઓ છે એક સાથે એ જાણીએ તો નેશનલ સ્ટેડિયમ છે જ્યાં સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ થાય. ઇન્ડોર સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ સુપરસ્ટાર્સના કન્સર્ટ થાય, એક્ટ થાય, ફેમિલી એન્ટરટેનમેન્ટના શો થાય, સ્પોર્ટ્સની ટુર્નામેન્ટો થાય, એરિના જ્યાં ઇન્ડોરના સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ થાય અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ થાય, એક્વાટિક સેન્ટર, વોટર સ્પોર્ટ્સ સેન્ટર, એમાં સ્પ્લેશ એન્ડ સર્ફ એટલે આપણા વોટર પાર્ક ટાઈપનું, ટેનિસ હબ, વેવ મોલ, સ્પોર્ટ્સ મ્યુઝિયમ વગેરે વગેરે.
0: એટલે મેહુલભાઈ, આપણે કહીએ તો તમામ પ્રકારની રમત ગમતોનું આયોજન થઈ શકે, સાથે સાથે એન્ટરટેનમેન્ટ અને લાઇફસ્ટાઇલ બધી જ સુવિધા ઉપલબ્ધ હોય તેવું આ સિંગાપોરનું એકમાત્ર મલ્ટી ફેસિલિટી સ્ટેડિયમ છે તેમ કહી શકાય.
1: 100% અને એટલું આઇકોનિક એટલા માટે, સિંગાપોર એક સૌથી નાનકડો દેશ છે અને ત્યાં જગ્યાનો અભાવ હોવાથી એટલું એ લોકોએ પ્લાનિંગ સરસ રીતે કર્યું છે કે ત્યાં ફક્ત રમત ગમત નહીં પણ એન્ટરટેનમેન્ટ અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે.
0: મેહુલભાઈ, આપે જેમ વાત કરી તેમ જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રીજનરેશન અને એ બધી થીમ છે, તો તેની સાથે સાથે ઘણી વખત શહેરોનું પણ એક ટ્રાન્સફોર્મેશન થાય છે જેને અર્બન રીજનરેશન કહેવામાં આવે છે, તો આ શહેરી પુનઃવિકાસ છે તેના કોઈ ઉદાહરણ ખરા?
1: અર્બન રીજનરેશન એટલે કે શહેરી પુનર્વિકાસ એ એક એવી પ્રક્રિયા છે જેમાં જૂના જર્જરિત અથવા અલ્પ વિકસિત શહેરી વિસ્તારને ફરીથી વિકસિત કરીને સામાજિક, આર્થિક અને ભૌતિક રીતે સક્રિય અને વધુ સારા બનાવવામાં આવે છે. એનો એક વૈશ્વિક એક્ઝામ્પલ આપું તમને, તો લંડનમાં ઓલિમ્પિક્સ વિલેજ અને તેની આસપાસનો ક્વીન એલિઝાબેથ ઓલિમ્પિક પાર્ક જે શહેરી પુનઃવિકાસનો સચોટ ઉદાહરણ છે. 2012 લંડન ઓલિમ્પિક્સ પહેલા એ વિસ્તાર અવગણા પામેલ ઔદ્યોગિક વિસ્તાર હતો અને તે હાલમાં સમૃદ્ધ રહેણાંક અને સાંસ્કૃતિકનું કેન્દ્ર બની ગયું છે. 2012 પહેલા પ્રદૂષિત જમીન અવગણા પામેલ ઔદ્યોગિક વિસ્તાર, ત્યાં 20 ફૂટનો ત્યજેલા ડોમેસ્ટિક એપ્લાયન્સીસનો ખડકલો, પ્રદૂષિત પાણી, ઓવરહેડ પાવર લાઇનની આવી રીતનું એક જગ્યા હતી, પણ ઓલિમ્પિક્સ વખતે એ એકદમ પ્રદૂષણ મુક્ત વિસ્તાર, 16,000 રમતવીરો અને અધિકારીઓ માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવેલ અને હાલમાં એટલે પોસ્ટ 2012 બાદ એથ્લેટિક વિલેજનું રૂપાંતર ઇસ્ટ વિલેજ તરીકે કરવામાં આવ્યું, જેમાં 2800 ઘર જે અડધા ઉપરાંત એફોર્ડેબલ હાઉસિંગ છે, અંડરગ્રાઉન્ડ કેબલ લેવલ લઈ જવામાં આવ્યા અને હાલમાં વિશાળ બગીચાઓ, સ્કૂલો અને શોપિંગ કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે.
0: મેહુલભાઈ, એક પ્રશ્ન એ પણ થાય કે આ પ્રકારના અદ્યતન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરીએ, પરંતુ એક વખત કોમનવેલ્થ ગેમ્સ છે તેનું આયોજન સંપન્ન થયા બાદ તેનું મેન્ટેનન્સ ને એ બધા પ્રશ્નો પણ હોય છે, તો તે વિશે શું આયોજન હોય છે?
1: સરકાર દ્વારા જો આ બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડલ પર જો વિકસાવી અને એના ધોરણો ઉપર ઓપરેશન અને મેન્ટેનન્સ પર આપી શકાય છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાતે મ્યુઝિયમ, લાઇબ્રેરી જેવી સુવિધાઓ સ્થાપી અને કાયમી ધોરણે મુલાકાતીઓ કે ટુરિસ્ટો માટે ખુલ્લું મૂકી શકાય, જેથી દરેક માટે એક સંભાળ બને. ફરીથી હું MCGનો દાખલો આપું કે MCG મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્યાં દરેક પ્રવાસીઓ મેલબોર્ન જાય તો પેકેજ ટૂરમાં બી મેલબોર્નની જે સાઇટ વિઝિટ હોય છે એમાં MCGની ટૂર ગોઠવે છે અને લોકો અચૂક ત્યાં જોઈને જ આવે છે. સ્કૂલના બાળકોની ટૂરનું આયોજન થઈ શકે જેથી બાળકોને સ્પોર્ટ્સ પ્રત્યે જ્ઞાન અને રૂચિ વધી શકે. સોવિનિયર શોપ, બાળકો માટે પાર્ટી, ફેમિલી સમ ફંક્શન વગેરેનું પણ આયોજન થઈ શકે.
0: શ્રોતા મિત્રો, અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન થનાર છે, તેના માટે આકાશવાણી સ્ટુડિયોઝમાં મેહુલભાઈ ખાખી આવ્યા અને તેમણે ઘણી બધી કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આનુષંગિક વાતો કરી. આકાશવાણી સ્ટુડિયોઝમાં આવવા માટે મેહુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આભાર હિતેશભાઈ, આકાશવાણી અમદાવાદનો પણ આભાર.
2: કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ 2030 આ વિશે આપ સાંભળી રહ્યા હતા મેહુલ ખાખી સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા છે કે આપને આ માહિતી જાણવી ગમી હશે. અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abad સૈયર @gmail.com. जल्दी टिफिन

0: કર રાજુ, મોબાઈલ છોડ.
1: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું. દીદી,
0: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઈટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંક ની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.
0: કામ થી નહીં
1: કરું છું. આરબીઆઈ કહે છે,
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
3: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ

કંદર્પ શુક્લે ગાયેલી ભાસ્કર વોરાની રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કસગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો. ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. તમિલનાડુમાં સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની તમિલગા વેત્રી કસગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો છે, જેમાં 144 ધારાસભ્યોએ સરકારના તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 22 ધારાસભ્યો વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સરકારને ગૃહમાં સ્પષ્ટ બહુમતી મળી હતી. મુખ્ય વિપક્ષી પક્ષ ડીએમકે કાર્યવાહી દરમિયાન વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. શ્રી વિજયની પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 108 બેઠકો જીતી હતી. તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામી આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. લોકનિવાસ ખાતે આયોજિત એક સમારોહમાં પુડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. સમારોહમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના મલ્લાદી કૃષ્ણરાવ અને ભાજપના એ નમસ્વયંને પણ મંત્રી તરીકે શપથ લીધા. હાજર રહેલા લોકોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ, પ્રદેશ ભાજપ પ્રમુખ વી પી રામલિંગમ, અધિકારીઓ અને પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ઘરેલુ પ્રવાસો માટે તેમના કાફલામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વિશેષ સુરક્ષા સમૂહ એસપીજી પ્રોટોકોલ હેઠળ ફરજીયાત તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામની તેમની તાજેતરની મુલાકાતો દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. આ પગલું પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક મજબૂતીમાં ફાળો આપવા માટે પ્રધાનમંત્રીની 7 અપીલોને અનુરૂપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાફલામાં ઘટાડો થવા છતાં પ્રધાનમંત્રીની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ મુખ્ય સુરક્ષા વ્યવસ્થા યથાવત રહેશે. પ્રધાનમંત્રી મોદી અધિકારીઓને કોઈપણ નવી ખરીદી કર્યા વિના શક્ય હોય ત્યાં તેમના કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાફલાને ઘટાડીને અડધાથી પણ ઓછું કર્યું. આ પગલું પ્રધાનમંત્રી દ્વારા નાગરિકોને આયાતી ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને

મધ્ય પૂર્વ સંકટ વચ્ચે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવીને આર્થિક સ્થિરતામાં યોગદાન આપવા માટે કરવામાં આવેલી 7 અપીલોને અનુરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત અરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 દિવસની મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય મુદ્દાઓ, ખાસ કરીને ઉર્જા સહયોગ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે, તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું. તેમની મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ ઝેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથિનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ્રિક ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેમની મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે ત્રીજી ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે પહોંચશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી 19મી તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. નીટ પરીક્ષાના પેપર લીક થવાની તપાસ માટે સીબીઆઈ ટીમ જયપુર પહોંચી હતી અને રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG દ્વારા ધરપકડ કરાયેલા લગભગ 2 ડઝન લોકોની પૂછપરછ કરી હતી. દરમિયાન તપાસના ભાગરૂપે SOG દ્વારા સીકર અને નજીકના વિસ્તારોમાં સેંકડો લોકોની પૂછપરછ કરવામાં આવી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઘટાડા બાદ વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલના ભાવોમાં આંશિક ઘટાડાને કારણે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા અહેવાલ મુજબ સેન્સેક્સ 340 કરતા વધુ અને નિફ્ટીમાં 115 અંક કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં આજે 6% સુધીનો મોટો ઉછાળો જોવા મળ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જના વાયદા બજારમાં જૂન કોન્ટ્રાક્ટ માટે સોનું લગભગ 6% વધીને 1,62,597 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે જુલાઈ કોન્ટ્રાક્ટ માટે ચાંદી લગભગ 6.4% વધીને 2,96,821 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, એમ તાજેતરના અહેવાલો દર્શાવે છે. જો કે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં 8% સુધીનો વધારો થયો હતો. સરકારે સોના અને ચાંદી પર સેસ સહિત આયાત ડ્યુટી 6% વધારીને 15% કરી છે. પ્લેટિનમ પરની આયાત ડ્યુટી પણ 6.4% વધારીને 15.4% કરવામાં આવી છે. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રૂપિયાને ટેકો આપવા માટે સરકારે સોના અને ચાંદી પરનો આયાત શુલ્ક વધારીને 15% કર્યો છે. આ દરો બુધવારથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયે આ સંબંધમાં મંગળવારે મોડી રાત્રે અધિસૂચના બહાર પાડી. તે મુજબ સરકારે સોના અને ચાંદીની આયાત પર 10% મૂળભૂત સીમા શુલ્ક અને 5% કૃષિ માળખાકીય સુવિધા અને વિકાસ ઉપકર લગાવ્યો છે. આનાથી પ્રભાવી આયાત વેરો 6%થી વધીને 15% થઈ ગયો છે. આ દરો આજથી લાગુ પડી ગયા છે. નાણાં મંત્રાલયની અધિસૂચના 16/2026માં સીમા શુલ્ક દ્વારા કિંમતી ધાતુઓ અને તેમાંથી બનેલી વસ્તુઓ માટે સીમા શુલ્કના દરોને અપડેટ કરવામાં આવ્યા છે. અધિસૂચના અનુસાર સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ પર 5% શુલ્ક લાગશે, જ્યારે પ્લેટિનમથી બનેલી વસ્તુઓ પર આ દર 5.4% હશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું લખનૌમાં નિધન થયું. તેમની ઉંમર હજુ માત્ર 38 વર્ષની હતી. સૂત્રો અનુસાર તેઓ બીમાર હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મતે પ્રતીક યાદવને સિવિલ હોસ્પિટલમાં સવારે 6 વાગે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું અવસાન થઈ ગયું હતું.
તિરુપુર જિલ્લાના વેલ્લાકોવિલ કરૂર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોલીસ ચેકપોસ્ટ પાસે આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં ફરજ પરના પોલીસકર્મી સહિત 6 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું. રસ્તાના ડિવાઇડર સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયેલા ટ્રકને પોલીસકર્મી રવિચંદ્રન હટાવી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી કાર અચાનક કાબુ ગુમાવીને ટ્રક સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં પોલીસકર્મી રવિચંદ્રન ટ્રક

ડ્રાઈવર અને કારમાં સવાર ચાર લોકો સહિત કુલ છ લોકોના મોત થયા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. વેલ્લાકોવિલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. મેચ આજે સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડોનેશિયાના વિદેશમંત્રી સુગિયોનો આજે વહેલી સવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચ્યા. તેઓ આવતીકાલથી શરૂ થતી 2 દિવસીય બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાતે છે. તમિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કઝગમ ટીવીકે સરકારે વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો. ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા એન રંગાસ્વામીએ આજે રેકોર્ડ 5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પેટ્રોલ ડીઝલની કરકસરના ભાગરૂપે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના કોન્વોમાં કાપ મૂક્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે સીબીઆઈ ટીમે જયપુરમાં ધરપકડ કરાયેલા 2 ડઝન લોકોની પૂછપરછ કરી. સોના ચાંદીના ભાવમાં વધારો. ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે કારોબાર. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન. કાર્યક્રમ કા અગલા ગીત હમને લિયા હૈ ફિલ્મ ભાવેશ જોશી સુપર હીરો સે જિસે ગાયા હૈ પાપન ઓર સાથીઓ ને. ઇસ ગીત કો લિખા હૈ અમિતાભ ભટ્ટાચાર્ય ને ઓર સંગીત અમિત ત્રિવેદી કા.

0: મૂકવાની હોય છે અથવા ઉત્તરાયણમાં મૂકવાની હોય છે. એના મૂકીને પછી જે જીવાત નીકળે પાકા થાય એટલે પછી એને અમે ઉતારી લઈએ છીએ. ઉતારવાની પ્રક્રિયા એ મૂકીએ એના પછી લાખ ધીમે ધીમે થોડીક લાલાશ પડતી હોય છે, પેલા જીવાત પાકા થાય એમ. પછી એના ઉપર વ્હાઈટ દેખાતું હોય છે, એના ઉપરથી વ્હાઈટથી પછી એના એના જે દાણા છે જાડા થતા હોય છે. એટલે જાડા થઈ જાય બરાબર પાકી થઈ જાય નહીં લાલ કલર, એને આપણે ભાંગીને તોડીને જોઈએ એટલે એ કલર રેડી થઈ ગયો હોય, એટલે આપણે એને ઉતારવાનું રેડી થઈ ગયું.
1: રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે અને આવતીકાલે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ તથા અમરેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. મહેસાણામાં વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા અને બેચરાજી પાલિકાના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવી. આગામી 19 તારીખે સંબંધિત પાલિકાઓના સભાખંડમાં નવા ચૂંટાયેલા નગરસેવકોની પહેલી સાધારણ સભા યોજાશે. તેમાં મતદાનના અંતે પાલિકાઓના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે 5 નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવે છે. ગુજરાતે નાળિયેરની ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન નોંધાવ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં ટેન્ડર કોકોનટનું ઉત્પાદન અંદાજે 20% વધ્યું છે. આજે ખેડૂતો વાર્ષિક લગભગ 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન કરે છે. રાજ્યના આશરે 28,000 હેક્ટર વિસ્તારમાં નાળિયેરની ખેતી કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હરેશ ટાંક. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ અમરેલીમાં પણ મહત્તમ તાપમાન હાલ 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. તેના કારણે લોકો બપોરે બિનજરૂરી બહાર જવાનું ટાળી રહ્યા છે, તેમજ ગરમીમાંથી રાહત મેળવવા શેરડીના રસ સહિતના પીણાનો સહારો લઈ રહ્યા છે. દરમિયાન હવામાન વિભાગે આજથી 2 દિવસ અમરેલીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. અમરેલી જિલ્લા આમ તો કૃષિ પ્રધાન જિલ્લો છે. જિલ્લામાં આ વર્ષે ફળોના રાજા કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે અને જિલ્લાની બજાર તેમજ દેશ વિદેશમાં ગીરની કેસર કેરીઓની હાલ નિકાસ થઈ રહી છે. આવા સંજોગોમાં વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું, જેમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયાના અહેવાલ છે. બીજી તરફ કેમિકલ્સવાળા ખાતર અને જંતુનાશક દવાઓ વગરની ખેતી કરી ખેડૂતો તેમની આવક વધારવામાં વ્યસ્ત બન્યા છે. અમરેલીમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક મુક્ત પ્રાકૃતિક ખેત પદ્ધતિને રાજ્યમાં પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો

વધારવામાં વ્યસ્ત બન્યા છે. અમરેલીમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક મુક્ત પ્રાકૃતિક ખેત પદ્ધતિને રાજ્યમાં પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા અનાજ, શાકભાજી અને ફળની ભારે માંગ વધી છે. જિલ્લામાં ગત એક વર્ષમાં 67,01,176 રૂપિયાની આવક થઈ. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત વસ્તુઓ માટે જિલ્લા અને તાલુકા પંચાયતમાં અમૃત બજાર યોજવામાં આવે છે. અમરેલીમાં ગત એક વર્ષ દરમિયાન જિલ્લા તેમજ તાલુકા મથકે યોજાયેલી અમૃત બજાર ઉપરાંત ખેડૂતોએ પોતાના ઘરેથી જાતે 1,14,367 કિલો ઉત્પાદનનું વેચાણ કર્યું. તેમજ 56,729 કિલો અનાજ, 26,683 કિલો શાકભાજી, 30,380 કિલો ફળોનું ઉત્પાદનનું વેચાણ કરાયું. અમરેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિકાર તરીકે ખેતી કરી રહ્યા છે, જેમણે 18,978 એકરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તર્યો છે. જિલ્લામાં કુલ ઉત્પાદન 114 ટનથી વધુનું વાર્ષિક નોંધાયું. હવે વાત રમતગમતની. તાજેતરમાં દેવગઢ બારિયા ખાતે યોજાયેલી ઇન્ટર ડીએલએસ સ્વિમિંગ લીગની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમરેલીના ગજેરા પરિસર વિદ્યા શાખાના ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાશાખાના ખેલાડીઓએ વિવિધ શ્રેણીમાં ભવ્ય દેખાવ કરતા સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. તેમાં ખેલાડી અર્ચના બા વાડાએ 100 અને 50 મીટર ફ્રીસ્ટાઇલમાં 2 અને વૈશાલી બાવા

શોભા યાત્રા યોજાઈ હતી. ઢોલ નગારા અને વાજતે ગાજતે યોજાયેલી શોભા યાત્રામાં ગામના લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાત્રે લોક ડાયરમાં સંતવાણી કલાકાર તથા લોક સાહિત્યકારે પોતાની કળા રજૂ કરી. જિલ્લા માટે ગર્વની બાબત એ છે કે રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈ પૈકી અમરેલીની ઔદ્યોગિક તાલીમ સંસ્થાને રાજ્યકક્ષાએ તૃતીય શ્રેષ્ઠ આઈટીઆઈ તરીકે સન્માનિત કરવામાં આવી. ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવેલા તાપી હોલમાં એક ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. હમણાં જ આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા હરેશ ટાંક. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું આરતી મુનશીએ ગાયેલી માધવ રામાનુજની રચનાથી.

આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન. કાર્યક્રમના અંતમાં સાંભળશો નીરજ પાઠકના કંઠમાં સુરેશ દલાલની રચના.

નીરજ પાઠકે ગાયેલી સુરેશ દલાલની શબ્દ રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર

મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

0: अब आज का छाया गीत कार्यक्रम समाप्त करने की अपनी रेडियो सखी ममता सिंह को दीजिए इजाजत। नमस्कार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

મીડિયમ 373 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ હવેલી સંગીતનો કાર્યક્રમ. કલાકાર છે વિઠ્ઠલદાસ બાપુદ્રા તથા કોરસ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ગંગાધર દાસનું પદ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
4: આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો હવેલી સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આગળ સાંભળીએ નંદદાસનું પદ.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો

0: अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490।
1: મનસુખ ભાઈ ક્યાં ચાલ્યા?
2: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા।
1: અરે મનસુખ ભાઈ હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો।
2: ફોન થી શું થાય?
1: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો। લો થઈ ગયું કામ।
2: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ।
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નો ના ફળ સ્વરૂપે હવે આવક નો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
4: સુગમ સંગીતનો હવેલી સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો કરીએ। આજના કલાકાર હતા વિઠ્ઠલદાસ બાપોતરા।

0: મીડિયમ એમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવામાન સમાચાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. સૌરાષ્ટ્રના મુખ્યત્વે રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા અને બોટાદમાં હીટવેવની આગાહી કરવામાં આવેલ છે. ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે વસતા માછીમાર ભાઈઓ માટે હવામાન વિભાગ તરફથી કોઈ જ સૂચના આપવામાં આવેલ નથી. હવામાન સમાચાર પૂરા થયા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: આકાશવાણી રાજકોટ શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ અમારા આજ રાત સુધીના તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો અંગે. 6:30 વાગે યુવાણી તથા 7:22 ગામનો ચોરો, આ બંને કાર્યક્રમો અમદાવાદ કેન્દ્રથી રજૂ થશે. વડોદરા કેન્દ્રનું પ્રદાન. 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રજૂ કરીશું. 9:30 વાગ્યાથી વિવિધ ભારતી કાર્યક્રમ, જે અંતર્ગત આજ કે ફનકાર જે કેન્દ્રિત રહેશે પાર્શ્વ ગાયક બેની દયાલ પર. 10 વાગે છાયા ગીત તથા 10:30 વાગે ઢલતી જાય રાત. તો આ હતા અમારા આજ રાત સુધી પ્રસારિત થનારા કાર્યક્રમો. હવે આપને જણાવી દઈએ આવતીકાલે તારીખ 14 મે 2026 ગુરુવારે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગે. 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 શ્રી રામચરિત માનસ ગાન. કૃષિ માહિતી 6:45, જેમાં વિષય ખેતી કાર્યોમાં ભ્રામક જાહેરાતની આડઅસર, રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 વાગે સુગમ સંગીતમાં કલાકાર દેવાંશુ દેસાઈને સાંભળશો. પર્યાવરણ વિષયક 5 મિનિટ. 7:55 વિષય કરા વર્ષા, પ્રસ્તુતિ પારુલ ભટ્ટ. નિરખને ગગનમાં કાર્યક્રમ 8:30 વાગે કલાકાર અમરનાથ નાથજી. 8:50 હિન્દી વાર્તાલાપ, પ્રતિભા શીજો કા કાવ્યપાઠ. 9:15 વાગે ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 9:15 વાગે

0: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 10:30 વાગે. અગિયાર વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ કેન્દ્રથી રિલે કરીશું, જે અંતર્ગત 12:30 વાગે સહિયર અંતર્ગત વિસરાતી વાનગીઓ વિશે ઇન્દિરાબેન ઉનડકટની કાનનચાએ લીધેલી મુલાકાત સાંભળશો. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ભાવના દોશી, રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે. 1:30 વાગે જયભારતી તથા 2:40 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સાંધિકાલીન સભામાં 6:00 વાગે સુગમ સંગીતનો કાર્યક્રમ સ્વરકાર ડોક્ટર ભરત પટેલ. 6:30 વાગે યુવાણી અમદાવાદ કેન્દ્રથી સાંભળશો. 7:22 મિનિટે ગામનો ચોરો ભુજ કેન્દ્રનું પ્રદાન રહેશે. 8:00 વાગે સારેગામાં. 9:15 મિનિટે સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 વાગ્યાથી વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે નિર્માતા નિર્દેશક રાજકુમાર પરજાત્યા પર. 10:00 વાગે ઢલતી જાય રાત. તો આ હતા અમારા આજ રાત તથા આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો. બરાબર 6:20 મિનિટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃત સમાચાર સાંભળશો.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ, પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તાઃ. પશ્ચિમ એશિયા સંઘર્ષેન ઉદ્ભૂતસ્ય વૈશ્વિક ઉર્જા સંકટકાલસ્ય મધ્યે પ્રધાનમંત્રિણઃ નરેન્દ્ર મોદિનઃ આવાહનસ્યાનંતરં કેન્દ્ર રાજ્યયોઃ ઇંધન સંરક્ષણસ્યોપાયાઃ તીવ્રાઃ જાતાઃ. કેન્દ્રીય મંત્રીમંડળેન 14 ખરીફેતી ગ્રૈષ્મિક સસ્યાનાં ન્યૂનતમ સમર્થન મૂલ્યં સ્વીકૃતમ્. સૂર્યપુષ્પસ્ય બીજસ્ય સર્વાધિક વૃદ્ધિઃ, તદનંતરં કર્પાસતિલયોઃ ચ. તમિલનાડુ રાજ્ય સી જોસેફ વિજયસ્ય નેતૃત્વે ટીવીકે સર્વકારેણ રાજ્ય વિધાનસભાયાં સહજ બહુમતેન શક્તિ પરીક્ષણં વિજિતમ્. એલ રંગસામી પંચમં વારં પુડુચેરી રાજ્યસ્ય કાર્યકાલાય મુખ્યમંત્રીરૂપેણ શપથં સ્વીકૃતવાન. અપિ ચ સીબીએસઈ દ્વારા અખિલ ભારતીય વરિષ્ઠ માધ્યમિક વર્ગસ્ય 12 કક્ષાયાઃ પરીક્ષા પરિણામાઃ ઘોષિતાઃ. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेन्द्र मोदी विशेष रक्षा समूहस्य एसपीजी प्रोटोकॉल इत्यस्यान्तर्गतं सर्वाः आवश्यकाः सुरक्षा व्यवस्थाः अवलम्ब्य सद्यः एव आंतरिक यात्रासु स्वस्य यात्रा वाहनानां संख्या न्यूनीकृतवान्. सूत्रानुसारं प्रधानमन्त्रिणः यात्रा वाहनानां संख्यायां न्यूनीकरणं तस्य सद्यः गुजरातस्य असम राज्यस्य च भ्रमणकाले कार्यान्वितम्. आर्थिक स्थिरतायै योगदानाय नागरिकान् प्रति प्रधानमन्त्रिणः सप्ताग्रहाणाम् अनुरूपम् एतदभवत्. प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः आग्रहानन्तरं केन्द्रीयगृहमन्त्री अमितशाहेन उत्तरप्रदेशस्य मध्यप्रदेशस्य दिल्ल्याः च मुख्यमन्त्रिभिः विधायकैः जनप्रतिनिधिभिः च आधिकारिकयानानां संख्या 50% यावत् न्यूनीकर्तुम् आदेशः प्रदत्तः. प्रधानमंत्री नरेन्द्र मोदी शुक्रवासरे संयुक्त अरब अमीरात, नेदरलैंड्स, स्वीडन, नॉर्वे, इटली देशानां 6-दिवसीय यात्रां करिष्यति. अद्य सायंकाले नवदिल्ल्यां प्रसारमाध्यमान् संबोधयन् विदेश मंत्रालयस्य सचिवः सीबी जॉर्जः संसूचितवान् यत् 5 देशानां यात्रायाः प्रथमे चरणे श्रीमोदी शुक्रवासरे संयुक्त अरब अमीरात देशं प्राप्स्यति, यत्र हि सः राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नाहियान इत्यनेन सह मेलनं करिष्यति. सः अवदत् यत् उभौ नेतारौ द्वैपाक्षिक विषयेषु विशेषतः ऊर्जा सहकारे अपि च परस्पर हित सम्बद्धेषु क्षेत्रीय अन्ताराष्ट्रिय विषयेषु च विचार विनिमयं करिष्यतः. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना अद्य 98-99 शततमे वर्षे अस्मिन्नेव दिने भारते कृत परमाणु परीक्षणस्य स्मरणं कृतम्. सामाजिक माध्यमेषु एकं संस्कृत सुभाषितं विनिमयी कुर्वन् प्रधानमंत्री उक्तवान् यत् एतत् परमाणु परीक्षणं देशस्य अविचल संकल्पं प्रदर्शयति. श्रीमोदी अवदत् यत् अस्य परीक्षणस्य अनन्तरं सम्पूर्णेन विश्वेन भारतं सम्पीडितम्.

તો કેમ છો મારા વાલા યુવા દોસ્તો, હું તમારી હોસ્ટ અને દોસ્ત આયુષી આ યુવાની કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હમણાં વાતાવરણમાં કંઈક અલગ જ મંદમસ્તી છવાયેલી છે. અહીં ભણવાનો સન્નાટો નહીં, પરંતુ વેકેશનની આઝાદી ગુંજે છે. પરીક્ષાઓના ટેન્શનથી મુક્ત અને બપોરના એ આકાર તાપમાં પણ મનમાં ઠંડક છવાયેલી છે. પણ મિત્રો, શું આ વેકેશન માત્ર મસ્તી અને મજામાં જ કાઢવાનું છે? હા હા, મને પણ ખબર છે, પરીક્ષામાં અવ્વલ આવવા માટેના પ્રયત્નો બાદ થોડો આરામ કરવા મળે તો તેમાં આરામ કરવો કાંઈ ખોટો નથી. પરંતુ મિત્રો, આપણે યુવાનો છીએ, આપણને કંઈ એક જગ્યા પર બહુ સમય બેસી રહેવું ગમે ખરું? નહીં ને? એટલે જ કદાચ વેકેશન પડે ને ત્યારે એટલી ખુશી થતી હોય છે કે હાશ, હવે બસ જલસા જ કરવાના છે, ખરું ને? પણ અસલમાં તો વેકેશનના માત્ર પહેલા 10 જ દિવસ સારા લાગે છે. પછી તો આપણને એ શાળાની મસ્તી, મિત્રો જોડેની ગપશપ, આમ બધું યાદ આવવા લાગે છે અને આપણે માતા પિતાનું લોહી પીવા લાગીએ છીએ એમ કહીને કે હવે અમને કંટાળો આવે છે. પણ શું આપણે એવું ન કરી શકીએ કે આ રજાઓનો કંઈક સારો ઉપયોગ કરીએ, આપણી આ મસ્તીને જાળવીને આપણી કોઈ નવી સ્કિલ જગાડીએ? મિત્રો, આ ઉનાળાનું વેકેશન માત્ર આરામ કરવાનો સમય નથી, પણ આપણી અંદરના છુપાયેલા એક કલાકારને રિચાર્જ કરવાનો સુવર્ણ અવસર છે. તો ચાલો મિત્રો, આમ ગપશપ કરતા કરતા આપણે એક મસ્ત ગીત સાંભળીએ જેને સ્વર આપ્યો છે કિશોર કુમારે.

દરેક બાળક જન્મે ત્યારે તેનામાં એક કલાકાર તો હોય જ છે. બસ મોટા થતા થતા આપણે એ કલાકારને ક્યાંક ખોવી નાખીએ છીએ. એમ કહેવાય છે કે કુદરતે દરેકના હાથમાં એક અલગ હુનર આપ્યું છે, પણ જેમ જેમ સમજણ આવે છે એ હુનર પર દુનિયાની અપેક્ષાઓની ધૂળ જામવા લાગે છે. અહીં કદાચ એ માતા પિતાના સપનાઓનો ભાર પણ હોય છે, જે તેઓ પોતે ન બની શક્યા એ પોતાના સંતાનોમાં જોવા ઈચ્છે છે. બેટા, નૃત્યમાં શું રાખ્યું છે? ભણીને ડૉક્ટર કે એન્જિનિયર બન. બસ આ જ વાક્ય એક ઉગતા કલાકારના ઘૂંઘરું તોડી દે છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે કોઈ બાળક ભીની માટીમાં રમતું હોય ત્યારે એ માત્ર કાદવ નહોતો પણ એક શિલ્પકારની શરૂઆત હતી. જ્યારે એ બાળક રસોડાના ડબ્બા વગાડતું હતું ત્યારે એ માત્ર ઘોંઘાટ નહોતો પણ એક સંગીતકારનો લય હતો. જ્યારે એ દિવાલ પર લીટા કરતું હતું ત્યારે તે દિવાલ નહોતું બગાડતું પણ તે એક ચિત્રકારની કલ્પના હતી. આપણે કંઈક સારું મેળવવાની લાલચમાં આપણી અંદર જે શ્રેષ્ઠ છે તેને ગુમાવી બેસીએ છીએ. બહારની દુનિયામાં સફળતા શોધતા શોધતા આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણા ગળામાં એક મધુર સૂર હતો, આપણા પગમાં એક નૃત્યની ગતિ હતી અને આપણી વાણીમાં લાગણીઓ વહેવડાવવાની શક્તિ હતી. પણ અહીં તો સવાલ એ છે કે શું એકવાર ખોવાયેલી એ કલા કાયમ માટે મરી પરવારે છે કાંઈ? ના, કલા તો વડલાના બીજ જેવી છે. ગમે તેટલા પથ્થરો નીચે દબાયેલી હોય પણ જો નિશ્ચયનું પાણી મળે તો તે પથ્થર ચીરીને પણ બહાર આવે છે.

વિચારો તો ખરા, કેટલાક પ્રકારના કલરવો આપણી આસપાસ ગુંજે છે. કોઈના હાથમાં કોડિંગના લોજિકોની કરામત છે, તો કોઈ માટીના પિંડમાંથી આબેહૂબ મૂર્તિ કંડારી શકે છે. કોઈના શબ્દોમાં વક્તૃત્વતાની એવી ધાર છે કે આખું મેદાન ડોલી ઉઠે, તો કોઈના રસોડામાં મસાલાની એવી સુગંધ જે દિલ જીતી લે છે. કોઈના પગમાં રમતગમતની એવી ગતિ છે જે પવનને આંબી જાય, તો કોઈના મનમાં ફોટોગ્રાફીની એવી દ્રષ્ટિ જે એક સામાન્ય ક્ષણને પણ અમર કરી દે છે. જો કોઈ સમાજ કે પરિવારની અપેક્ષાઓના પિંજરામાં કેદ હોય, તો એમાંથી બહાર આવવાની ચાવી પણ એમની પાસે જ છે. આપણે સૌ પ્રથમ આપણી જાતને જ પૂછવું, મને શું ગમે છે. દુનિયા ભલે આપણને એવરેજ ગણે, પણ આપણી કલા આપણને યુનિક બનાવે છે. જે દિવસે આપણે આપણી કલાનું સન્માન કરીશું, દુનિયા આપોઆપ કરતી થઈ જશે. જો મિત્રો, મમ્મી પપ્પા ભણવા માટે કહે છે તો ભણો, પણ ભણતરને તમારી કલાનું દુશ્મન નહીં પણ દોસ્ત બનાવો. એક શિક્ષિત કલાકાર દુનિયાને વધુ સારી રીતે સર્જી શકે છે. માતા પિતા સાથે જીદ નહીં પણ સંવાદ કરો. એમને જણાવો કે તમારી કલા એ કોઈ સમય વ્યર્થ નથી કરતી. જ્યારે તેઓ તમારી મહેનત અને સમર્પણ જોશે, ત્યારે એ જ દબાણ પ્રોત્સાહનમાં બદલાઈ જશે. કલા કોઈ દોડ નથી કે જેમાં આપણે પ્રથમ આવવાનું છે. કલા

0: કોઈ પરફેક્ટ નથી હોતું. સમાજ ભલે તમને માર્કશીટથી માપે, પણ તમે તમારી જાતને તમારા સર્જનના સંતોપથી માપો. પણ દોસ્તો, આ આત્મવિશ્વાસ ક્યાંથી લાવવો? ક્યારેક આ ભીડવાળા શહેરમાં અને પુસ્તકોના ભારમાં આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ. ત્યારે યાદ આવે છે એ આશરો, જે આપણને કોઈ જજ કરવાવાળું નથી હોતું, જે આપણે માત્ર એક કલાકાર હોઈએ છીએ. હા, હું વાત કરું છું વેકેશનની. મિત્રો, આપણા એક યુવા મિત્ર માસુમ પંચોલી આપણી સાથે વેકેશનની મજા લેવા માંગે છે, તો ચાલો તેમને સાંભળીએ.
1: નમસ્કાર મિત્રો. જીવનમાં ક્યારેય એવું થાય છે ને કે આપણે બસ થાકી જઈએ, દિમાગને થોડોક આરામ જોઈએ, દિલને શાંતિ જોઈએ, અને એ જ સમયે એક વસ્તુ આપણાને ફરી જીવંત બનાવે છે, પ્રવાસ, સફર અને નવી જગ્યાઓ. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આ સુંદર સફર. મિત્રો, જો હું તમને કહું કે એક એવી જગ્યા છે જ્યાં તમને એક સાથે દેશપ્રેમ, સાહસ, કુદરત અને વિજ્ઞાન તથા ટેકનોલોજીનો અનુભવ કરી શકો, તો તમે શું કહેશો? હા, એ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની. માત્ર એક સ્મારક નથી, પણ એક અનુભવ છે. જ્યારે તમે આ પ્રતિમાને નજીકથી જુઓ છો ત્યારે તમને ગર્વની અનુભૂતિ થાય છે. મિત્રો, અહીં ફક્ત પ્રતિમા નથી, આ તો એક સંપૂર્ણ પ્રવાસ પર્યટનનું સ્થળ છે. અહીં લોકો દેશ વિદેશથી આવીને અદ્ભુત કલા જોવે છે. નર્મદા નદીના કિનારે બનેલી આ જગ્યા આખા ભારતના પર્યટનનું મુખ્ય સ્થળમાંનું એક બન્યું છે. અહીંની જંગલ સફારીમાં તમે અનેક પ્રાણીઓને નજીકથી જોઈ શકો છો. બાળકો માટે તો આ એક જીવંત પ્રાણી સંગ્રહાલય જેવો અનુભવ છે. દરેક વ્યક્તિ તેના પરિવારને લઈને અહીં મજા માણવા માટે આવે છે, તથા આ સ્થળોને ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. ત્યાં કોઈ ગંદકી નથી, તથા ત્યાં સુધી પહોંચવા માટે નિરંતર બસ વ્યવસ્થા કરવામાં આવી છે, અને રસ્તો પણ ખૂબ સુંદર તથા તકલીફ ન પડે તેમ આયોજન કરવામાં આવ્યું છે. કુદરતને માણી શકો તેવા બધા પ્રયત્નો કર્યા છે, તેટલે જ આ સ્થળે લોકો આવવા માટે ઉત્સાહથી ભરેલા હોય છે. મિત્રો, અહીં ખૂબ સુંદર પતંગિયોનો બગીચો છે. તમે તે પતંગિયાઓની વચ્ચે ચાલો છો તો જાણે કુદરત તમનું સ્વાગત કરતું હોય તેવું તમને અનુભવ થાય છે. ત્યાંની સુંદરતા વર્ણવી ન શકાય તેવી છે. મિત્રો, આપણા બધાને સાહસી પ્રવૃત્તિઓ કરવાનું ખૂબ શોખ હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સૌથી વધારે મજા આવે છે રિવર રાફ્ટિંગમાં. નર્મદા નદીના પાણીમાં સ્પીડ સાથે જવું તે એકદમ આપણને જીવંત તથા પ્રફુલ્લિત કરી દે છે. અહીં તમારો બધો થાક મજામાં પરિવર્તિત થઈ જશે, તથા સાંજ આવે એટલે સૌથી સુંદર ક્ષણ લાઇટ એન્ડ સાઉન્ડ શો, જ્યારે પ્રતિમા પ્રકાશથી ઝળહળી ઉઠે છે અને સાથે સરદાર પટેલની વાર્તા સાંભળવા મળે છે, તથા તેમનામાં રહેલા ગુણો જાણીને આપણે આપણું જીવન વધારે સારું બનાવી શકીએ છીએ. એવો અનુભવ તમે ક્યારેય ભૂલી નહીં શકો. મિત્રો, જીવનમાં ક્યારે એવો સમય આવે છે જ્યારે આપણાને શાંતિ જોઈએ. અંદરથી એવી શાંતિ આપે છે નીલકંઠ ધામ પોઈચા. નર્મદા નદીના કિનારે આવેલું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, આ એક અનુભવ છે. મંદિરની ભવ્યતા જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. સફેદ પથ્થરમાંથી બનેલી કોતરણી કામ, લાઇટિંગ અને આસપાસનું વાતાવરણ બધું એકદમ પવિત્ર લાગે છે. સાંજના સમયે જ્યારે નદીનો ઠંડો પવન આવે છે ત્યાં તમે તમારો બધો થાક અને તણાવ ભૂલી જશો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કાશી વારાણસી વિશે, પરંતુ તે આપણા સ્થળથી ઘણું દૂર છે, તથા દરેકને કાશી જવાની એક ઈચ્છા મનમાં હોય છે. પરંતુ મિત્રો, તમને આશ્ચર્ય થશે કે વડોદરાથી માત્ર 30 કિલોમીટરથી દૂર આવેલું કાયાવરણ ગામ એક કાશી તરીકે જ ગણવામાં આવે છે. તેનો મહિમા ખૂબ સુંદર છે. કાયાવરણમાં 100થી પણ વધુ શિવલિંગનો ઉદ્ભવ સ્વયંભૂ થયેલો છે, અને ત્યાંનું વિશ્વવિખ્યાત લકુલિશ વિદ્યા મંદિર ભગવાન શિવના અવતાર સાથે જોડાયેલું છે. આ સ્થળને યોગ અને તપસ્યાનું કેન્દ્ર માનવામાં આવે છે. મંદિરના પરિસરમાં પ્રવેશ કરતા જ તમને એક શાંતિનો અનુભવ થાય છે, શબ્દો ઓછા પડે એવો અનુભવ. ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ હોય છે. અહીં માત્ર પૂજા નહીં, પરંતુ ધ્યાન અને આંતરિક શાંતિ માટે પણ લોકો આવે છે. જો તમે જીવનમાં થોડીક ક્ષણો માટે બધું ભૂલીને શાંતિ મેળવવા માંગો છો, ઉર્જાની અનુભૂતિ કરવા માંગો છો, તો તમે કાયાવરણ એકદમ સુંદર જગ્યા છે. મિત્રો, હવે વાત કરીએ યુવાનોની મનપસંદ જગ્યાની, જ્યાં ભરપૂર સાહસ, મજા અને કુદરત છે. ચાંબુગઢ અભયારણ્ય. અહીં પહોંચતા જ તમને લાગે છે તમે શહેરની ભાગદોડથી દૂર આવી ગયા. હરિયાળી, પર્વતો અને શાંતિ બધું જ દિલ જીતી લે છે. જ્યારે જ્યારે મિત્રો આપણે કુદરતની નજીક જઈએ છીએ ત્યારે કંઈ અલગ જ અનુભૂતિ થાય છે, અને તે જ છે જે આપણને તણાવ મુક્ત કરવામાં ખૂબ ઉપયોગી છે. યુવાનો માટે અહીં ટ્રેકિંગ સૌથી મોટું આકર્ષણ છે. પર્વતો ઉપર ચડવું,

0: જંગલોમાંથી પસાર થવું. તમારા મિત્રો સાથે તમે એક વખત અહીં ફરવા જશો તો તમે તે અનુભવ ક્યારેય નહીં ભૂલી શકો. આટલું સુંદર વાતાવરણ, શહેરની ગરમીમાંથી આરામ તથા મિત્રો સાથેની મસ્તીભરી યાત્રા તમને તાજા કરી દે છે. અહીં વાઇલ્ડ લાઇફ પણ જોવા મળે છે, હરણ, પક્ષીઓ અને અન્ય પ્રાણી. અને મિત્રો, સવારના સમયે તો અહીં સ્વર્ગ જેવું લાગે છે. પંખીઓનો અવાજ, ઠંડી હવા અને હરિયાળી. જો તમે સાહસ પ્રેમી છો તો જાંબુઘોડા તમારા માટે સ્વર્ગ છે. હવે મિત્રો, વાત કરીએ એક કુદરતના અજોડ ચમત્કાર વિશે, જે વડોદરાથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું છે. તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક વૃક્ષ આખા જંગલ જેટલું વિસ્તરેલું હોય? જો નથી સાંભળ્યું તો તમે જરૂર જાણવું જોઈએ કબીરવડ વિશે. ભરૂચ નજીક નર્મદા નદીના મધ્યમાં આવેલું આ સ્થળ એક વિશાળ વડના વૃક્ષ માટે પ્રખ્યાત છે, જે વર્ષો નહીં સદીઓથી જીવન છે. કબીરવડ માત્ર એક વૃક્ષ નથી, પરંતુ કુદરતનું જીવન ચમત્કાર છે. કહેવાય છે કે આ વડનું વૃક્ષ એટલું ફેલાયેલું છે કે તેની મુખ્ય ડાળીઓમાંથી હજારો જેટલી ડાળીઓ નીચે આવીને જમીનમાં સ્થિર થઈ ગઈ છે. અને આજ તો આખા જંગલ જેવું લાગે છે. મિત્રો, જ્યારે તમે કબીરવડ ટાપુ પર પહોંચો છો ત્યારે પ્રથમ નજરે તમને લાગે છે કે તમે કોઈ કુદરતી પાર્કમાં આવ્યા છો. ચારે બાજુ ફેલાયેલા વડ, તેની છાયા અને પક્ષીઓનો મધુર અવાજ, આ બધું મનને એકદમ સ્વર્ગ જેવું લાગે છે. મિત્રો, જો તમે અહીં જશો તો તમને સમયનો ખ્યાલ જ નહીં રહે. એવું લાગશે સમય થંભી ગયો છે અને તમે કુદરતમાં ખોવાઈ ગયા છો. અહીં ફોટોગ્રાફી માટે પણ ખૂબ સુંદર સ્થળ છે. મોટા મોટા વૃક્ષના થડ, લટકતી ઝાડીઓ અને પ્રકાશનો છાયાનો ખેલ ખૂબ સુંદર લાગે છે. મિત્રો, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને કંઈક અલગ અનુભવ કરવા માંગો છો તો તમે જરૂર જવું જોઈએ ટુંગઈ હિલ. આ એક એવો છુપાયેલો ખજાનો છે જે હજી સુધી બધા લોકો નથી જાણતા, પણ જે લોકો ગયા છે તે લોકો ફરી ફરી જવાનું મન કરે છે. ટુંગઈ હિલ એસઓયુ નજીક આવેલ એક સુંદર પર્વતીય સ્થળ છે, જ્યાંથી તમને આખું નર્મદા વેલી અને આસપાસના પર્વતોનો શાનદાર નજારો જોવા મળે છે. ખાસ કરીને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે અહીંનો નજારો એકદમ દિલ જીતી લે છે. સૂર્ય ધીમે ધીમે પર્વતોની પાછળ ઉગે છે અને અસ્ત થાય, અને આકાશનો રંગ બદલાતું જાય. એ ક્ષણ તમે ક્યારેય નહીં ભૂલી શકો. મિત્રો, અહીંનું મુખ્ય આકર્ષણ છે ટ્રેકિંગ. ટુંગઈ હિલ સુધી પહોંચવા થોડું ચાલવું પડે, પણ આપણા યુવાનોને તો મજા પડી જાય. અહીં સૌથી ટોચ પર પહોંચીને નીચે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડેમ એક સીધી લીટીમાં જાણે ડ્રોન વ્યૂથી જોતા હોય તેમ લાગે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને આવી રીતે જોવી એ ખૂબ અદ્ભુત અનુભવ છે, અને તે દ્રશ્યો મનમોહક હોય છે. જાણે બસ ત્યાં જ બેસીને કલાકો સુધી નિહાળ્યા કરીએ. ગરમીના સમયે પણ આટલા ઊંચા પર્વત પર ચડીને જ્યારે ટોચ પર હવા તથા વાતાવરણ એકદમ આપણાને તાજા કરી દે છે, તો ચોક્કસથી માત્ર સ્ટેચ્યુ જોઈને પાછા ના આવી જશો. એકવાર ટુંગઈ હિલ અવશ્ય જઈ શકાય. તો ચાલો મિત્રો, આજે આપણે કેટલી સુંદર જગ્યાઓની વાત કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગર્વ, પોઈચાની શાંતિ, કાયાવરોહણની પવિત્રતા, જાંબુઘોડાનું સાહસ, કબીરવડ કુદરતનો ચમત્કાર અને અંતે ટુંગઈ હિલનો અદ્ભુત નજારો. પણ મિત્રો, આ જગ્યાઓ નથી, એક અનુભવ છે જે તમને અંદરથી બદલી નાખે છે. જીવનમાં કામ, ભણતર, તણાવ બધું ચાલતું રહે છે, પણ ક્યારેય પોતાને સમય આપવો એ પણ એટલું જ જરૂરી છે. તો ચાલો મિત્રો, આપણે સૌ પહોંચી જઈએ આપણા મિત્રો તથા પરિવારજનો સાથે એક સુંદર પ્રવાસ પર. હંમેશા ખુશ રહો, ફરતા રહો અને જીવનને માણતા રહો.
1: દોસ્તો, વેકેશન એટલે દાદા દાદી કે નાના નાનીના ઘરે જવાનો સમય, ખરું ને? આપણી માટીની કલાનો જાદુ ત્યાં જ છુપાયેલો છે. આ વેકેશનમાં જ્યારે આપણે એમને એમ બેઠા છે, ત્યાં વરલી કલા, મધુબની કે કચ્છનું ભરતકામ શીખવાનો પ્રયત્ન કરીશું તો કેવું રહેશે? આ માત્ર આપણો સમય પસાર કરે એમ નથી, પણ આપણી સંસ્કૃતિ સાથે જોડાણ પણ છે. ઘણીવાર આપણને લાગે છે કે જૂની કલા એટલે માત્ર સંગ્રહાલયની વસ્તુ, પણ હકીકતમાં તે આપણી ઓળખ છે. આ બધી કલાઓ પણ કેવી અદ્ભુત છે નહીં? વરલી કલા, જે માત્ર રેખાઓ અને ત્રિકોણ દ્વારા આખી સામાજિક પ્રકૃતિ અને પૌરાણિક કથાઓનું સુંદર મિશ્રણ હોય છે. અને આ લીંપણકામ, આ તો હમણાંના યુવાનોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતના કચ્છની આ કલા, જેમાં માટી અને અરીસાનો ઉપયોગ થાય છે, તે આજે આધુનિક ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભિન્ન ભાગ બની ગયો છે. તો મિત્રો, હવે આપણે સાંભળીએ ફિલ્મ લુકા છુપીનું આ મસ્તી ભરેલું ગીત, જેને સ્વર આપ્યો છે ટોની કક્કર અને નેહા કક્કરે.

કલાનો અર્થ એ નથી કે આપણે જૂની પદ્ધતિએ જ ચાલવું. આપણે યુવાનો આ કલાને આધુનિક માધ્યમો સાથે ખૂબ જ સારી રીતે જોડી શકીએ છીએ. આપણા હાથે દોરેલી વર્લી ડિઝાઇનને ફોટોશોપ દ્વારા ટી શર્ટ ડિઝાઇન, મગ પ્રિન્ટિંગ કે લેપટોપના સ્ટીકર્સ બનાવી શકીએ છીએ. અને મિત્રો, ફોનનો ઉપયોગ ન કરી આપણી આસપાસ રહેલી કોઈ કલાકાર પાસેથી આવી અદ્ભુત કળાઓ શીખીએ તો તે વધુ અસરકારક રહે, નહીં? શું કહેવું છે તમારું? વેકેશનમાં વિદ્યાર્થીઓએ કલા શીખીને માત્ર સમય પસાર નથી કરી રહ્યા, પણ એક નવી સ્કિલને જાગૃત કરી રહ્યા છે. હમણાં તો આપણે આમ પણ કરી શકીએ છીએ, કોઈના જન્મદિવસ પર તેમને બજારથી ખરીદેલી વસ્તુ આપવાને બદલે કંઈક જાતે બનાવીને આપીએ તો એ વધુ મૂલ્યવાન લાગશે. અને આપણી આ મહેનત અને લાગણી જ્યારે સામેવાળો વ્યક્તિ જોશે ને, તો તેના મુખ પર જે સ્મિત આવશે, આહા, એ જોઈને કંઈક અલગ જ શાંતિ મળશે આપણને. આપણને જાણીને નવાઈ લાગશે કે વિદેશમાં ભારતીય હસ્તકલાની માંગ ખૂબ જ વધારે છે. જો આપણે વેકેશનમાં આ જ કલાને નિપુણતાથી મેળવીએ તો આપણે ભવિષ્યમાં પોતાની એક બ્રાન્ડ પણ શરૂ કરી શકીએ છીએ. આપણી આ કલાને કેટલાક એપ્લિકેશન દ્વારા ઘણા ઊંચા ભાવે પણ વેચી શકીએ છીએ. મિત્રો, સોશિયલ મીડિયાના સતત ઘોંઘાટમાં આપણું મન ક્યાંક ખોવાઈ જાય છે. આ આર્ટ થેરેપી ખરેખર આપણને શાંતિ આપી શકે છે. પણ મિત્રો, કોઈ પણ કળા કે કામ શરૂ કરતા પહેલા આપણે આપણી જાતને પૂછી જ લેવું જોઈએ. આપણે એ નથી કરવાનું જે આખી દુનિયા કરે છે, પણ એ કરવાનું છે જે આપણું દિલ કહે છે. જ્યારે આપણે આપણા મનનું માનીને આગળ વધીશું ત્યારે કદાચ દુનિયા આપણને રોકવાનો પ્રયાસ કરશે, પણ આપણે અટકવાનું નથી. બસ પ્રવાહની સાથે વહી જવાનું છે. એક એવો સમય આવશે જ્યારે ટોકનાર થાકી જશે અને આપણી કલા ખીલી ઉઠશે, જે બધા કરતા અલગ હશે. કોને ખબર, આપણા આ સફરમાં આપણી કળામાં કોઈ નવો રંગ પૂરાય, અથવા આપણી કળામાં એક નવી પ્રકારની માનવતા અને સંવેદનાનો જન્મ થાય. તો શું તૈયાર છો આપ સૌ આપની કળાને જાળવવા?

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: के लिए यह मुकाबला प्लेऑफ की दौड़ में बने रहने के लिए महत्वपूर्ण है, जबकि बेंगलुरु जीत दर्ज कर शीर्ष पर आना चाहेगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
2: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
2: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
3: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
2: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-244-39-31, એટલે કે 0281-244-39-31.
3: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: રામ રામ।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો।
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી। રામ રામ, રામ રામ।

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.
5: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
6: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ. સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
5: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગે,
6: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
5: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
6: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
5: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
6: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ઇંધણ બચાવવા અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો. મોરબીના નવા સાદુડકા ગામના તળાવમાં ડૂબી જતા 3ના મોત. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી. અને એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ માર્કેટિંગ સિઝન 2026-27 માટે 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં MSPમાં વધારો કર્યો છે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સરકારે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે MSPમાં વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું, કપાસ માટે પ્રતિ ક્વિન્ટલ 557 રૂપિયા, તલ માટે 500 અને મગફળી માટે 254 રૂપિયાનો વધારો કરાયો છે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: કેન્દ્રીય મંત્રીમંડળે આજે અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાને મંજૂરી આપી છે. આ ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જેનું સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજીથી નિર્માણ કરાશે. અમદાવાદ જિલ્લાને આવરી લેતો આ પ્રોજેક્ટ હાલના માળખામાં આશરે 134 કિલોમીટરનો વધારો કરશે, જેનાથી આશરે 284 ગામોની કનેક્ટિવિટી વધશે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ અમદાવાદ ધોલેરા, SIR ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવા અંગેની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીના રાજુલા ખાતેના કાર્યક્રમમાં માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે. કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજવા પણ નિર્ણય લેવાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું. પશ્ચિમ એશિયાની સ્થિતિને પગલે સમીકરણ બદલાય હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
2: સાંપ્રત પરિસ્થિતિની અંદર કોવિડમાંની જે કટોકટીમાંથી ઉગર્યા પછી આ પશ્ચિમ એશિયાની અશાંતિએ સમગ્ર દુનિયાને ડોળી નાખ્યું છે. એવા સમયે ભારત પણ એનો મજબૂત અને મક્કમતાથી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં સામનો કરી રહ્યો છે. વિદેશી મુદ્રાનો મિનિમમ વ્યય થાય એ પ્રકારે સોનાની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય, સામૂહિક જર્ની થાય, પુલ કરીને જર્ની થાય જેવા અનેક વિષયોથી વિદેશી મુદ્રા બચાવવાની વાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે.
0: સોનું ઓછું ખરીદવા અને ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્યના નાગરિકો પણ સ્વીકારી રહ્યા છે. સુરતના આર્કિટેક્ટ પ્રાંજલ પટેલે વિદેશ જવાની યોજના માંડી વાળી છે. તેમણે કહ્યું કે તેમનો પરિવાર પણ હવે જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યો છે.
3: જૈસે પીએમ સાહેબ ને અપીલ કી હમારી ફેમિલી મેં બહોત સારા ડિસ્કશન હુઆ. મેને એક સ્ટેપ એસા લિયા કી મેં પર્સનલ વ્હીકલ લેકે ઓફિસ આતી થી, તો અભી મેં મેરે ફાધર કે સાથ હી આ જાતી હું, વો મુઝે ડ્રોપ કરી દેતે હૈ ઓર પિકઅપ ભી કર લેતે હૈ, ફિર હમ સાથ મેં હી ચલે જાતે હૈ. મેરી ફેમિલી મેં ભી એસા હૈ કી સબ લોગ અભી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કા યુઝ કરતે હૈ, ઓર મેં ફ્રેન્ડ્સ કે સાથ વિદેશ ટ્રીપ ટ્રાવેલ કરને વાલી થી, વો ભી હમને કેન્સલ કર દી ઓર હમ ઇન્ડિયા મેં હી ટ્રાવેલ કર રહે હૈ.
0: મોરબીના નવા સાદુડકા ગામના તળાવમાં ડૂબી જતા 3ના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે બાળક સહિત 4 લોકો ઘેંટા બકરા ચરાવવા ગયા હતા ત્યારે તળાવમાં નહાવા પડ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. બાળક સહિત 3ના

0: મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. ભરૂચના ટંકારિયા કંબોલી રોડ પર વાન અને રિક્ષા વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક લોકોને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC પ્રાદેશિક બોર્ડની 93મી બેઠક યોજાઈ, જેમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ શ્રમ કલ્યાણ અને સામાજિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા કરી. વર્ક ફ્રોમ અંગેની બાવળીયાએ જણાવ્યું કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન કામ માટે પ્રયત્નો કરાશે. એસોસિએશન સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે.
1: કોઈપણ પ્રદેશના વિકાસનો આધાર ત્યાંના ઉદ્યોગ ધંધા વેપારના વિકાસ તથા નવી રોજગારીની તકો પર રહેલો હોય છે. આ વિસ્તારમાં એટલે ગુજરાતમાં ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા શ્રમજીવીઓને પૂરતી આરોગ્ય વિષયક સગવડતાઓ મળી રહે, પછી તે તબીબી હોય કે આવાગમન આવવા જવા માટેની સુવિધાને લગતી હોય, એમના સંરક્ષણને લગતી હોય, ત્યાં દરેકે રાજ્ય સરકારે બાબતો જોવા માટેની સ્વાભાવિક છે, રાજ્ય સરકારની ફરજ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ગુજરાતના લોકાયુક્ત તરીકે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ગાંધીનગર લોકભવન ખાતે તેમને શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રીમંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ 100 બેડની હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, ગાયનોકોલોજી, સર્જરી સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરતમાંથી 2000 કરોડના હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આવક ગુપ્તચર નિદેશાલય DRIની ટીમે સુરત વિશેષ આર્થિક ક્ષેત્રે સેઝમાં કાર્યરત એક જ્વેલર્સ કંપની સાથે જોડાયેલા આ કેસમાં મુખ્ય આરોપી મોન્ટુ હર્ષદ ગાંધીને ઝડપી પાડ્યો છે. તપાસ મુજબ આ સમગ્ર કૌભાંડનો આંક અંદાજે 2000 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. તપાસમાં ખુલ્યું છે કે વિદેશથી નીચી ગુણવત્તાના હીરાની આયાત કરાતી હતી અને કાગળ પર તેની કિંમત અસલી કિંમત કરતાં અનેક ગણી વધારે દર્શાવીને નિકાસ કરાતા હતા, જેનાથી કસ્ટમ ડ્યુટીમાં ગેરરીતિ કરવા ઉપરાંત સરકારી સબસિડી અને અન્ય આર્થિક લાભ લેવાતા હતા. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા આ સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું કે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
2: अभी जो अधिकतम तापमान है अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर ग्रेजुअल फॉल रहेगी. और हीटवेव का वार्निंग दिया गया है 13 और 14 मई को. इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है. इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है. येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए.
0: ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 3જા દિવસે જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા છે. તેમણે 53 કિલો વજન વર્ગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું અને સહેજ વિભાગમાં રજત ચંદ્રક અને કુલ 194 કિલો વજન ઉપાડીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. આ શ્રેણીમાં ચીનના જિનલાન જાઓએ કુલ 216 કિલો વજન ઉપાડીને સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે વિયેતનામના હોઆઈ હુઓંગ યુનેનિયને કુલ 195 કિલો વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળના પાયલટે 6 સિંહોના ટોળાને ટ્રેનની અડફેટમાં આવતા બચાવ્યા છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્યક પ્રબંધક અતુલ ત્રિપાઠીએ જણાવ્યું કે ગઈકાલે સહાયક લોકો પાયલટ જૂનાગઢ વેરાવળ પેસેન્જરનું સંચાલન કરી રહ્યા હતા. તે દરમિયાન રેલવે ટ્રેક પર અચાનક 6 સિંહોનું એક ટોળું પાટા પાર કરતું જોવા મળ્યું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે અટકાવી દીધી, જેના કારણે તમામ સિંહો સંભવિત અકસ્માત અકસ્માતથી બચી ગયા.

હતા. ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં કેન્દ્ર સરકાર મોટી બિલાડીઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવા વિષય આધારિત કાર્યક્રમોનું આયોજન કરશે. કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન શિખર સંમેલન 2026 અગાઉ યોજાશે. કાર્યક્રમોનું આયોજન ગુજરાતના ગીર, મધ્યપ્રદેશના ભોપાલ, ઓડિશાના ભુવનેશ્વર, સિક્કિમના ગંગટોક અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં કરાશે. કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો. 20,000 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદથી ધોલેરા સુધી સેમી હાઈસ્પીડ દ્વિમાર્ગી રેલવે પરિયોજનાની કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ઇંધણ બચાવવા અંગે પ્રધાનમંત્રીની અપીલ બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ ગાડીઓના કાફલો ઓછો કર્યો. રાજ્યમાં હજુ 2 દિવસ ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

બહુજન હિતાય બહુજન સુખાય. 8 જૂન 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષ થી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે. આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.

0: તમામ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો, આજના સમયમાં જેટલા રોગો વધ્યા છે એટલી દવાઓ પણ વધી છે, એટલા ઉપચારો પણ વધ્યા છે, અને સાથે જ લોકોમાં જાગૃતિ પણ વધી છે. આ લોકજાગૃતિના ભાગરૂપે જ આપણે વિવિધ વિષયો પર વાત કરવા માટે વિશેષજ્ઞને બોલાવીએ છીએ અને તેમના દ્વારા સચોટ માર્ગદર્શન મેળવીએ છીએ. તો ખેડૂત મિત્રો, આજે આપણા આકાશવાણી વડોદરા કેન્દ્રથી પ્રવીણ કાકા મરઘામાં થતા રોગો અને તેના નિવારણ આ વિષય પર ડૉક્ટર કૈલાશબેન ગરાસિયા જોડે માહિતી મેળવશે, તો આપણે એને સાંભળીએ.
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની સાથે સાથે પશુપાલન પણ પૂરક વ્યવસાય તરીકે આપણા ખેડૂત મિત્રો કરતા હોય છે અને એની સાથે મરઘા પાલન પણ એનો જ એક ભાગ છે. તો મિત્રો, કોઈ બી પશુ હોય જો એ રોગમુક્ત હોય, તંદુરસ્ત હોય અને સ્વસ્થ હોય તો એની ઉત્પાદન શક્તિ વધી જતી હોય છે અને આપણા ખેડૂત મિત્રોને સારું એવું આર્થિક વળતર મળતું હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું

0: મરઘામાં થતા રોગો અને તેનું નિવારણ. અને મિત્રો, આ વિષય ઉપર વિષય નિષ્ણાત છે ડૉક્ટર કૈલાશ ગરાસિયા, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક મુવાલિયા મરઘા ફાર્મ દાહોદ ખાતે પોતાની સેવાઓ આપે છે. મેડમ, પહેલાં તો અમારા ખેડૂત મિત્રો અને આકાશવાણી પરિવાર વતી આકાશવાણી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો.
0: તો મેડમ, પહેલો પ્રશ્ન એ થાય કે મરઘામાં મુખ્યત્વે કેવા પ્રકારના રોગો જોવા મળે છે, એ રોગો વિશે માહિતી આપશો.
1: મરઘામાં આમ તો ઘણા પ્રકારના રોગો થતા હોય છે, જેમાં આપણે જોઈએ તો જીવાણુજન્ય રોગો, વિષાણુજન્ય રોગો, માઇકોપ્લાઝમાથી થતા રોગો, ફૂગજન્ય રોગો અને પરોપજીવીથી થતા રોગો, તેમજ અન્ય પ્રકારના વિવિધ પ્રકારના રોગો બી થતા હોય છે, જે આપણે જે ખોરાક ખવડાવીએ એમાં ખનિજ તત્વોની ઉણપ હોય એનાથી થાય છે. તો જીવાણુજન્ય રોગોમાં આપણે જોઈએ કે કોલિસેપ્ટિસેમિયા, સાલ્મોનેલોસિસ, ઇન્ફેક્શિયસ કોરેઝા, ફાઉલ કોરેઝા જેવા જીવાણુજન્ય રોગો જોવા મળે છે. વિષાણુજન્ય રોગોમાં જોઈએ તો રાનીખેત, મરેક્સ, ગંબોરો, ફાઉલ પોક્સ, એવિયન ઇન્ફ્લુએન્ઝા જેને આપણે બર્ડ ફ્લૂના નામથી પણ જાણીએ છીએ, તેમજ ઇન્ફેક્શિયસ બ્રોન્કાઇટિસ, આ પ્રકારના વિષાણુજન્ય રોગો છે. માઇકોપ્લાઝમાથી થતા રોગોમાં આપણે સીઆરડી, ક્રોનિક રેસ્પિરેટરી ડિઝીઝ આપણે જેને કહીએ છીએ, એ જોવા મળે છે. ફૂગજન્ય રોગોમાં એસ્પર્જિલોસિસ અને આફ્લાટોક્સિકોસિસ મેઇન રોગ છે, તેમજ પરોપજીવીમાં કોક્સિડિયોસિસ, ગોળકૃમિ, પટ્ટીકૃમિ તેમજ બાહ્ય પરોપજીવીઓથી થતા રોગો આપણને જોવા મળે છે.
0: મેડમ, તમે ઘણા બધા રોગોની માહિતી આપી, આ બધા રોગોમાં સૌથી ઘાતક રોગો કયા છે એ વિશે માહિતી આપશો.
1: સૌથી ઘાતક રોગોમાં આપને જણાવું કે એવિયન ઇન્ફ્લુએન્ઝા જે હ્યુમનમાં પણ મનુષ્યમાં પણ જોવા મળે છે, એટલે વધારે પડતો ઇમ્પોર્ટન્ટ થઈ પડે છે. બીજો છે ગંબોરો, ઇન્ફેક્શિયસ બર્સલ ડિઝીઝના નામે પણ આપણે એને ઓળખીએ છીએ. ત્રીજો છે રાનીખેત ડિઝીઝ, જેને આપણે ન્યુકેસલ એનડી ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ, અને ઇન્ફેક્શિયસ બ્રોન્કાઇટિસ એ પણ ઘાતક રોગ છે. બીજો કોક્સિડિયોસિસ પણ સૌથી ઘાતક રોગ છે, તેમાં મરણ પ્રમાણ વધારે જોવા મળે છે મરઘાઓમાં, અને સીઆરડી એમાં પણ મરણ પ્રમાણ થતું હોય છે, તેથી આ ઇમ્પોર્ટન્ટ રોગ છે. અને માઇકોટોક્સિકોસિસ સૌથી ઘાતક રોગ છે.
0: તમે ઘાતક રોગોની માહિતી આપી, એમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂ, તો એ રોગ વિશેના લક્ષણો અને એના ઉપચાર વિશે માહિતી આપશો.
1: એવિયન ઇન્ફ્લુએન્ઝા જેને આપણે કોમનલી બર્ડ ફ્લૂ વિશે જાણીએ છીએ, જે મતલબ મરઘામાં સૌથી વધારે મરણ પ્રમાણ ફેલાવતો રોગ છે, અને આમ આ રોગ એટલા માટે પણ વધારે મહત્વનો છે કે મનુષ્યોમાં પણ જોવા મળે છે, જે વિષાણુથી ફેલાતો રોગ છે. અને આ રોગને આપણે જોવા જઈએ તો બે ભાગમાં વહેંચી શકાય છે. એક છે હાઈ પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા અને બીજો છે લો પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા. હવે આપણે જોઈએ તો આમાં 100% મૃત્યુ પ્રમાણ જોવા મળે છે મરઘામાં, તેનાથી જ મતલબ આપણને ઘણું નુકસાન જાય છે ખેડૂતોને એટલા માટે. અને બીજું કે મનુષ્યોમાં પણ ફેલાય છે, એટલે વિવિધ દેશોની વિવિધ સરકારો જે હોય છે તે પક્ષીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરતા હોય છે, અને આ રોગને અટકાવવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે આ રોગ આપણે મનુષ્યમાં જોઈએ તો અત્યાર સુધી બહુ કોઈ કેસ જોવા મળ્યા નથી, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર જુલાઈ 2021માં હરિયાણામાં એક બાળકનું મોત H9N2 પ્રકારના વિષાણુથી મૃત્યુ થયેલ એવું નોંધાયેલું છે. તેનું સંક્રમણ ડાયરેક્ટ બીમાર જે પક્ષી હોય ને એના સંપર્કમાં જાવ તો થાય છે. એટલે વર્ષ 2025માં પણ એક બાળકનું આંધ્રપ્રદેશમાં કાચું માંસ ખાવાથી મૃત્યુ થયેલું, જે કદાચ બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષી હતું, અને એને ન્યૂઝપેપરમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ રોગ મનુષ્યમાં ડાયરેક્ટ ક્યારેય નથી ફેલાતો. જ્યારે બી તમે કોઈ બીમાર પક્ષીના સંપર્કમાં આવો કે સંક્રમિત જે પક્ષી હોય છે એનું કાચું માંસ ખાઓ કે કાચા ઈંડા ખાઓ તો જ ફેલાય છે. જો એને વ્યવસ્થિત તમે રાંધીને ખાઓ હાઈ તાપમાને તો આ રોગ ફેલાતો નથી. અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જ્યારે બી આવા સંક્રમિત પક્ષીના કોન્ટેક્ટમાં આવે કે કાચું માંસ કે કાચા ઈંડા ખાય સંક્રમિત પક્ષીના તો જ આ રોગ ફેલાવાની શક્યતા હોય છે, અને એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં પણ ફેલાતો નથી ક્યારેય આ રોગ. બીમાર પક્ષીની હગાર તેમજ એનું જે ખાવાનું મટીરિયલ હોય એ જો ઇન્ફેક્શિયસ હોય, સંક્રમિત હોય તો જ આ રોગ ફેલાવાની શક્યતા રહે છે. અને આ રોગમાં ખાસ કરીને શ્વસનતંત્રને લગતી

0: મારી અને આંખોનો જે ચેપ હોય છે એ જોવા મળે છે મનુષ્યમાં. અને આના મનુષ્યમાં લક્ષણો ખાસ કરીને સતત ઊંચો તાવ રહેવો અને કફ થવો એ જોવા મળે છે. તેમજ હવે આપણે બીજો જોઈએ કે લો પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા, જેને આપણે H9N2 કહીએ છીએ, એનાથી પક્ષીઓમાં શું અસર થાય છે એના વિશે આપણે થોડી માહિતી આપીશું. તો પક્ષીઓમાં ફ્લૂ સમયે લેયર બ્રોઇલર અને બ્રીડર પક્ષીઓમાં ઘણું જ નુકસાન થાય છે. એના ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો થાય છે, જેથી ખેડૂતોને સીધું નુકસાન ભોગવવાનો વારો આવે છે. આપણે જોઈએ તો બ્રોઇલર પક્ષીમાં 15-20 દિવસની ઉંમરે જ પક્ષીઓમાં જોવા મળતા લક્ષણોમાં એ છીક છીક અવાજ કરે છે, ગળામાંથી અજીબ અવાજ આવે, મોં અને આંખો સૂજેલી જોવા મળે, નાકમાંથી સતત પ્રવાહી વહ્યા કરે અને શ્વાસનળીમાં કફ જામી જાય અને ગૂંગળામાંથી પક્ષીઓ મૃત્યુ પામે છે. તો બ્રોઇલર પક્ષીનો મૃત્યુદર 2-10% હોય છે. અને લેયર પક્ષીમાં આપણે જોઈએ તો એનું ઉત્પાદન ક્ષમતા જે હોય છે, લેયર એટલે ઈંડા આપતી મરઘીઓ, એનું જે ઈંડા ઉત્પાદન હોય એ ઘટી જાય છે અને ખોરાક લેવાનું ઓછું કરી દે. તો આવા સમયે આપણે આવા મૃત પક્ષીઓનું ચીરફાડ કરી PM જેને કહીએ આપણે એને જોઈએ તો અંદર અંડવાહિની અને અંડાશય ઉપર સોજા જોવા મળે છે. અને આ પ્રકારના પક્ષીઓમાં મૃત્યુદર 2-20% જ હોય છે, એટલે આપણે ખાસ ધ્યાન રાખવું પડે. આમ જોઈએ તો અત્યાર સુધી આ રોગનું કોઈ સ્પેસિફિક સારવાર આપણે જાણી નથી. રોગના નિવારણ માટે રસીનો ઉપયોગ જનરલી થતો હોય છે, પણ આપણા દેશમાં હજી સુધી આની રસીઓ ઉપલબ્ધ નથી. તો આપણે આ રોગ જ ન થાય તેવું કરવું જોઈએ, એટલા માટે આપણે ચુસ્ત બાયોસિક્યુરિટીનું પાલન કરીએ તો આ રોગ આવવાની શક્યતાઓ નહિવત જેવી થઈ જાય છે. ફાર્મની સાફ સફાઈ રાખવી, રોગના લક્ષણો જોવા મળતા તાત્કાલિક ધોરણે પક્ષીઓ તેમજ પક્ષીઓનું જે હગાર હોય, લીટર મટીરિયલ હોય, એનો ખોરાક પાણી, દરેક વસ્તુનો તમારે નાશ કરવો પડે. અને જો આપ કોઈ પણ ફાર્મમાં તમને બર્ડ ફ્લૂ જાણવા મળે, શ્યોર થઈ જાઓ કે બર્ડ ફ્લૂ છે, તો પછી એ એરિયાથી લઈને 1 કિલોમીટરના અંતર સુધી 1000 મીટરનો એરિયો કવર કરવો પડે અને ત્યાંના દરેક જે ફાર્મ છે, પક્ષીઓ છે, એનો તમારે નિકાલ કરવો પડે વૈજ્ઞાનિક ઢબે, નહીં તો આ રોગ વધુ ફેલાવાની શક્યતાઓ રહેતી હોય છે. અને આ રોગ માટે દવાઓ આજ સુધી શોધાયેલી નથી.
1: ખેડૂત મિત્રો, આપણા જે વિષય નિષ્ણાત છે એમણે એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂ વિશે ખૂબ સરસ માહિતી આપી કે કેટલો બધો ઘાતક રોગ છે, જો એ મનુષ્યના સંપર્કમાં આવે અને એમનું જો માંસ ખાય તો મનુષ્યમાં બી સંક્રમણ થવાનો ખતરો રહેલો છે. તો મિત્રો, હવે આગળ આપણે બીજા રોગની વાત કરીએ તો મેડમ, જે બીજો એક રોગ છે ઘાતક, ગંભોરો, તો એના લક્ષણો અને એને અટકાવવા શું પ્રયત્ન કરી શકાય એ વિશે માહિતી આપશો.
0: આપણે ગંભોરો રોગને અટકાવવા માટે, જેને આપણે IBD તરીકે બી, ઇન્ફેક્શિયસ બર્સલ ડિઝીઝ તરીકે પણ ઓળખીએ છીએ, જેને અટકાવવા માટે ઈંડાનું ઉત્પાદન જ્યારે શરૂ થાય એના પહેલાં અને ઈંડા મૂકવાના મધ્ય અવસ્થામાં IBD કિલ્ડ નામની રસી આવે છે, તે આપણે આપવી પડે. અને કોમર્શિયલ બ્રોઇલર તેમજ લેયર જે પક્ષીઓ હોય છે એમાં આપણે IBD સ્ટાન્ડર્ડ અને ઇન્ટરમીડિયેટ પ્લસ રસીનો પ્રોગ્રામ બનાવી રોગ થતો અટકાવી શકાય છે. કારણ કે આમાં આ રોગમાં મૃત્યુદર લેયરમાં લગભગ 2-90% એટલે ઘણો બધો થતો હોય છે અને બ્રોઇલરમાં 2-5% સુધી રહે છે, એટલે રસીકરણ દ્વારા જ તમે આ રોગને અટકાવી શકો છો.
1: હવે મેડમ, બીજો એક રોગ છે કે જે ઘાતક રોગોના લિસ્ટમાં આવે છે, એ છે રાનીખેત અને ફાઉલ પોક્સ. તો એ રોગના કયા લક્ષણો છે અને એ રોગ માટેના ઉપચાર વિશે પણ માહિતી આપશો.
0: રાનીખેતમાં આપણે જોઈએ કે મુખ્ય લક્ષણોમાં તમને જોવા મળશે કે એનો જે ઝાડો હોય છે એ લીલા કલરનો થઈ જતો હોય છે અને પક્ષીઓ જે છે એ ખોરાક લેવાનું બિલકુલ ઘટાડી દે છે, ખોરાક ઓછો લે છે, એમનું ઈંડા ઉત્પાદન પણ સીધો અસર પડે છે અને ઈંડા ઉત્પાદન ખૂબ જ ઘટી જાય છે અને કોચલા વગરના કાચા ઈંડાઓ આવે છે, એ એના મુખ્ય લક્ષણો છે. અને મેઇનમાં જોઈએ આપણે તો ડોકનો લકવો થઈ જતો હોય છે, જેના કારણે ડોક બિલકુલ વળી જતી હોય છે અને એકવાર આ રોગ થઈ જાય પછી અટકાવવો એને બહુ મુશ્કેલ હોય છે. મરઘામાં આપણે જોઈએ તો મોટાભાગના રોગો એવા છે જેને તમે થયા પછી અટકાવવાનો પ્રયત્ન કરો તો થોડી મુસીબત વધી જતી હોય છે. તે માટે આપણે રસીકરણ એ સૌથી સારામાં સારી વસ્તુ છે, એટલે રાનીખેત અટકાવવા માટે આપણે રસીકરણનું ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમાં આપણે જોવા જઈએ તો F1B1 લાસોટા ક્લોનવેક્સિન R2B તથા ND ઇનએક્ટિવેટેડ પ્રકારની રસીનો પ્રોગ્રામ બનાવીને આ રોગને થતો આપણે અટકાવી શકીએ છીએ અને રક્ષણ આપી શકીએ છીએ મરઘાને. હવે આપણે ફાઉલ પોક્સમાં જઈએ તો એમાં કંઈ મરણ પ્રમાણ એટલું બધું થતું નથી,

0: પણ એના લક્ષણો વિશે હું આપને થોડું જણાવી દઉં કે કલગી હોય, ઝાલર હોય, કાનની બૂટ હોય, આંખની પાપણ વગેરે પર આપણને ઘણીવાર મોટી મોટી મસા જેવી ગાંઠો થયેલી જોવા મળે છે. પરંતુ આ રોગમાં મરણ નથી થતું, પણ ઈંડા ઉત્પાદન તમારે ઘણું ઘટી જાય છે અને સીધે સીધું નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવે છે. અને આ રોગમાં આપણે આંતરિક લક્ષણો જોઈએ તો ઘણીવાર શ્વાસનળીમાં પણ પોક્સ થઈ જતા હોય છે અને આના કારણે પક્ષીનો જે શ્વસન તંત્ર છે એમાં પોક્સ થઈ જતા હોય છે, ગાંઠો ઉત્પન્ન થઈ જતી હોય છે અને જેના કારણે શ્વાસ લેવામાં મરઘાને તકલીફ પડે અને તાત્કાલિક એનું મરણ થતું હોય છે. તો ફાઉલ પોક્સમાં બી રસીકરણ એકમાત્ર ઉપાય છે, જેનું ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું.
1: તો ખેડૂત મિત્રો, આપણા વિષય નિષ્ણાતે જે માહિતી આપી એમ કહેવાય છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે રોગની સારવાર કરતા રોગ ના થાય એના માટે રસીકરણ કરવું હિતાવહ છે. મેડમ, હવે બીજા એક રોગની વાત કરીએ તો મરઘામાં કોક્સોડિયસ નામનો રોગ છે, તો એ રોગ વિશેની માહિતી આપશો અને એના નિવારણના ઉપાયો પણ જણાવશો.
0: હવે સૌથી વધારે જોવા મળતો આ રોગ છે. તમે નાના જો એક દિવસીય પક્ષી લઈને એને ઉછેરવા માંગતા હોય, મોટાભાગના ખેડૂતો આવી રીતે જ ઉછેર કરતા હોય છે, તો એમાં કોક્સિડિયોસિસ નામનો રોગ સૌથી વધારે જોવા મળે છે. 2-4 અઠવાડિયાના જે બચ્ચા હોય છે એમાં સૌથી વધારે મૃત્યુદર પ્રમાણ જોવા મળે છે, જો આ એક રોગ એકવાર થઈ જાય તો. હવે આ રોગ થયો છે એવું આપણને કેવી રીતે ખબર પડે? તો એના માટે આપણે રોગના શું ચિહ્નો છે એના વિશે થોડી માહિતી લઈશું. તો સૌપ્રથમ તો જે ઝાડા હોય, હગાર જે હોય પક્ષીની, એમાં લોહી જોવા મળે અથવા તો લોહીવાળા જ ઝાડા થાય. બીજું, અંધાત્રનો જો કોક્સિડિયોસિસ થયો હોય તો બચ્ચાની ડોક હોય જે એક બાજુ ઢળી પડતી હોય છે અને આ રોગમાં એકાએક તમારે વધુ પક્ષીના મરણ થવા માંડે, ક્યારેક 20-25-100 એવી રીતે મરણ થવા માંડે છે. અને પક્ષી બિલકુલ હલનચલન કરવાનું ઓછું કરી દે, ખોરાક ઓછો લે અને એની વૃદ્ધિ, મેઇન શું છે કે જ્યારે બચ્ચા સ્ટેજમાં હોય ત્યારે એની વૃદ્ધિ અટકી જાય છે, એટલે પછી એ જે જોઈએ એવું પ્રોડક્શન આપી શકતા નથી આગળ, અને એનિમિયાના પણ લક્ષણો જોવા મળે છે. હવે આના માટે આપણે નિદાન માટે શું કરવું? તો જ્યારે બી તમને એવું લાગે કે ભાઈ ખબર નથી પડતી કે વધારે પક્ષીઓ મરે છે, તો નજીકના પ્રયોગશાળા આપણે હોય છે ગવર્મેન્ટ હસ્તકની, તો ત્યાં લઈ જઈ અને હગારના નમૂના ત્યાં લઈ જવા અને પક્ષીઓ લઈ જઈને બી તમે ત્યાં ચીરફાડ કરીને પીએમ રિપોર્ટ કરાવીને એ લોકો દવા તમને સજેસ્ટ કરી શકે છે. હવે સારવારમાં શું કરવું? તો આ પ્રકારના રોગ માટે આપણે જ્યારે રોગ થાય એ પહેલા બી જો કાળજી લઈ લઈએ તો રોગ આવતો જ નથી, એટલે એના માટે આપણે 2 પ્રકારની દવા વાપરવામાં આવે છે, રોગ થયા પહેલા અને રોગ થયા પછી. હવે રોગ થયા પહેલાની જે દવા છે એને આપણે કોક્સિડિયોસ્ટેટ કહીશું, જે 2-12 અઠવાડિયા સુધી નિયમિત આપણે આપવાની હોય છે, જેના કારણે પક્ષીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધશે અને આ રોગ આવવાનું ટળશે. અને બીજો છે કોક્સિડિયોસિડલ, એટલે રોગ થઈ ગયા પછી આપણે શું કરવાનું, તો એના માટે આપણે આ દવાઓ આપવી પડે, કોક્સિડિયોસિડલ. હવે કોક્સિડિયોસ્ટેટ દવા છે એ લગભગ આપણે મરઘા આહારમાં તમે ચીકમેસ લઈને ખવડાવો તો એમાં ઉમેરેલી જ હોય છે લોકોએ, જેથી કરીને મરઘામાં આ રોગ આવે જ નહીં. અને કોક્સિડિયોસિડલમાં એકવાર રોગ થઈ ગયા પછી એ દવા આપણે એમને ખોરાક કે પાણી દ્વારા આપવી પડે. હવે કઈ દવાઓ આપવાની, તો હું તમને થોડાક દવાઓના નામ કહું છું, એમાંથી કોઈ પણ એક દવા તમે પશુ ચિકિત્સકની સલાહ મુજબ કે પછી પ્રયોગશાળામાંથી જે તમને સલાહ આપવામાં આવી હોય એ રીતે લઈ શકો છો, જેમાં એમ્પ્રોલિયમ, સલ્ફા ગ્રુપ, નાઇટ્રોફ્યુરાઝોન, ઇથોપાબેટ, મધુરામાઇસિન, સેલિનોમાઇસિન, ડાયક્લાજુરિલ, આ પૈકી કોઈ પણ એક દવા તમે આપી શકો છો. હવે રોગ થાય એ પહેલા શું કરવું? કહીએ છીએ ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે આપણે મરઘામાં હંમેશા એ ધ્યાન રાખવાનું કે રોગ આવે જ નહીં. તો એના માટે પણ તમે બીમાર પક્ષી જો જણાય તો એને પહેલાં તરત જ અલગ કરી દો સ્વસ્થ પક્ષીઓથી અને એની સારવાર તાત્કાલિક ધોરણે ચાલુ કરો. એવું નહીં કે આપણે મોટા પશુઓમાં જેમ થોડા દિવસ પછી ડૉક્ટરની સલાહ લઈએ, એવું ક્યારેય ન કરશો. એટલે જ પછી ઘણા જે ખેડૂતો હોય છે કહેતા હોય છે કે મરઘામાં ફાયદો નથી થતો, એકાએક મરી જાય છે, રોગની ખબર નથી પડતી. તો એ થોડી આપણી અજ્ઞાનતાના કારણે પણ થાય છે અને આપણી કાળજી બરાબર ના લેવાય એના કારણે થાય છે. અમે સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો અને રસીકરણ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રસીકરણ હંમેશા મરઘામાં કરાવી દેવું જોઈએ સમયસર.
1: મેડમ, તમે ઘણા બધા મહત્વના જે રોગો છે એ રોગોને લીધે મરઘાઓના મૃત્યુ થાય અને ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન જતું હોય છે એ વિશે તમે ખૂબ સરસ માહિતી આપી. આ ઉપરાંત ફૂગજન્ય જે રોગો છે એ ફૂગજન્ય રોગો ફેલાવાના કારણો અને એના નિવારણનો ઉપાયો પણ બતાવશો.

આ બધા રોગો તો પ્રજીવોથી જીવાણુઓથી એમ થાય, પણ આ જે ફૂગજન્ય રોગો છે એ આપણી ભયંકર નિષ્કાળજીના લીધે થતી હોય છે ઘણીવાર, કે જ્યારે તમે મરઘાનો આહાર હોય એ વ્યવસ્થિત જગ્યાએ સંગ્રહ ન કરો, થોડી ભેજયુક્ત જગ્યાએ કરો અને લાંબા સમય સુધી મૂકી રાખો, તો પછી માઇકોટોક્સિસ નામનું એક તત્વ હોય છે એ ફૂગ લાગવાથી વધે છે અને માઇકોટોક્સિન ઝેર પેદા કરે છે, જેથી પક્ષીઓ તરત મૃત્યુ પામે છે. એટલે તમારે ખોરાક સંગ્રહ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. બીજું કે એસ્પરજિલસ ફ્લેવસ નામની ફૂગથી પણ આફલાટોક્સિકોસિસ થતું હોય છે, જે આફલાટોક્સિન ઝેર પેદા કરે.

0: વધે છે અને માઇકોટોક્સિન ઝેર પેદા કરે છે, જેથી પક્ષીઓ તરત મૃત્યુ પામે છે. એટલે તમારે ખોરાક સંગ્રહ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. બીજું કે એસ્પરજિલસ ફ્લેવસ નામની ફૂગથી પણ આફ્લાટોક્સિકોસિસ થતું હોય છે, જે આફ્લાટોક્સિન ઝેર પેદા કરે, એનાથી પણ મરઘામાં મૃત્યુ થતું હોય છે. ઘણીવાર આપણે આવું થાય ને તો જાણી નથી શકતા કારણ શું છે. આપણે દરેક વસ્તુ કરી ચૂક્યા હોઈએ કે પ્રયોગશાળામાં બતાવ્યું, નમૂના કરાયા, બધું જ કરાયું, પણ રોગ પકડાતો નથી. પણ આપણે એ જોતા નથી કે આપણે ખોરાક કેવો ખવડાવીએ છીએ. એટલે ખોરાક પણ હંમેશા સ્વચ્છ જ ખવડાવો અને સાફ જગ્યાએ મૂકવું. પછી બ્રુડર ન્યુમોનિયા, એ પણ મતલબ આપણી નિષ્કાળજી અથવા તો જે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ એમાં થોડી નિષ્કાળજી છે એના લીધે થતો હોય છે. આ ઝીણી ઝીણી રજ જે ઉડે જ્યારે આપણે બચ્ચા મૂકીએ ઉછેર કરવા માટે, ત્યારે જે ઝીણી ઝીણી રજ હોય એમાં એસ્પરજિલસ ફ્યુમિગેટસ ફૂગની રજકણો હોય, જે નાની નાની સફેદ ગાંઠો પેદા કરે શ્વસનતંત્રમાં અને પક્ષીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે અને તાત્કાલિક મૃત્યુ પામતા હોય છે. તો 7-10 દિવસની અંદર જ ઘણીવાર 60% જેટલું મરણ થઈ શકે છે. એટલે આ ન થાય એ માટે આપણે ખોરાક આપતી વખતે, પક્ષીઓને રાખતી વખતે અને સાફ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું, અને આ માટે સ્વચ્છ લીટર મટીરિયલ વાપરવું એ સૌથી સારામાં સારું છે. અને જ્યારે લીટર મટીરિયલ પાથરો તો બચ્ચા ઉછેરવાના હોય તો 20-25 દિવસ સુધી ઉપર પેપર પાથરવા અને પછી જ બચ્ચાને મૂકવા ઉછેર માટે.
1: શ્રોતા મિત્રો, આપણા જે વિષય નિષ્ણાત છે એમણે મરઘામાં થતા વિવિધ ખાસ કરીને ઘાતક રોગો, એમના લક્ષણો અને એ રોગમાંથી કેવી રીતે આપણા મરઘાઓને બચાવી શકાય એ વિશે સરસ મજાની માહિતી આપી. પણ જો રોગ જ ના થાય, આપણા જે મરઘા છે એ સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહે, તો એના માટે આપણા જે મરઘા પાલકો છે, ખેડૂત મિત્રો છે, પશુપાલકો છે, એમણે શું કાળજી લેવી જોઈએ એ વિશે એમની પાસેથી માહિતી મેળવીએ.
0: તો આપણે મતલબ રોગ થવા જ ના દઈએ એટલા માટે આપણે હંમેશા ગુણવત્તાયુક્ત બચ્ચા લાવવા અને મરઘા આહાર જ ખરીદવાનો આગ્રહ રાખવો, નહીં કે ઘરનું ભૈડો ખવડાવી દઈએ આપણે. એ બધું ટાળવું. આપણે કદાચ પૈસા બચાવવા માટે આ કરતા હોઈએ, પણ એ આપણને જો મરઘાઓનું મરણ વધારે થાય તો એ નુકસાનમાં જ જઈએ છીએ આપણે. બીજું કે તમે રહેણાંકની, મરઘાના રહેણાંક બનાવવા માટેની જગ્યા જ્યારે શોધો તો બિલકુલ ભેજ રહિત, એટલે બહુ ભીનું નહીં, બહુ સૂકું નહીં, એવું લીટર મટીરિયલ વાપરો. અને જે રહેણાંકની જગ્યા છે એ બિલકુલ હવા ઉજાસવાળી રાખવી અને ભેજ રહિત હોવી જરૂરી છે, કારણ કે ભેજ એ મરઘાનો સૌથી મોટો દુશ્મન છે. બીજું કે રસીકરણ સમયસર કરાવો, એમાં જરા પણ આળસ રાખવી નહીં. અને રોગચાળો થાય તો તાત્કાલિક એની સારવાર કરો, એનું નિદાન અને સારવાર કરવું એ સૌથી મહત્વનો મુદ્દો છે. પછી જ્યારે બી પક્ષીઓનું મરણ થાય તો આપણે ગમે ત્યાં એનો નિકાલ ન કરો, બાયોસિક્યોરિટીની રીતે અને વૈજ્ઞાનિક ઢબે એનો નિકાલ કરો, કારણ કે એમાં જે જીવાણુઓ રહેલા છે, વાયરસ રહેલા છે, એનાથી બીજા આપણા હેલ્ધી પક્ષીઓમાં પણ ફેલાવાની શક્યતા રહે છે. એટલા માટે મૃત પક્ષીઓનો યોગ્ય નિકાલ કરો. મેં અગાઉ કીધું તેમ સાફ સફાઈ અને બાયોસિક્યોરિટીનું ચુસ્તપણે પાલન કરવું. એક, જ્યારે આપણે એક કરતાં વધારે ફાર્મ બનાવતા હોઈએ આપણી જગ્યામાં, તો એક ફાર્મથી બીજા ફાર્મનું અંતર ઓછામાં ઓછું 25-30 મીટરનું રાખવું, જેથી કરીને આપણે એક પક્ષીમાંથી બીજા પક્ષીમાં થતા રોગોને અટકાવી શકીએ. કારણ કે મરઘામાં મોસ્ટલી આપણે જોઈએ તો હવા દ્વારા અને શ્વસન દ્વારા એવી રીતે વધારે ફેલાતા હોય છે રોગ, એટલે દૂર હોય તો આપણે રોગ થતો ટાળી શકીએ છીએ.
1: આપણા જે મરઘા પાલન કરતા હોય પશુપાલકો, એમણે જો વધારે પ્રમાણમાં મરઘા પાલન કરતા હોય, ફાર્મ બનાવ્યું, તો રહેઠાણ વિસ્તારથી કેટલે દૂર એમણે રાખવું જોઈએ?
0: રહેઠાણ વિસ્તારથી 200 મીટરની દૂરી આવશ્યક છે, જેથી કરીને કોઈને પરેશાની ના થાય અને આપણે મરઘા પાલન વ્યવસ્થિત કરી શકીએ.
1: અને સ્વચ્છતાની દ્રષ્ટિએ બી તમે વાત કરી તો જે મરઘાનો અઘાર છે એમનો બી નિકાલ કઈ રીતે કરવો એ વિશે પણ અમારા શ્રોતા મિત્રો અને મરઘા પાલકો.
0: મરઘાનું જે અઘાર છે એ આપણે સારા એવા ખાતરમાં કન્વર્ટ થઈ જતું હોય છે થોડા સમય પછી, તો આપણે એને ખેતરમાં નાખી અને એનો ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આપણે જે બહારથી લાવતા હોય ફર્ટિલાઇઝર, એના સિવાય મરઘાનું ફર્ટિલાઇઝર વાપરીને એનો ઉપયોગ કરીને આપણે એને ટાળી શકીએ છીએ કે બીજે ફેલાતું અટકે.
1: મેડમ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા ખેડૂત મિત્રો અને ખાસ કરીને જેઓ મરઘા પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમના માટે તમે મરઘામાં થતા રોગો અને તેનું નિવારણ એ વિષય પર ખૂબ સરસ માહિતી આપી. અમારા શ્રોતા મિત્રો અને અમારા આકાશવાણી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: આભાર.
2: તો ખેડૂત મિત્રો આ માહિતી હતી મરઘામાં થતા રોગ

અને તેના નિવારણ વિશેની. ખેડૂત મિત્રો આપણી સાથે હતા મદદનીશ પશુપાલન નિયામક ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક મુવાલિયા મરઘા ફાર્મ દાહોદ ખાતેથી ડૉક્ટર કૈલાશબેન ગરાસિયા. આજનો યુગ ખેડૂત મિત્રો માહિતીનો યુગ છે. જેટલી માહિતી સાચી છે એટલી ખોટી પણ છે. તેથી જ જે તે વિષયના નિષ્ણાત વ્યક્તિ પાસેથી જ તે વિષયનું માર્ગદર્શન મળે એ જરૂરી છે. તો પ્રવીણ કાકાને હવે રજા આપીએ અને આવા જ વિષયો સાથે આપણે હવે મળતા રહીશું. હવે આપણે સાંભળીશું એક ગુજરાતી ગીત.

કાર્યક્રમમાં સમય છે હવામાન સમાચારનો. શ્રોતા મિત્રો, હવામાન ખાતાનો આવતા 24 કલાકનો વર્તારો જણાવે છે કે ગરમીનું મોજું ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં રહેશે. ઉચ્ચતમ તાપમાન 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ અમરેલી, સુરેન્દ્રનગરમાં નોંધાયું. દરિયા કિનારાના માછીમાર ભાઈઓ માટે તકેદારીની આવતા 24 કલાક માટે કોઈ સૂચના નથી. અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમનો સમય પૂરો થાય છે. રામનું નામ લઈ છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા કાર્યક્રમ ગામનો ચોરો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. અને ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વર યાદવે 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે માર્કેટિંગ મોસમ 2026-27 માટે 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ખેડૂતોને તેમના પાકની લાભદાયી કિંમત સુનિશ્ચિત કરવા ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. આ સાથે જ ખેડૂતોને આ મોસમ માટે 2,60,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરાશે.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन.
0: કેન્દ્રીય મંત્રીમંડળે 37,500 કરોડ રૂપિયાના ખર્ચે કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને મંજૂરી આપી હોવાનું શ્રી વૈષ્ણવે જણાવ્યું. તેમણે આ યોજનાને ભારતના કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન કાર્યક્રમને ગતિ આપવામાં મહત્વની ગણાવતા કહ્યું, આ યોજનાનો ઉદ્દેશ્ય અંદાજે 7,50,00,000 ટન કોલસા અને લિગ્નાઇટના ગેસિફિકેશન માટે સિંગેસ અને સંબંધિત વસ્તુઓ માટે નવી પરિયોજનાઓને પ્રોત્સાહિત કરવાનું છે. આ પરિયોજના વર્તમાન ભૂ રાજકીય સ્થિતિમાં આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાને સશક્ત બનાવશે.
1: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3,00,000 करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल, और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: ઉપરાંત મંત્રીમંડળે જાહેર ખાનગી ભાગીદારી અંતર્ગત નાગપુર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના અદ્યતન અને આધુનિકીકરણને પણ મંજૂરી આપી છે. આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિએ અંદાજે 20,667 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને મંજૂરી આપી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, સ્વદેશી રીતે વિકસિત ટેકનિકથી તૈયાર કરાયેલી ભારતીય રેલવેની આ પહેલી સેમી હાઈસ્પીડ પરિયોજના હશે. પરિયોજનાનો આ ખંડ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા વિમાની મથક અને લોથલ રાષ્ટ્રીય દરિયાઈ ધરોહર પરિસર વચ્ચે સરળ સંપર્ક પૂરો પાડશે. આ પરિયોજના 1,000 કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે. મુંબઈની એક મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખૈરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈને સોંપ્યો છે. નાસિક પોલીસની ગુના શાખાએ ગઈકાલે રાજસ્થાન પોલીસના અનુરોધ પર ખૈરનારને કસ્ટડીમાં લેતા તેને મેજિસ્ટ્રેટ અદાલતમાં રજૂ કરાયો, જ્યાં સીબીઆઈએ આગળની તપાસ માટે તેને દિલ્હી લઈ જવા ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગ્યા હતા. સીબીઆઈએ અદાલતને જણાવ્યું, અન્ય રાજ્યના લોકો પણ આ ગેરરીતિમાં સામેલ હોવાની આશંકાના આધારે ખૈરનારની પૂછપરછ જરૂરી છે. અદાલતે આ બાબત ગ્રાહ્ય રાખીને ખેરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ આજે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. આ વખતનું કુલ પરિણામ 85.20% રહ્યું છે. વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ ડિઝીલોકર અને ઉમંગ એપ પર તેમનો રોલ નંબર ભરીને પરિણામ જોઈ શકે છે. આ વર્ષે સીબીએસઈની ધોરણ 12ની વિજ્ઞાન વાણિજ્ય અને માનવતા વિષયોની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 એપ્રિલ સુધી યોજાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABD ને ફોલો કરશો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઘરેલુ પ્રવાસ માટે તેમના કાફલાનું કદ ઘટાડ્યું છે. વિશેષ સુરક્ષા સમૂહ એસપીજી પ્રોટોકોલ અંતર્ગત જરૂરી તમામ આવશ્યક સુરક્ષા વ્યવસ્થાઓ યથાવત રખાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીએ તેમના કાફલામાં વાહનોની સંખ્યામાં ઘટાડો ગુજરાત અને આસામના તેમના તાજેતરના પ્રવાસ દરમિયાન કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના કાફલાની સંખ્યા અડધાથી પણ ઓછી કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અંગેની અપીલ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીમંડળના સભ્યોએ તેમની ગાડીઓનો કાફલો ઘટાડ્યો છે. મુખ્યમંત્રી આજે અમરેલીમાં એક કાર્યક્રમમાં માત્ર 5 ગાડીના કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રીના કાફલામાં પણ હવે માત્ર 3 ગાડી જોવા મળશે. કેટલાક વિભાગની બેઠકો વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પણ નિર્ણય કરાયો હોવાનું કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. એર ઇન્ડિયાએ વાયુ ક્ષેત્ર નિયંત્રણ અને વિમાન ઇંધણની વધતી કિંમતને ધ્યાને રાખી આંતરરાષ્ટ્રીય ઉડાનોની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે વિદેશી માર્ગ પર કેટલીક સેવાઓને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું, આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓમાં આ કાપ આ વર્ષે જૂનથી ઓગસ્ટ સુધી રહેશે, જ્યારે દિલ્હી શિકાગો મુંબઈ ન્યૂયોર્ક દિલ્હી શાંઘાઈ ચેન્નઈ સિંગાપોર અને 2 અન્ય માર્ગ પર કામચલાઉ ધોરણે ઉડાનની સંખ્યા ઘટાડી દેવાશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ શી જિનપિંગ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. આવતીકાલથી શરૂ થતી તેમની 2 દિવસીય વાટાઘાટો દરમિયાન બંને નેતા ઈરાન સાથે સંઘર્ષ, તાઇવાનને અમેરિકાના શસ્ત્રોનું વેચાણ, વેપાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને વિશ્વના 2 સૌથી મોટા અર્થતંત્ર વચ્ચે વધતી જતી આર્થિક ટેકનિકલ સ્પર્ધા વચ્ચે ટેરિફ એટલે કે વેરો સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી તેવી અપેક્ષા છે. શ્રી ટ્રમ્પ ટોચના ઉદ્યોગ અને ટેકનોલોજી કાર્યકારી અધિકારીઓને સાથે લઈ ગયા છે, જે દ્વિપક્ષીય સંબંધમાં આર્થિક અને ટેકનિકલ મુદ્દાઓના મહત્વ પર ભાર મૂકે છે. ચીન જતા પહેલાં શ્રી ટ્રમ્પે આવનારા દાયકાઓ સુધી વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે મજબૂત સંબંધ માટે તેમનો આ પ્રવાસ માર્ગ મોકળો કરી શકે છે. ગુજરાતના ગાંધીનગરમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં આજે ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા છે. સત્તાવાર યાદી મુજબ મહિલાઓની 53 કિલો વજન વર્ગ શ્રેણીમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી. આજે ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે સ્નેચમાં 88 કિલો સાથે રજત અને કુલ 194 કિલો સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે, જ્યારે ચીનના જિનલાન જાઓએ સ્નેચમાં 95 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 121 કિલો અને કુલ 216 કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણચંદ્રક મેળવ્યો છે, જ્યારે વિયેતનામના હોઆઉ હુઆંગ ન્યુગેને સ્નેચમાં 87 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 108 કિલો અને 195 કિલો વજન ઉઠાવીને રજતચંદ્રક જીત્યો છે. બેંગકોકમાં થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં પીવી સિંધુ, માલવિકા બંસોડ, દેવિકા સિહાગ અને કિદામ્બી શ્રીકાંત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ ચીની તાઇપેનના તુંગ સિયો ટોંગને સીધા સેટમાં 21-9, 21-12 હરાવ્યા, જ્યારે માલવિકાએ કેનેડાના વેન યુ ઝાંગ અને દેવિકાએ જાપાનના નાત્સુકી નિદારઈને પરાજય આપ્યો છે. પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે સિંગાપોરના લો કિન યુને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો, જ્યારે આયુષ શેટ્ટી, થારૂન મન્નેપલ્લી, ઉન્નતિ હુડ્ડા, તન્વી શર્મા અને અણમોલ ખરબને હારનો સામનો કરવો પડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 14 ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ અને કોલસા અને લિગ્નાઇટ ગેસિફિકેશન પરિયોજનાઓ માટે સંવર્ધન યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અમદાવાદ સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પરિયોજનાને આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિની મંજૂરી. મુંબઈની મેજિસ્ટ્રેટ અદાલતે નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શુભમ ખેરનારને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સીબીઆઈને સોંપ્યા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના તેમના સમકક્ષ સાથે ઉચ્ચસ્તરીય શિખર સંમેલનમાં ભાગ લેવા આજે બેઇજિંગ પહોંચ્યા. અને ગુજરાતમાં ચાલી રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી જ્ઞાનેશ્વરી યાદવે 2 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

કે 810 કિલો હર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટનું પ્રદાન. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. સારેગામામાં આજ આપ માણસો એક જ ફિલ્મ જેના ગીતો ફિલ્મ છે ફિર તેરી કહાની યાદ આઈ. કાર્યક્રમના આરંભમાં સાંભળી કુમાર સાનુ તથા અલકા યાજ્ઞિકનો યુગલ સ્વર, સંગીત અનુ મલ્લિકનું.

0: ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
2: દોસ્તો, અમુક ફિલ્મો એવી હોય છે કે જેના બધા જ ગીતો કર્ણપ્રિય હોય છે, એવી જ આજની ફિલ્મ છે. ગીતો ફરી ફરી સાંભળવાનું મન થાય એવી ફિલ્મ છે ફિર તેરી કહાની યાદ આઈ. કાર્યક્રમમાં આગળ સાંભળીએ કુમાર સાનુનો સ્વર.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ સાંભળીએ ઝમીર કાઝમીના શબ્દો, સંગીત અનુ મલિકનું, સ્વર કુમાર સાનુ તથા અલકા યાજ્ઞિકનું.

દોસ્તો, સરગમા કાર્યક્રમમાં આજ આપ માણી રહ્યા છો એક જ ફિલ્મ ફિર તેરી કહાની યાદ આઈના સુંદર ગીતો. કાર્યક્રમના અંતમાં માણીએ અલકા યાજ્ઞિકનો સ્વર, સંગીત અનુ મલ્લિકનું.

મીડિયમ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટનું પ્રસારણ. સાંભળી વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.